નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નીચે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન

કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહે. નારાજ તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુ ને કે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો, પેલા યુવાન ને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનો, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ હું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો જ સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો
1: મળી કોકા કોક ને માર નાખું, રોજ રોજ ત્યારે ખબર
0: આવે. હું
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મળ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉ તો ને? તમારે તમારી ગાળો નો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારે અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: આપણે છેલ્લા મણકામાં જોતા હતા કે જ્ઞાન નિષ્ઠા

અને કર્મનિષ્ઠા એ બે નિષ્ઠાઓ સમાંતરપણે પ્રવર્તમાન છે. નૈષ્કર્મ્ય તરફ જવાની નિષ્ઠા એટલે કે નૈષ્કર્મ્યની સ્થિતિ જેમણે પ્રાપ્ત કરી છે એ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે, બંધનથી મુક્ત થઈ જાય છે, એક અવસ્થા. અને જ્ઞાનને દ્વારા જે પરમાત્માની અંદર એકાત્મ ભાવે પોતાના મનને સ્થિર કરે છે એવી એ બેની વાત અહીંયા કરી છે. અને એને સરળ રીતે સમજાવવા માટે થઈને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ વાતને સમજવા જેવી છે. કોઈ એમ કે ચલો હું નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરવું છે માટે કર્મ કરવાના છોડી દઉં તો મને કર્મ બાંધશે નહીં, કર્મ જ ન કરીએ તો કર્મ બાંધે નહીં, મરચા વાળી વસ્તુઓ ના ખાઈએ તો જીભને તીખું લાગે નહીં, તો કર્મ જ છોડી દઈએ. તો કૃષ્ણ કહે છે કે એ વાત અહીંયા નથી. કર્મ તો તમે ઈચ્છો તો પણ છોડી શકવાના નથી, કારણ કે કેટલાક કર્મો પ્રકૃતિગત ગુણોથી તમારી સાથે જોડાયેલા છે. સમસ્ત પ્રકૃતિનો તમે એક ભાગ છો, તમારું શરીર છે ત્યાં સુધી તો છે. એટલે કોઈ માણસ એમ કહે કે ચાલો તમે ઇન્દ્રિયોના સંયમની વાત કરો છો તો હું મારી કર્મેન્દ્રિયોને બિલકુલ સંયમમાં લઈ લઉં. બગીચામાં ફરવા નથી જવું, મારા પગને કહું પગ કર્મેન્દ્રિય છે કે આપણે બગીચામાં નથી જવું, સંયમ કર્યો. શેનો સંયમ કર્યો? ઇન્દ્રિયનો સંયમ કર્યો. ઇન્દ્રિયના સંયમની વાત બીજા અધ્યાયમાં અનેક વખત ને ખૂબ સરસ રીતે કહેવાયેલી છે, એટલે આપણે ફરીથી એને લેતા નથી. અહીંયા કર્મેન્દ્રિયાણી શબ્દ ખાસ વાપર્યો છે પાછો. કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયો જે છે એને બરોબર સંયમમાં લઈ લીધી, પણ પછી મનની અંદર તો એ ચાલ્યા કર્યું. આસ્તે મનસા સ્મરણ, મનની અંદર એનું ચિત્ત લાગેલું રહ્યું. આપણે બે ઉદાહરણો પહેલા જોયા છે કે ઇન્દ્રિયને વિષયમાંથી ખેંચી લીધી, બરોબર છે, પણ મન તો રહ્યું. અને જો મન ત્યાં રહ્યું અને પછી આપણે એમ કહીએ કે અમે અમારી ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, સંયમ થઈ ગયો છે, તો એ શબ્દ વાપરે છે ગીતાકાર, મિથ્યાચાર કહેવાશે, દંભ છે, દંભ છે. કારણ કે શરીરથી, કર્મેન્દ્રિયોથી એટલે શરીરથી, શરીરથી આપણે એના તરફથી વિરક્તિ સેવી લીધી, પણ મનથી તો ચાલુ છે. આજે મનથી એનું સ્મરણ ચાલુ રહે અને શરીરથી એને છોડી દેવામાં આવે તો છોડી દીધેલું એમ કહેવાય નહીં, હકીકતમાં તો વધારે બંધાયેલું છે. એટલે મનથી એને પકડી રાખે વિષયોને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોના અર્થને પકડી રાખતી હોય મનથી, શરીરથી છોડી દેતી હોય. તો આ શરીરથી માત્ર છોડી દીધેલી જે વસ્તુ છે એને મેં ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે એમ કોઈ માણસ કહે તો એ માણસના માટે શબ્દ વપરાયો છે વિમૂઢાત્મા, એ મૂર્ખ છે, એ દંભ આચરે છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, એને મિથ્યાચાર કહેવાય. એટલે શરીર મન અહંકાર બુદ્ધિ આનો આખો કર્મ જો કરવામાં આવે તો એ કર્મની અંદર માત્ર શરીરથી આપણે કોઈ કર્મનો ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો એમ કહેવાય નહીં, કારણ કે મન તો ત્યાં ચોંટેલું છે. કહેવાય કે મેં ત્યાગ કર્યો છે અને ત્યાં ચોંટેલું છે, તો ત્યાગ કરવો અને ચોંટેલું રાખવું આ બે વસ્તુ એક સાથે સંભવી શકે નહીં, એને તો પછી શું કહેવાય કે આ માણસ મોટો દંભી છે એમ કહેવાય.
અને એવા

લંબી લોકોની આપણને અત્યારે સંખ્યા વિપુલ પ્રમાણમાં મળી આવશે. જ્ઞાનનો માર્ગ છે અને કર્મના માર્ગેથી હું આમને તેમને આવું કહેનારા લોકો આપણને મળી શકે છે, પણ મન તો ક્યાં છે? એનાથી વિપરીત પરિસ્થિતિ હોય. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, બધા જ કર્મો કરતો હોય ને એનાથી લેપાતો ના હોય, અને બીજી બાજુ એનું એનું ચિત્ત જે છે એ તો ઈશ્વરમાં હોય એટલે કર્મથી લેપાય નહીં. યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કર્મ કર્યા કરે. એટલે કર્મ તો કરે છે, બગીચામાં જાય છે, પગ પગને બગીચામાં જતા રોક્યા નથી, પણ મન બગીચામાં નથી, મન મંદિરમાં છે. ઇન્દ્રિયોને એની વિષયોની આસક્તિ ન થાય એ રીતે એનું નિયમન કરવું. આ વિષયોની આસક્તિ એ જ એને બંધનનું કારણ બનાવે છે. એટલે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કાબુમાં લઈને નિયમનમાં, અને પરાણે આપણે જે કહીએ ને એની અંદર પરાણે જે વસ્તુ કરવામાં આવે તે ફળદાયી બનતી નથી, એનું નિયમન થવું જોઈએ. ઇન્દ્રિયોને શું કરે છે? મનસા નિયમ્ય, મનથી એનું નિયમન કરીને. એટલે ખાલી ઇન્દ્રિયો વશમાં છે એમ નહીં, મન પણ વશમાં છે. ઇન્દ્રિયો મન ધસમસતું નથી, ઇન્દ્રિયો ધસમસતી દેખાય પણ મન ધસમસતું દેખાય નહીં. મન ત્યાં હોય પણ આપણને ખબર ના પડે, ઇન્દ્રિયો હોય તો ખબર પડે. ઇન્દ્રિયો હોય ને મન ના હોય એવી પરિસ્થિતિ જો પેદા થાય તો વાત જુદી છે. તો કહે છે કે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે, કર્મ કરે પણ ઇન્દ્રિય અને મન એના નિગ્રહમાં છે, એના વશમાં છે, એવી પરિસ્થિતિ પેદા થાય. કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તસ્ય વિશિષ્યતે, આ માણસને અસક્ત એટલે અનાસક્ત થયેલો માની શકાય. કર્મ કરે છે ને કર્મમાં આસક્તિ નથી, કર્મ કરે છે ને ફળમાં આસક્તિ નથી. મારે ખાવું છે શરીર ટકાવવા માટે, બહુ સ્વાભાવિક પ્રક્રિયા તરીકે ખાવાની ક્રિયા ચાલે છે, પણ એની સાથે એનું મન જોડાયેલું નથી અને એટલા માટે એના સ્વાદનું એને ભાન પણ નથી. સ્વાદ માટે તેને ખાય છે, એને સ્વાદનું ભાન છે. સંતો એવા હોય છે કે જે કરપાત્રીજી મહારાજે એક હાથમાં જેટલું આવ્યું એટલું બધું લઈને ખાઈ લીધું, ખાવાનું છે માટે ખાઈ લીધું. કર્મ ઇન્દ્રિયોને એના વિષયો તરફથી સંયમમાં લઈને જે આચરણ કરે છે એ કર્મયોગનું આચરણ થયું, અને એટલે એ અનાસક્ત ભાવે થયેલું કર્મ એને બંધન કરતા રહે નહીં. આ બે વસ્તુઓ બહુ અગત્યની છે. કર્મ તરફથી, કર્મ કરવા તરફથી એકદમ પાછા હટી જવાનું નહીં, નથી કરવું એ વાત ખોટી છે, પણ એના ફળ માટે કરવું છે એ વાત પણ એટલી જ ખોટી છે. આ બે વચ્ચેનો માર્ગ કાઢે છે તે કર્મયોગી છે. કર, કર્મો કર. કયા કર્મો કર? નિયતમ કુરુ કર્મત્વમ, જે નિયત કર્મ છે તે કર. નિયત નિશ્ચિત યોગ્ય ધર્મસંમત કરવાના જે કર્મો છે, કાર્યમ કર્મ સમાચર એમ પછી પણ કહેવાયું છે. કરવાના કર્મો, નિયત કર્મો, નિશ્ચિત કર્મો, ધર્મસંમત કર્મો એ કર.

हमेशा ध्यान रख कि कर्म ज्यायो है कर्मण, अकर्म करता कर्म श्रेष्ठ है। अकर्म एटले कशु न करव, जड़नी जेम पड़ा रहे। पुराणों में जड़ भरत ने वार्ता आवे छे, जड़ भरत ने कई नहीं संबंध ज नहीं छे, जीवे छे, कोई पकड़े पकड़े, मारे छे मारे। એની સાથે પેલો અંદરના આત્માનો કોઈ સંબંધ જ ના હોય, અને કર્મ કર્યા કરતા હોય, બધા જ કર્મ કરે। નિયતમ કુરુ કર્મ ત્વમ, નિયત કર્મ જે છે તે નિયત કર્મ ચોક્કસ કર। અકર્મ શક્ય જ નથી, સંપૂર્ણપણે તમે કર્મવિહીન થઈ જશો, કર્મ નહીં જ કરો એવું શક્ય જ નથી। તેથી કર્મ એ અકર્મ કરતા શ્રેષ્ઠ છે। અકર્મ એટલે કર્મ ના કરવું, કશું જ ના કરવું, એ વાત તો યોગ્ય નથી। અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે, તો કયા કર્મ કરવા? તો કે નિયત કર્મ કરવા, જે તમારે માટે નિશ્ચિત થયેલા કર્મો છે તે તમારે કરવા। ધર્મશાસ્ત્રના સંદર્ભે, અન્ય સંદર્ભે જે નિશ્ચિત થયેલા કર્મો છે તે ચોક્કસ કરવા, નિયતમ કુરુ કર્મત્વમ। આમ જો નહીં કરો ભાઈ તો તમારું શરીર કેમ કરીને ચાલશે? નથી કરવું કઈ કર્મ, હું બેઠો છું એમ કહીને ઉપવાસ ઉપર બેસી ગયેલો માણસ ધીમે ધીમે ધીમે ધીમે ક્ષીણ થઈ જશે, પછી એની બુદ્ધિ એ કામ નહીં કરે, અક્કલ એ કામ નહીં કરે, પછી અજ્ઞાનના માર્ગે આગળ વધી શકશે? નહીં વધી શકે। ભગવાન બુદ્ધને આનો અનુભવ થયો હતો, નિર્વાણના માર્ગે જતા જતા જતા ક્ષીણ થઈ ગયા, તો શું થયું? ક્ષીરપાન કરવું પડ્યું, પછી નિર્વાણની પ્રાપ્તિ થઈ, પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ। શરીર તો ચાલવું જોઈએ ને, કારણ કે શરીર તો પ્રકૃતિનું તત્વ છે। શરીર યાત્રા પિજતે ન પ્રસિદ્ધ્ય અકર્મણઃ, કશું કર્મ કર્યા સિવાય તારી શરીર યાત્રા પણ ચાલી શકશે નહીં। એટલે ખાવું જ નથી, પીવું જ નથી, ઊંઘવું જ નથી, આ બધા કર્મો છે, તો શરીર કેમ ચાલશે? એટલે એ શક્ય જ નથી ને, એ શક્ય જ નથી। શરીરને તમે પ્રતાડિત કરો, શરીરને તમે દુઃખ આપો, કષ્ટ આપો, અને એમ કરીને કર્મને બાળો, એ બધી વાત બરોબર છે, પણ આ કષ્ટ આપવાની વાત છે વિના કારણે, એની સાથેના બંધને છોડવાની વાત છે। અકર્મ રહેવાથી, બિલકુલ કશું કરવું જ નથી એમ કરીને રહેવાથી તો શરીર યાત્રા વિચરતે ન પ્રસિદ્ધે, તો શરીર યાત્રા પણ ચાલશે નહીં। આંખો બંધ કરીને બેસીને, આંખો બંધ કરીને પછી ચાલશો તો ક્યાંક પડશો, આંખને જોવાનું કામ કરવા દેવું પડે, કાનને સાંભળવાનું કામ કરવા દેવું પડે, પણ શું જોવું ને શું સાંભળવું એ નક્કી કરવાનો વિવેક આપણે આપણી અંદર જગાડવો, આટલી જ વાત છે। એટલે કહે છે કે કર્મ તો કરવાના, કયા કર્મો કરવાના? નિયત કર્મો કરવાના, અકર્મની અંદર નહીં ફસાવાનું। સરસ મજાની ચતુશ્રુતિ આપણે ગીતાની બીજા અધ્યાયમાં જોઈ છે, એમાં આની જ વાત કહી છે સરસ રીતે। તો આ નિયત કર્મ કેને કહેવા જોઈએ? આ વાત તો થઈ કે નિયતમ કુરુ કર્મત્વમ, જે નિયત કર્મો છે તારા માટે નક્કી થયેલા કર્મો છે, ત્યારે તારે જે કરવાના છે એવા કર્મો છે એ તારે કરવાના, અને અકર્મની ભક્તિ નહીં કરવાની, કર્મ તરફથી મોડું નહીં ફેરવી લેવાનું, કર્મ તો કરવાના છે।

રહેવાનું છે બધે, અને કર્મ કરવાના છે, નહીં તો શરીર પણ નહીં ચાલે. આવી સાવ સાદી દલીલ પછી કહે છે કે કર્મ કર તો કયા કર્મ કર, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ જગત છે ને એ કર્મથી બંધાયેલું છે, કર્મથી બંધાયેલું છે, કર્મના બંધન બધાને નડે છે. લોકો અયમ કર્મ બંધનઃ, આ જગત લોક એટલે જગત એ કર્મો વડે બંધાય છે. આપણે આપણા કર્મોના બંધને અનુભવીએ છીએ, એના બાબતે કર્મ બંધ કહીએ છીએ. પછી કર્મોના પ્રકારો નક્કી કરીએ છીએ, આવા કર્મોને આવા કર્મોને આવા કર્મોને કર્મ, પણ કર્મ બાંધે છે. લોકો એમ કર્મ બંધન, આ જે જગત છે એ કર્મ થી બંધાનાર કે કર્મથી બાંધનાર છે. લોકો એમ આ જગત કર્મ બંધન, કર્મના બંધનોથી બંધાયેલું હોય છે. અને આપણે બંધનમાંથી મુક્તિ તરફનો માર્ગ શોધવાનો છે, અને એ માર્ગ કયો છે? એ જ શ્લોકમાં કહ્યું છે કે મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ આસક્તિ રહિત કર્મ આચરવા, નિરાશક્ત ભાવથી કર્મ આચરવા, ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ આચરવા, કર્મ તો કરવા છે, એવા કર્મ કયા હોય? સરસ રીતે કહે છે કે યજ્ઞાર્થાત કર્મણો યજ્ઞાર્થ કર્મો, કર્મથી ન બાંધે એવા કર્મ કયા? તો કે યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મો, યજ્ઞાર્થ યજ્ઞને માટે, યજ્ઞને માટે થઈને જે તમે કર્મો. યજ્ઞ એટલે પેલો યજ્ઞ નહીં, હોમ હવન એ યજ્ઞ નહીં. કોઈ માણસ હવન કરે છે તો એ હવન માટે કોઈ એક ભાઈ સમિધાઓ લઈ આવે છે જંગલમાંથી, તો એ કહે કે મેં પણ યજ્ઞ માટે કર્મ કર્યું છે. પણ યજ્ઞ માટે એ કર્મ કર્યું ત્યારે તારા મનમાં શું હતું કે આનાથી જે પુણ્ય ફળ મળશે એમાં મને થોડો ભાગ મળશે, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. અનાશક્તિ તો રહી જ નહીં. યજ્ઞ જ એમ કે છે કે માત્ર પોતાને માટે નહીં પણ બીજાને માટે થઈને જે કરવામાં આવે તેને તો યજ્ઞ કહેવાય છે. કોઈ પણ યજ્ઞમાં આપણે બેઠા હોઈએ તો તમે જોજો કે સામાન્ય રીતે આવું બોલાય છે કે ઇન્દ્રાય સ્વાહા, રવિન્દ્રાય નમઃ, મારું નથી. પોતાના તરફથી અન્યને માટે કરવામાં આવતું જે કામ છે કોઈ યુવાન છોકરાઓ નદીના કિનારે સરસ મજાના પિકનિક ઉપર જાય, અને પિકનિક ઉપર ગયા પછી ત્યાં જઈને બધું જમવાનું ને બધું કરે, અને પછી જે કચરો છે ત્યાં ત્યાં છોડી અને પાછા આવતા રહે. અને બીજા છે કે જે જાય પોતે આ બધું જ કરે, પણ પેલો કચરો છે સાફ કરે, એક બાજુ મૂકે અથવા સળગાવી દે, અને સરસ હતું એવું સ્વચ્છ કરીને આવે. તો આ સ્વચ્છ કરીને આયા તે યજ્ઞ છે. હોમ હવન કરવાની જરૂર નથી, હોમ હવન બીજા પ્રકારનો યજ્ઞ છે. પોતાને માટે નહીં પણ બીજાને માટે થાય, અન્યને માટે થાય, અને અન્યને માટે એટલે ધર્મને માટે. ધર્મનો અર્થ જ સમાજની વ્યવસ્થા છે. ધર્મના અર્થો આપણે બહુ ખોટા કર્યા છે અનેક વખતે, પણ ધર્મનો અર્થ છે એ વ્યવસ્થા છે. આખું વ્યવસ્થા તંત્ર બરોબર સરસ રીતે ચાલતું હોય તો એ ધર્મ છે. આખનો ધર્મ જોવાનો છે, એમાં ખામી ના આવવી જોઈએ, નહીં તો નુકસાન થશે, એ શરીરને થશે. આ ધર્મનો અર્થ છે, અને ધર્મ માટે જે કામ થાય છે તે યજ્ઞ છે, અને યજ્ઞ માટે જે કામ કરો તે કામ તમને બંધન કરનારું નીવડતું નથી. યજ્ઞાર્થાત કર્મણો

અત્ર યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મો સિવાયના બધા લોકો એમ કર્મ બંધન, હા તે સિવાય આખું જગત કર્મથી બંધાનાર, કર્મથી બાંધનાર, કર્મ વડે બંધાયેલું દુનિયા એવી છે. એટલે કર્મ કરવા છે, નિયત કર્મ કરવા છે, તો એ નિયત કર્મ કયા? યજ્ઞાર્થ કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. યજ્ઞને અર્થે કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. અને યજ્ઞ એટલે મેં પહેલા કહ્યું એમ હોમ હવન નહીં, આગળ સ્પષ્ટતા કરે છે એટલે અત્યારે એ વાતની આપણે ચર્ચા નથી કરવી. પણ આટલી ટૂંકમાં ચર્ચા કરી દઈએ તો યજ્ઞને માટે કરવામાં આવતા કર્મો સિવાયના બાકીના બધા કર્મો બંધન કરતા નિવડવાના છે. માટે યજ્ઞને માટે કર્મ કરો, યજ્ઞ એટલે ધર્મને માટે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મ સિવાયના બાકીના બધા જ કર્મો એ બંધન કરતા છે. અને એ કરવા માટે રહેવાનો જે સાદો ઉપાય છે, તદર્થમ, તે માટે હે કૌંતે કયા કર્મો કરતું? મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ તે કર્મ અને તે કર્મથી મળનારું ફળ, એની સાથેનું જે તારા ચિત્તમાં રહેલું વળગણ છે એ વળગણને દૂર કરી નાખ અને પછી કર્મ કર. મેં કહ્યું એમ યજ્ઞ માટે પુષ્પમાળાઓ લઈ આવવાની હતી. કોઈ માણસ લઈ આવે તો એના મનમાં એમ થાય કે આ બધા બ્રાહ્મણો જે ભેગા થઈને યજ્ઞ કરે છે એમાંથી જે પુણ્ય ફળ મળશે એમાંથી થોડું મારે ભાગે આવશે, તો યજ્ઞાર્થ કર્મ થયું ન કહેવાય. કારણ કે એમાંથી મળનારું જે ફળ છે, જે પરિણામ છે, એ પરિણામ તમને બાંધે છે. આ પરિણામ ન બાંધે એ રીતે કર્મ કરવાની વાત જે છે એ આખી ગીતાની વિશેષ વાત છે. આ નિષ્કામ કર્મની વાત ગીતા સિવાય જલ્દી જોવા નહીં મળે, ગીતા પૂર્વે પણ નહીં, પછી હશે. તો મુક્ત સંગ સમાચર, કર્મ કર અને મુક્ત સંગ, આસક્તિ સિવાય કર્મો કર. યજ્ઞ ભાવનાથી કર્મો કર, યજ્ઞને માટે કર્મો કર. બાકી એક વાત ચોક્કસ છે કે તું એમ માને કે મારે કશું કર્મ કરવું જ નથી અને જ્ઞાન જ મેળવવું છે તો એ સંભવ નથી. પહેલા જ આ અધ્યાયની શરૂઆત જ એ રીતે કરી છે કે બે પ્રકારના તમારી પાસે બે પ્રકારની નિષ્ઠાઓ છે. એક છે સાંખ્ય નિષ્ઠા છે અને બીજી યોગ નિષ્ઠા છે. એક જ્ઞાન નિષ્ઠા છે અને કર્મ નિષ્ઠા છે. પણ વાત એ છે કે જ્ઞાન વિના કર્મ નકામું છે અને કર્મ વિના જ્ઞાન નકામું છે. આ બે વસ્તુ આ રીતે જોડાય છે, આ રીતે જોડાય છે. જ્ઞાન કયું? તો કે આસક્તિ રહિત ચિત્તને બનાવવું, ચિત્તને વિષયો તરફના મોહમાંથી મુક્ત કરવું, વિષયો તમને ખેંચી ન જાય એનું ધ્યાન રાખવું. અને પછી જે નિયમ નિશ્ચિત કર્મ છે, કરવાનું કર્મ છે, બીજાને માટેનું કર્મ છે, તે તો પાછું કર્યા કરવું. હું જ્યાં છું ત્યાં મારું કઈ કર્મ છે. આ હું જ્યાં છું ત્યાં મારું જે કર્મ છે તે મારો ધર્મ છે. અને એના માટેની સામેની કોઈ અપેક્ષા સિવાય જો હું કરું છું તો તે યજ્ઞ છે. અપેક્ષા સાથે કરું છું તો તે વ્યાપાર છે. કારણ કે વિનિમય થયો. આ વિનિમયની વાત તો છે જ નહીં. હું આટલું કરીશ તો મને આટલું મળશે. એક કિલો શાક ગ્રાહકને આપીશ તો ગ્રાહક પાસેથી મને આટલા રૂપિયા મળશે. પણ કોઈ ભૂખ્યો હોય અને એને આપીશ, એની પાસેથી કંઈ મળવાનું નથી. પણ ભૂખ્યાને અન્ન આપવું એ મારી ફરજ છે એમ કરીને જો એનાથી અપાઈ જશે તો તે યજ્ઞ થશે.

0: એટલે આ બે વચ્ચેનો ભેદ ગીતા બહુ સ્પષ્ટ કરવા માંગે છે. જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે સમાંતર ચાલતી વાતો છે. અને સમાંતર ચાલતી વાતો છે એટલે પછીથી જે કહેવાના છે પાંચમા અધ્યાયમાં, તે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાના છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ પશ્યતિ સપશ્યતિ. જ્ઞાન અને યોગ બે એક જ છે ભાઈ. એ એક જ કેવી રીતે છે? તો કહે છે કે તમે કર્મ તો નહીં કરો એ ચાલવાનું પણ નથી, અને જો કર્મ કરશો તો એ કર્મ તમને બાંધવાના છે, પણ એ કર્મનું બંધન તમને ત્યારે ના નડે જ્યારે તમે એ કર્મો યજ્ઞ માટે કરેલા કર્મો હોય. અને યજ્ઞ માટે કરેલા કર્મો માટે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ નિયત કર્મો હોય. નિયત કર્મ કરવા, યજ્ઞાર્થ કર્મ કરવા, તો એ કર્મ તમને કર્મ બંધનથી બાંધતા નથી, કારણ કે એની સાથે તમારી આસક્તિ જોડાયેલી નથી. નિરાસક્ત ભાવે કરવામાં આવેલા કર્મો, એટલે આ શ્લોકની અંદર બહુ જ સરસ રીતે જે શબ્દો કયા છે ને આપણે યાદ રાખવાના છે, તે શબ્દો છે કાર્ય કર પણ મુક્ત સંગ સમાચર. આ કર્મોને મુક્ત સંગ રહીને, તદર્થમ તે માટે થઈને, તે માટે એટલે માટે થઈને, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ, સંગમ રહિત થઈને, આસક્તિ રહિત થઈને, એની સાથે વળગ રાખ્યા સિવાય, એની સાથે એટેચ થયા સિવાય આ બધા જ કર્મો જે તારા માટે નિયત છે એ તું કર, એવું આ અહીંયા કહેવાયું છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર. શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ઈલા અરબ મહેતા વારસાની કલમને અવાજ આપનાર સર્જકને શબ્દાંજલિ. હિદાયત પરમાર, જે અમારા કોમ્યુનિટી લિસનર્સ છે અને અમને અવારનવાર આવા લેખો મોકલી આપે છે. ઘણા બધા લેખકો ઘણું લખે છે, એમાંથી કેટલાક પોતાના સમય વિશે લખે છે, પરંતુ બહુ ઓછા એવા વિરલ સર્જકો હોય છે જેઓ પોતાના સમયના ગૂંગળાયેલા મૌનને વાંચા આપે છે. ગુજરાતી સાહિત્યના તેજસ્વી તારક ઈલા અરબ મહેતા એવા જ એક યુગદર્શી સર્જક હતા. તેમના પાત્રો કાગળ પર શબ્દો બનીને અટકતા જ નથી, પરંતુ પુસ્તકની સરહદો ઓળંગીને વાચકના અંતરાત્માને ઢંઢોળે છે અને સવાલ પૂછે છે, તમે રચેલા આ ચોકટાબદ્ધ સમાજમાં મારું અસ્તિત્વ ક્યાં છે? 6 ઓક્ટોબર 2026 રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થયું અને 7 ઓક્ટોબરે અંતિમ યાત્રા સંપન્ન થતાની સાથે જ ગુજરાતી સાહિત્યના એક પ્રભાવક અધ્યાય પર પૂર્ણ વિરામ મુકાયું છે. તેમણે લગભગ 6 દાયકા સુધી વાચકોને રસાળ કથાઓ પીરસવાની સાથે જિંદગી અને માનવીય સંબંધોને જોવાની એક તદ્દન મૌલિક અને નિર્ભય દ્રષ્ટિ પણ આપી છે. વારસામાં મળેલી કલમ અને સ્વનિર્મિત ઓળખ. 16 જૂન 1938 રોજ મુંબઈમાં જન્મેલા ઈલાબહેનનું બાળપણ જામનગર, રાજકોટ અને મુંબઈ જેવા વૈવિધ્યસભર સામાજિક વાતાવરણોમાં ઘડાયું હતું. તેમના પિતા ગુણવંતરાય આચાર્ય ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ નવલકથાકાર હતા. શાળા જીવન દરમિયાન જુદા જુદા પરિવેશમાંથી આવતી કિશોરીઓના સંપર્કે તેમને સ્ત્રીઓની વિટંબણાઓ, સામાજિક ભેદભાવ અને અન્યાયી વાસ્તવિકતાઓને અત્યંત નજીકથી નિહાળવાની તક પૂરી પાડી. પરિણામે તેમની સંવેદના કેવળ પુસ્તકીય બની રહેવાને બદલે જીવનના ધબકારમાંથી પ્રગટી હતી. રામનારાયણ રૂઈયા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે BA માં પ્રથમ વર્ગ મેળવી તેમણે તુલજા ગૌરી કૃષ્ણલાલ ઝવેરી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. ત્યારબાદ MA પૂર્ણ કરીને 1960 થી 1967 સુધી રૂઈયા કોલેજમાં અને ત્યાર પછી મુંબઈની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વર્ષ 2000 સુધી દીર્ઘકાળ અધ્યાપન કાર્ય કર્યું. વર્ગખંડમાં સાહિત્ય ભણાવતા આ અધ્યાપિકા બહારની દુનિયાના બદલાતા પ્રવાહોને પણ એટલી જ સૂક્ષ્મતાથી વાંચતા રહ્યા. તેમની સાહિત્યિક કારકિર્દીનો વળાંક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી રહ્યો. વિદ્યાર્થી કાળમાં સામાયિકોમાં છૂટન લેખક કરતા ઈલાબહેનને લગ્ન બાદ સંસાર અને સંતાનોને કેન્દ્રમાં રાખી સાહિત્ય સર્જનથી સહેજ અંતર જાળવ્યું હતું, પરંતુ 1965 પિતા ગુણવંતરાય આચાર્યના આકસ્મિક અવસાને પરિસ્થિતિ બદલી નાખી. પિતાની એક ધારાવાહિક નવલકથા અધૂરી

લઈ ગઈ હતી અને પરિવારના આગ્રહથી ઈલાબહેને ત્યાં આગળ વધારવાનું સ્વીકાર્યું. એક ક્ષણ એક પિતાની અધૂરી કૃતિ પૂરી કરવાની નહોતી, પરંતુ જાણે એક પેઢીએ બીજી પેઢીના હાથમાં સાહિત્યિક મશાલ સોંપી હતી. પિતા પાસેથી વારસામાં કલમ મળી ખરી, પરંતુ તેમાં શાહી તો તેમણે પોતાના સ્વાનુભવ અને મૌલિક ચિંતનની જ પૂરી. 32 પૂતળીની વેદનાથી વાડ સુધીની વૈચારિક યાત્રા. ઈલાબહેનને ઘણીવાર નારીવાદી લેખિકા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ લેબલ તેમની સર્જકતાને સીમિત કરી દે છે. તેમનો મૂળ પ્રશ્ન કેવળ સ્ત્રી પુરુષના સંઘર્ષ પૂરતો સીમિત નહોતો. તેમનો મૂળભૂત સંઘર્ષ પ્રત્યેક મનુષ્યને પોતાની શરતો પર સન્માનભેર જીવવાના અધિકારનો હતો. 1982માં પ્રગટ થયેલી તેમની સુપ્રસિદ્ધ નવલકથા 32 પૂતળીની વેદના ગુજરાતી નારી ચેતનાની સીમાચિહ્ન રૂપ કૃતિ બની રહી. તેમાં તેમણે સ્ત્રીને કોઈ કાલ્પનિક દેવી કે અસહાય પીડિતા તરીકે નહીં, પરંતુ પ્રેમ કરતી, ભૂલો કરતી, લડતી, પછડાતી અને અંતે સ્વતંત્ર નિર્ણયો લેતી રક્તમાસની જીવંત વ્યક્તિ તરીકે આલેખી. તેમનો પ્રશ્ન અણિયાળો હતો. સ્ત્રી જ્યારે પોતાના અસ્તિત્વનો સ્વીકાર ઈચ્છે છે, ત્યારે સદીઓ જૂની પુરુષ સત્તાક માનસિકતા કેમ અસ્વસ્થ થઈ ઉઠે છે? સમય જતા તેમની કલમે સામાજિક ક્ષિતિજો પણ વિસ્તારી. 2011માં આવેલી તેમની નવલકથા વાડ, જેનો પ્રોફેસર રીટા કોઠારીએ 2015માં ફેન્સ નામે અંગ્રેજી અનુવાદ કર્યો, સામાજિક અને ધાર્મિક વિભાજન વચ્ચે જીવતી માનવતાનું અરીસો બની. ફાતિમા લોખંડવાલા અને તેના ભાઈ કરીમના સંઘર્ષ દ્વારા તેમણે સુરક્ષિત આશરો અને ગરિમાપૂર્ણ ઓળખ જંકતા સામાન્ય માણસની લાચારી આલેખી. મુખ્ય પ્રવાહના સમાજમાંથી આવતા એક વરિષ્ઠ સર્જક લઘુમતી સમાજની યુવતીના અંતર્મનમાં પ્રવેશીને તેની અસલામતીને જે તટસ્થતા અને કરુણાથી વાચા આપે છે, તે તેમના ઉત્કૃષ્ટ માનવતાવાદી અભિગમની જીવંત સાબિતી છે. માધ્યમોની સરહદો ઓળંગતો સર્જક પ્રવાહ. ઈલાબહેનની સર્જકતા પુસ્તકના પૂંઠા પૂરતી સીમિત નહોતી. તેમણે આકાશવાણી માટે નાટકો, રૂપકો અને પરિસંવાદો રચ્યા. 1972માં દિલ્હી દૂરદર્શન પરથી પ્રસારિત શ્રેણી માટે ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ તુલસી ક્યારોનું 13મા હપ્તામાં સફળ નાટ્ય રૂપાંતર કર્યું. આ ઉપરાંત રાધા અને વારસદાર જેવી લોકપ્રિય ટેલિવિઝન ધારાવાહિકો દ્વારા પણ તેમણે સાહિત્યિક મૂલ્યોને જનસામાન્ય સુધી પહોંચાડ્યા. 20થી વધુ નવલકથાઓ અને વાર્તા સંગ્રહો આપનાર આ સર્જકની યાદીમાં ત્રિકોણની ત્રણ રેખાઓ, તીજેલો આકાર, એક હતા દિવાન બહાદુર, 32 લક્ષો, આવતીકાલનો સૂરજ અને મૃત્યુ, દરિયાનો માણસ, વસંત છલકે, પરપોટાની પાંખ, પાંચ પગલા પૃથ્વી પર, ધી ન્યૂ લાઈફ અને ઝીલી મેં કુંપળ હથેલીમાં એવી અનેક બહુ ચર્ચિત રચનાઓ સામેલ છે. તેમના સાહિત્યને ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યું. 2018માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમના સાહિત્ય પર થયેલો 958 પૃષ્ઠોનો ગહન PhD શોધ નિબંધ એ વાતનો બોલતો પુરાવો કે તેમનું સર્જન લોકપ્રિયતાની સાથે અકાદમિક અને વૈચારિક સ્તરે પણ એટલું જ ગંભીર અને ચિરંજીવ છે. રસપ્રદ બાબત એ પણ છે કે તેમના નાના બહેન વર્ષા અડાલજા પણ ગુજરાતી સાહિત્યના મોભાદાર સર્જક બન્યા. એક જ ઘરમાંથી બે બહેનોએ સાહિત્યના અલગ અલગ શિખરો સર કર્યા. ઈલાબહેને વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓનું સહૃદયતાથી સંપાદન કરીને પારિવારિક સ્નેહ અને સર્જનાત્મક સદભાવનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રસોડાની બહાર વિસ્તરેલું મુક્ત આકાશ તેમના અંગત જીવનનું એક અત્યંત રસપ્રદ અને નિખાલસ પાસું એ હતું કે 85 વર્ષની વયે આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ તેમણે સ્વીકાર્યું હતું કે ઘરમાં વ્યવસ્થા હોવાને લીધે તેઓ લગભગ 4 દાયકાથી રસોડામાં ગયા જ નહોતા. સવારની ચા, અખબારોનું વાંચન, વ્યાયામ, મનગમતું લેખન વાંચન અને ક્યારેક ઉત્તમ સિનેમા, આ તેમનો રોજિંદો ક્રમ હતો. તેમણે સમાજે સ્ત્રી માટે પરંપરાગત રીતે નિર્ધારેલા ઘરેલુ ઢાંચાઓની બહાર નીકળીને પોતાની બૌદ્ધિક ક્ષમતાને સંપૂર્ણપણે વિકસાવી હતી. જીવનના સંધ્યાકાળે પણ તેઓ નવયુવાનો સાથે સતત સંવાદમાં રહ્યા. લેખીની જેવી સંસ્થાઓ અને PhDના સંશોધકો સાથે
જીવંત સંપર્ક

રાખતા ઈલા બહેને નવી પેઢીને એક અત્યંત સ્પષ્ટ સંદેશ આપતા. ઉપર છલ્લા દેખાડો છોડો, ઉત્તમ પુસ્તકો વાંચો, મા બાપની મનોવ્યથાને સમજો અને જિંદગીને ગંભીરતા તથા સભાનતાથી જીવતા શીખો. અંજલિ, વાડ ઓળંગી ગયેલી અમર કલમ. ઈલા અરબ મહેતાને ગુણવંતરાય આચાર્યની દીકરી કે વર્ષા અડાલજાના બહેન તરીકે ઓળખવા એ અઘરું મૂલ્યાંકન છે. તેઓ એક નિર્ભીક દ્રષ્ટા હતા, જેમણે માણસની અંદર અને બહાર ચણાયેલી વાડ ઓળખી બતાવી. ક્યારેક ઘરમાં, ક્યારેક દાંપત્યમાં, ક્યારેક રૂઢિગત પરંપરામાં, તો ક્યારેક ધર્મ અને મનના સંકોચિત પૂર્વગ્રહોમાં તેમણે વાડ તોડવાના ઉપદેશો આપવાને બદલે સમાજને તેના જ વિકૃત પૂર્વગ્રહોનો અરીસો બતાવ્યો. આજે ભલે તેમનો ભૌતિક દેહ આપણી વચ્ચે નથી, પરંતુ સાચા સર્જકો ક્યારેય અસ્ત થતા નથી. તેઓ પોતાના અક્ષર દેહ સદા જીવંત રહે છે. જ્યારે જ્યારે કોઈ સ્ત્રી પોતાના અસ્તિત્વ અને આત્મસન્માન માટે અવાજ ઉઠાવશે, જ્યારે જ્યારે કોઈ સંવેદનશીલ હૃદય ધર્મના વાડા ઓળંગીને માણસને માણસ તરીકે સ્વીકારશે, ત્યારે ત્યારે ઈલા બહેનની કલમનો રણકો સંભળાતો રહેશે. વારસામાં મળેલી કલમથી શરૂ થયેલી તેમની આ ગૌરવવંતી યાત્રા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. ગુજરાતી ભાષાના આ નિર્ભય, સંવેદનશીલ અને ગરિમાપૂર્ણ સર્જકને અંતઃકરણથી ભાવભરી શ્રદ્ધાંજલિ. પ્રેષક હિદાયત પરમાર. આ લેખ અમને મોકલી આપ્યો હતો હિદાયત પરમારજીએ, જેઓ અમારા રેડિયો પાલનપુરના એક લિસનર પણ છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને

0: કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર, અને આપણે સૌ મળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 સમુદાયિક રેડિયો સ્ટેશન પર. દર અઠવાડિયે સમુદાયને જે સ્પર્શતી હોય, લોકોના જીવનમાં હકારાત્મકતાની વાત મળી રહે તે માટે તેવી વાર્તાઓને લઈને હું આવું છું. આ વાર્તાઓ ક્યારેક કોઈના જીવંત પાત્રો, જીવંત ઘટનાઓ આધારિત હોય તો ક્યારેક સુંદર મજાની લેખકોની સાહિત્યિક રચનાઓ પણ હોઈ શકે છે, પણ મોટે ભાગે તેના અંશો આપણને આપણા પોતિકા લાગે છે. એનું કારણ પણ એ જ છે કે આ હકારાત્મક વાતો થકી સમાજના એવા દ્રષ્ટાંતો આપણે ચર્ચીએ છીએ કે જે ઘટનાઓ આપણા જીવનમાં આજુબાજુ કે ક્યાંક જોવા મળી રહે છે, અને ક્યારેક આપણી સામે પણ એવી પરિસ્થિતિ હોય ત્યારે આ વાર્તાઓ પરથી આપણે બે ડગલા આગળ વધી અને એ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તો આજના દિવસે પણ એક સુંદર મજાની નવલિકા, નાની વાર્તા, ડૉક્ટરની ડાયરી શ્રેણીમાં ડૉક્ટર શરદ ઠાકર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, જેનું નામ છે કોઈનું આંસુ લૂછ્યું તો. છે તો પ્રશ્નાર્થીનો, પણ લાગણીઓના ઉદ્ગાર એમાં વસતા હોય, ધબકતા હોય તેવી અનુભૂતિ આપણને સૌને થાય છે, અને એટલે આજના શોમાં આપણે વાત કરીશું આ વાર્તાની. પરંતુ સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ હું ફરી પાછો આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

41 વર્ષના રત્નાબહેન કોઈ જરૂરી કામ કારણે બહાર જઈ રહ્યા હતા. ફ્લેટની બહાર નીકળ્યા અને એ સાથે જ એક ઓટો રિક્ષા મળી ગઈ. રત્નાબહેન એમાં બેસી ગયા. ક્યાં પહોંચવાનું હતું તે જગ્યાનું નામ તેમણે રિક્ષાના ડ્રાઈવરને જણાવ્યું અને રિક્ષા દોડવા માંડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં એક સુંદર મજાની નવલિકા, જે ડૉક્ટરની ડાયરી શ્રેણીનો એક ભાગ છે, જેના લેખક ડૉક્ટર શરદ ઠાકર છે. અને આ વાર્તાનું નામ કોઈનું આંસુ લૂછ્યું તું. બપોરના 4:30 વાગ્યા હતા. 20 મિનિટના રિક્ષા પ્રવાસ પછી ડેસ્ટિનેશન આવી ગયું. રત્નાબહેન નીચે ઉતર્યા, મીટર વાંચ્યું અને પર્સમાંથી રૂપિયા કાઢ્યા. રિક્ષા ડ્રાઈવરને આપવા માટે તેમણે હાથ લાંબો કર્યો. રૂપિયા સ્વીકારવા માટે રિક્ષા ડ્રાઈવરે પોતાનો હાથ લંબાવ્યો. ભાડું અપાયું અને ભાડું લેવાયું. અહીં મામલો સમાપ્ત થવો જોઈતો હતો, પણ ન થયો. રત્નાબહેનની નજર રૂપિયા લેવા માટે લાંબા થયેલા રિક્ષા ચાલકના હાથ પર પડી. કાંડા ફરતે પાટો બંધાયેલો હતો. રત્નાબેન કંઈ જ બોલે તે પહેલાં જ તેઓ સમજી ચૂક્યા હતા કે અગત્યની આજે મીટિંગ એમની રાહ જોઈ રહી હતી, પરંતુ આ મીટિંગ કરતાં પણ આ ભાઈની તકલીફ વધારે હતી. રત્નાબહેન આ શ્રમજીવી માણસના હાથ પર વીંટળાયેલા પાટાને અવગણી શક્યા નહીં. એમણે પૂછ્યું, ભાઈ આ પાટો શા માટે બાંધ્યો છે? તમને કોઈ ઈજા થઈ છે? ટાંકા લગાવવા પડ્યા છે કે પછી ઓપરેશન કરાવ્યું છે? રિક્ષા ચાલક 30 વર્ષનો હતો, પણ 45 વર્ષનો હોય તેવો લાગતો હતો. ચહેરા પર થોથર ચડ્યા હતા અને ચામડી ફિક્કી, આંખો નિસ્તેજ અને દેહ થાકેલો દેખાઈ રહ્યો હતો. તે રિક્ષા ચાલકે શું જવાબ આપ્યો તે માણવા માટે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. વિરામ બાદ પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બહેન, મારી કિડની ફેલ થઈ ગઈ છે. બંને જીવતા રહેવાના બે જ રસ્તા છે, બીજા માણસથી તંદુરસ્ત કિડની મારા શરીરમાં રોપવાનો અથવા નિયમિત અંતરે ડાયાલિસિસ કરાવવાનો. મારા જેવા ગરીબ માણસ પાસે એ કિડનીનું ઓપરેશન કરાવવા જેટલા રૂપિયા ક્યાંથી હોય? મને કિડની આપે પણ કોણ? એટલે દર અઠવાડિયે હું 3 વાર ડાયાલિસિસ કરાવું છું. આ એનો જ પાટો છે. છેલ્લે તમે ક્યારે ડાયાલિસિસ કરાવ્યું છે? આમ ધ્રુજતા અવાજે રત્નાબહેને પેલા રિક્ષા ચાલકને પૂછી લીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં એક સુંદર મજાની નવલિકા જેનું નામ છે કોઈનું આંસુ લૂછ્યું તું, અને જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર. છેલ્લે તમે ક્યારે ડાયાલિસિસ કરાવ્યું છે? રત્નાબહેને પૂછ્યું, જે ન પૂછવું જોઈએ, કારણ કે આવા પૂછવાની બાબત જ કંઈ ન હતી અને એની જરૂર પણ ન હતી. ઉલટું, રત્નાબહેનને તો મીટિંગમાં પહોંચવાનો વિલંબ થતો હતો અને સામે ઉભેલો રિક્ષા ચાલક એમનો સગો પણ ન હતો. પણ જગતમાં ન સમજી શકાય તેવા માણસો પણ હોય છે. રત્નાબહેન તેમાંને એક હતા. રિક્ષા ચાલકે જવાબ આપ્યો, છેલ્લું ડાયાલિસિસ આજે જ કરાવ્યું છે બહેન. અડધા કલાક પહેલા જ સેન્ટરમાંથી છૂટીને બહાર આવ્યો અને રિક્ષા ચલાવવાની શરૂઆત કરી. પહેલી સવારી જ તમારી મળી. એટલે તમે ડાયાલિસિસ કરાવ્યા પછી ઘરે જઈને આરામ કરવાના બદલે કામ પર ચડી ગયા? તમને થાક ન લાગ્યો? રત્નાબહેનને આઘાત મિશ્રિત આશ્ચર્ય થયું. થાક તો લાગ્યો જ હોય ને બેન, પણ અમારા જેવા માણસોને રોજનું કમાઈને રોજ ખાવાનું હોય ત્યારે આરામ કરવાનું પોસાય નહીં બેન. અઠવાડિયામાં 3 વાર અડધો દિવસ પડે છે અને દરેક વખતે ડાયાલિસિસનો ખર્ચ થાય. ગમે તે થાય પણ એટલો ખર્ચ તો રળવો પડે ને. રિક્ષા ચાલક બોલતા બોલતા હાંફી ગયો. વાર્તાના અંશો માણીશો આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ભાઈ, તારી વાત તો સાચી છે. મને તારું નામ, સરનામું અને તારો મોબાઈલ નંબર આપને. તું જે સેન્ટરમાં ડાયાલિસિસ કરાવે છે તેનું સરનામું અને ત્યાંનો સંપર્ક નંબર પણ લખાવી દે. તેનું સરનામું ખાસ કરીને લખાવજે, રત્નાબેને કહ્યું. અને પછી પોતાના મોબાઈલ ફોનમાં બધી જ માહિતી તેમણે ટપકાવી અને સેવ કરી લીધી. ડ્રાઈવરનું નામ પણ જાણી લીધું. તેનું નામ સુરેશ હતું. રત્નાબેને રિક્ષાનું ભાડું ચૂકવ્યું. છૂટા પડતી વખતે સુરેશે પૂછ્યું, મારા વિશેની માહિતી જાણીને હવે તમે શું કરશો બહેન? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની એક નવલિકા, કોઈનું આંસુ લૂછ્યું, જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર. તેમની ડૉક્ટરની ડાયરી શ્રેણીમાં તે પ્રકાશિત થઈ ચૂકી છે. હું શું કરીશ એની તો મને ખબર નથી, રત્નાબેને જવાબ આપ્યો. હું વિચારું છું કે તમારી વાત લોકો સુધી પહોંચાડું. મીટિંગમાં જવાનું મોડું થઈ ગયું હતું એટલે તે વધુ ચર્ચા કર્યા વગર ત્યાંથી વિદાય લે છે. એ રાત્રે પોતાના ઘરે પહોંચીને રત્નાબહેને સુરેશભાઈનો ફોટો, રિક્ષાનો ફોટો, હાથ પર બાંધેલા પાટાનો ફોટો અને 100 જેટલા શબ્દોમાં સુરેશની વ્યથા અને કથાનું વર્ણન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધી. રત્નાબેન કોઈ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા અભિનેત્રી, ગાયિકા, લેખિકા કે વક્તા ન હતા. એમના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં ન હતી. થોડાક મિત્રો હતા, થોડાક પરિચિતો હતા અને 50 જેટલા સગા વહાલા હતા. વધારે પ્રચાર પ્રસારની જરૂર પણ ન પડી. એક પરિચિતે 2000 રૂપિયા આપવાની ઓફર કરી, બીજાએ 200-500ની મદદની વાત કરી. સૌથી મહત્વનો પ્રસ્તાવ એક ઉદાર વેપારી તરફથી આવ્યો, સુરેશ ડાયાલિસિસ માટે કયા સેન્ટરમાં જાય છે? અને આ પ્રશ્નનો પછી શું

પ્રત્યુત્તરને જવાબ હતો કે વળતર હતું તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ડાયાલિસિસ માટે કયા સેન્ટરમાં જાય છે આભારી? તેવો એક વેપારીએ પ્રશ્ન પૂછ્યો. અને કેટલો ખર્ચ આવે છે તે માટે? સુરેશ કોઈ ચેરિટેબલ સંસ્થામાં ડાયાલિસિસ માટે જતો હતો. ત્યાં સાવ ઓછા ખર્ચમાં સારવાર તો મળી જતી. એક વારના ફક્ત 400 રૂપિયા, અઠવાડિયામાં 3 વારના 1200 રૂપિયા, એટલે એક મહિનાના 4800 રૂપિયા થતા હતા. આખા મહિનાના 5000 રૂપિયા મારા તરફથી વેપારીએ કમિટમેન્ટ આપ્યું. એક શરત છે, મહિનાના 12 દિવસ સુરેશે રિક્ષા તો બિલકુલ નહીં ચલાવવાની. એટલા દિવસ એણે પથારીમાં રહીને આરામ કરવાનો. તો આટલા દિવસોની કમાણીનું શું? તે વેપારીને રત્નાબહેને પૂછવા ખાતર પૂછી લીધું. આ સવાલનો જવાબ બીજા એક પરિચિતે આપી દીધો. ડાયાલિસિસવાળા 12 દિવસો દરમિયાન સુરેશને રિક્ષા ચલાવવામાંથી જે કમાણી થતી હોય ને તે હું આપી દઈશ. કોઈએ દવાનો ખર્ચ ઉપાડી લીધો તો કોઈએ સુરેશ અને એની વૃદ્ધ માતાના મહિનાભરનું અનાજ પૂરું પાડવાનો વાયદો કર્યો. આ બધું એકબીજાને રૂબરૂ મળ્યા વિના જ ગોઠવાઈ ગયું. એકવાર રત્નાબહેન ક્યાંક જવા માટે રિક્ષાની પ્રતીક્ષા કરતા ઊભા હતા ત્યાં સુરેશ ત્યાંથી જતો હતો. તેણે રિક્ષા ઊભી રાખી અને કહ્યું, દીદી રિક્ષામાં બેસી જાઓ, ક્યાં જવું છે? અરે સુરેશ, તું? હું રિક્ષામાં બેસું.

અનેક શરતે જો તું ભાડું લેવાનું હોય તો જ. રત્નાબહેનને એને વચનથી બાંધીને પછી જ એની રિક્ષામાં બેઠા. જવાબમાં સુરેશ રડી પડ્યો. રત્નાબહેન વધુ કંઈ બોલ્યા વગર રિક્ષામાં બેસી રહ્યા. આજકાલ સોશિયલ મીડિયાના મંચ દ્વારા જ્યારે નવરા અને નકારાત્મક માણસોની શાબ્દિક વિકૃતિનું ડસ્ટબિન બની ગયા છે ત્યારે, અને એ વિચારો એ લોકો ત્યાં મૂકે છે ત્યારે, રત્નાબહેન જેવા સંસ્કારી બહેનો અને ભાઈઓનું આવું પોઝિટિવ કાર્ય પણ વખાણવું જોઈએ. ટ્રોલિંગના ટ કરતાં માનવતાનો મ અહીંયા મોટો સાબિત થાય છે. વિરામ બાદ ફરી મળીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્રોતા મિત્રો, ડૉક્ટર શરદ ઠાકરની એ નવલિકા બાદ એક નાનકડી પ્રસંગ કથા જેનું નામ છે માનવ ઘુરકે હું હું હું, તેને માણીએ. કવિ કલાપીને 26, શંકરાચાર્યને 32, વિવેકાનંદને 39 વર્ષ મળ્યા અને

હું શું કરી શક્યો? ઉપરોક્ત શબ્દો એ દિનકર રાય કેશવલાલ ભટ્ટ એટલે કે ઉપનામ છે જેમનું મીન પિયાસી, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ચૂડા એટલે કે રાણપુર ગામમાં રહેતા મીન પિયાસી પ્રકૃતિના ઉપાસક, સાક્ષર અને સ્પષ્ટ વક્તા હતા. અપરિચિતોમાં પણ તેઓ દીનુભાઈ વૈદ તરીકે ઓળખાતા હતા. તેઓ અક્ષર દેહ સુધી એટલે કે મૃત્યુ સુધી ચૂડામાં જ રહ્યા. તેમના પિતા ચૂડાના રાજવૈદ હતા અને ઝંડુ ભટ્ટજીના સગા ભત્રીજા થતા હતા. ચૂડાના રાજકુટુંબ સાથે સંબંધોને કારણે તેમણે નાના કુંવરોને પ્રાથમિક અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું હતું. મીન પિયાસીને ખગોળ, બાગાયત, પક્ષીઓ અને થિયોસોફીમાં બહુ જ રસ હતો. આ બધામાંથી ખગોળ અને પક્ષીઓના વિષયમાં એમને સારી એવી પ્રતિષ્ઠા હતી. તેમના ચાહકો સાથેના પ્રશ્નો અને ઉત્તરો મજાના છે અને ટૂંકા પ્રસંગો જેવા છે. ચાલો આજ આ નાનકડા આ પ્રશ્નોની વાતોને આપણે માણીએ. પહેલો પ્રશ્ન, કવિતામાં આનંદ મળ્યા પછી તરત કોઈને સંભાળવાનું મન થાય અથવા તો સંભળાવવાનું મન થાય, મતલબ કે યાદ કરવાનું મન થાય અથવા કોઈને કહેવાનું મન થાય છે તમને? આ પ્રશ્ન હતો. એનો જવાબ કવિ આપે છે કે કવિતા નિજાનંદ માટે જ લખું છું. એ મનને આનંદ આપે છે. ક્યારેક કોઈ પૂછે કે ઈચ્છે તો હું સંભળાવું છું અને મનમાં જ બધું યાદ કરીને રાખું છું. આવા સુંદર પ્રશ્નોની વાતોને આપણે પ્રસંગ કથા સ્વરૂપે માણીશું, પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો.

તમે સાંભળી રહ્યા છો આરજે એ આરના સ્વરમાં માનવ ગુરુ કે હું હું, એક નાનકડી પ્રસંગ કથા જે મીન પિયાસીના પોતાના જીવન પરની છે. તેમને પૂછાયેલો એક બીજો પ્રશ્ન પણ બહુ જ અગત્યનો હતો. ઈશ્વર પ્રધાન કે પ્રકૃતિ, તમે શું માનો છો? એમણે જવાબ આપેલો, ઈશ્વર જ પ્રધાન હોય એ સહજ છે, કારણ કે ઈશ્વર નિષ્ઠા વિના માંગલ્ય સૃષ્ટિ મળતી નથી. બીજો એવો એક પ્રશ્ન છે જે એમને એક એમના ચાહકે પૂછેલો, શબ્દની રમત ગમે કે પછી ઉર્મીમાં ભીંજાવું તમને? એનો જવાબ એમને આપેલો કે રચના તો ઉર્મી સભર જ હોય છે એટલે ઉર્મી ગમે છે. આવો જ એક બીજો પ્રશ્ન એમને એક શ્રોતાએ અને મિત્રએ ખાસ કરીને પૂછ્યો હતો કે તમે એકલતાને કવિતાથી દૂર કરો છો કે પછી એકલતા વિશેનો વિચાર જ નથી કરતા? એમણે જવાબ આપ્યો કે એકલતા 24 કલાક હું અનુભવું છું, છતાં પ્રકૃતિની અનુભૂતિ પળે પળ હું માણું છું. નિરાશાનો મને ક્યારેય અનુભવ જ થયો નથી. અને આ ક્ષણે મીન પિયાસીની એક કવિતા જે મારે તમને કહેવી છે કે એમને એકલતા કેમ ન લાગતી ને પ્રકૃતિ બહુ જ અનુભવાતી. એમની સુંદર કવિતા હતી, કબૂતરોનું ગુ ગુ ગુ કેમ ભૂલાય. અને પરમેશ્વર તો આવા જ લોકોને ચાહે છે, ખરું ને? એ પછી એક બીજો પ્રશ્ન પણ મારા તમારા જેવા કોઈએ એમને પૂછેલો કે પરમેશ્વરને સૌથી પહેલાં તમે શું પૂછશો? કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું હતું? ઘેંઘે ફેંફે કરતા કહેશો કે શું શું અને શું? આ જવાબ એમની પેલી કબૂતરની ઘૂઘુ પંક્તિઓની કવિતાની પાછળની 3 કવિતાઓની પંક્તિઓ સ્વરૂપે તેમણે આપેલો. અને કવિ મીન પિયાસીનો મિજાજ જ અનોખો હતો. એમની અણધારી મુલાકાત સર્જાય ને તો જીવનમાં અવિસ્મરણીય ઘટના સ્વરૂપે, તો એમના જીવનમાં અવિસ્મરણીય ઘટના એ માનવામાં આવતી. મોંઘા મનુષ્ય દેહને જીવવાનો ધર્મ એમને પાળ્યો હતો. પંખીઓ અને પ્રકૃતિની સેવા કરતા, કીડીને કણ ને હાથીને મણ મળી રહેવાનું છે એવા વિચારો એમના હતા. ગાય ભેંસ માટે હવાડા બનાવો તેવું સતત કહેતા હતા. અને આવા સુંદર, દુઃખમાં બહુ શાંત રહું છું ને સુખમાં હું રડું છું એવો મિજાજ ધરાવતા આ મીન પિયાસીનો પ્રસંગ હતો. વિરામ બાદ ફરી મળું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આજે આપણે એક સુંદર મજાની દર વખત જેવી હકારાત્મક સેવાભાવી એક નવલિકાની વાત કરી અને એક પ્રસંગ કથા કે જેમાં પ્રકૃતિની વાત છે. જીવનમાં ઘણું બધું કશું ન કરીને પણ સેવાભાવે કરી શકાય તે વાત પ્રસંગ કથામાં હતી. આવા જ પ્રસંગો, કથાઓ, વાર્તાઓ, અનુભવો, વિચારો તમારી પાસે છે. તમે સાંભળ્યા છે, તમે માણ્યા છે, કયા છે, વાંચ્યા છે, જોયા છે, અનુભવ્યા છે કે તમારા મનમાં રમી રહ્યા છે, તે બધા જ વિચારોને તમે અમને મોકલી શકો છો 95-12-99-66-88 પર. આ વોટ્સએપ નંબર છે, માત્ર વોટ્સએપ કરવાનો છે, કોલ નથી. આ નંબર ઉપર તમને વોટ્સએપ પર તમામ જવાબો મળી રહેશે. સમય લાગશે પરંતુ પ્રત્યુત્તર ચોક્કસથી મળશે. આ જ વાતોને તમે અમારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ થકી પણ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com કે પછી રેડિયો પાલનપુર લખશો એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કે યુટ્યુબ પર તમને અમારા એકાઉન્ટ ID પર મેસેજીસ કરવાની તક મળશે. આ સાથે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન માટે અને યુટ્યુબ એટલે કે યુટ્યુબની લિંક જે અમારી ચેનલ છે તે પણ તમે લાઇક સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે તમે એન્ડ્રોઈડ ફોન સિવાય જો આઈફોન ધરાવો છો તો તેના પર પણ અમારી મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અમને પ્રતિભાવ મોકલી આપો. તમારા પ્રતિભાવ અમારા માટે અમૂલ્ય અને અગત્યના છે. તમારા પ્રતિભાવનો અમે ચોક્કસથી સમય લઈને પણ જવાબ આપીશું. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. તમે ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન વેબસાઇટ પર જઈ ઇન્ડિયાના, ભારતના નકશાના ઉત્તર ગુજરાત પર જઈને એક બિંદુને કેન્દ્રિત કરશો કે જ્યાં પાલનપુરનું બિંદુ છે ત્યાં રેડિયો પાલનપુર તમને ઓનલાઈન વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળવા મળશે. તો ફરી મળીએ છીએ આવી જ સુંદર વાર્તાઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ

અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-98. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-98 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમે સાંભળી રહ્યા છો ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો પ્રયાસ, એક સ્વર એક ગુજરાત.
1: નમસ્તે શ્રોતા મિત્રો, ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનો સહિયારો કાર્યક્રમ એક સ્વર એક ગુજરાતમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આ કાર્યક્રમ ગુજરાતના જનજનની વાતને રેડિયોના માધ્યમથી ગુજરાતના શહેરથી અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાનો સહિયારો પ્રયાસ છે. આજની પ્રસ્તુતિ બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી, રેડિયો અવાજ દાહોદ, માઇકા વાણી અમદાવાદ અને રેડિયો પાલનપુર દ્વારા કરવામાં આવે છે. તો ચાલો સાંભળીએ પહેલી પ્રસ્તુતિ બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી દ્વારા.
2: ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય સંપૂર્ણ વિશ્વની માતા છે. આપ સાંભળી રહ્યા છો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. મારું નામ આરજે મહેશ છે. આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે દુર્ગેશભાઈ સાંભળો, રાજુભાઈ તમે સાંભળો, આજે આપણે ગાયની જે મહિમા છે, ગાયનું જે મહત્વ છે, ગાયને જે આપણે સર્વ સુખપ્રદા કહીએ છીએ કે દરેક પ્રકારનું સુખ દેવાવાળી એવી આ ગાયને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે દેવચંદભાઈ સાંભળો, નરસિંહભાઈ તમે સાંભળો, બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પર એક પ્રસિદ્ધ જે સંસ્કૃત સૂક્તિ છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, એનો અર્થ આપણે જાણીએ, સાથે સાથે ગાયનું મહત્ત્વ પણ સમજીએ. તો ગાય સંપૂર્ણ વિશ્વની માતા છે, આ વાક્યાંશ વેદ અને પૌરાણિક શાસ્ત્રોથી લેવામાં આવ્યું છે, જે ગાયની પવિત્રતા, પોષણ ક્ષમતા અને દિવ્યતાને દર્શાવે છે. આ જે વાક્ય છે ને, ગાવો વિશ્વસ્ય માતરઃ, એટલે કે ગાય આખા સંસારની માતા છે, આખા વિશ્વની માતા છે, આ વાક્ય વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અને મહાભારત અનુશાસન પર્વમાં ગાયની મહિમા જ્યારે વર્ણવવામાં આવી ત્યારે આ સંસ્કૃત જે સૂક્તિ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમજ બા સાંભળો, ધોળાભાઈ તમે સાંભળો, શિવાભાઈ તમે સાંભળો, ધનજીભાઈ, રામચંદભાઈ સાંભળો, કૃષ્ણભાઈ, ગણેશભાઈ, કનુભાઈ, ઓ કનુભાઈ સાંભળો બધી વાત. હો, મહર્ષિ વશિષ્ઠ દ્વારા ઉપદિષ્ટ એક ઉપરયુક્ત છે ગૌઉપનિષદ

એમાં એક સંસ્કૃત મંત્ર છે, એ પણ તમને હું સંભળાવું. શ્રીરામભાઈ, દેવચંદભાઈ, શ્યામજીભાઈ, ઓ સુરજભાઈ, ઓ દયાશંકરભાઈ, સાંભળો, તમે સાંભળો છો ને બધા? સરસ. તો એ મહર્ષિ વસિષ્ઠ દ્વારા ઉપદિષ્ટ ઉપર્યુક્ત ગવોપનિષદમાંથી એક સંસ્કૃત મંત્ર જે છે એની આપણે થોડી વાત કરીએ. એ મંત્ર એવું કહે છે કે ગાવો મમાગ્રતો નિત્યમ, ગાવઃ પુષ્ટત એવચ, ગાવો મે સર્વત શચૈવ, ગવામ મધ્યે વસામ્યહમ. એનું અનુવાદ એવું થાય છે કે ગાય મારી આગળ રહે, ગાય મારી પાછળ રહે, ગાય મારી ચારો તરફ રહે અને ગાયના વચ્ચે હું રહું, હું નિવાસ કરું, એવો આ મંત્ર કહેવામાં આવે છે. આમાં રઘુનાથભાઈ, ત્રિભુવનભાઈ, ઈશ્વરભાઈ સાંભળો, ભરમલભાઈ તમે સાહેબ સાંભળો, બાબરાભાઈ તમે સાંભળો, ગાય અને માનસિક સ્વાસ્થ્યની જો વાત કરીને, ગાય માત્ર પશુપાલનનો આધાર નથી પરંતુ માનસિક શાંતિ અને સાયકોલોજીકલ સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અને અનુભવ દર્શાવે છે કે પ્રાણીઓ સાથેનો સંપર્ક માનવ મનને શાંત અને સંતુલિત બનાવે છે. ગાય સાથે સમય પસાર કરવાથી મનમાં શાંતિ આવે છે. ગાયને સ્પર્શ કરવો, તેને ખવડાવવું અથવા તેની નજીક બેસવાથી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે. સાચી વાત છે ને દયારામભાઈ, અંબારામભાઈ, સાચી વાત છે હું જે કહી રહ્યો છું? ચેનજીભાઈ, રાયચંદભાઈ, નરેશભાઈ સાંભળો બધા, પ્રભાતપુરી, અમરપુરી, ઓહો તમે સાંભળી રહ્યા છો, અનિલભાઈ તમે સાંભળી રહ્યા છો, દેવાભાઈ તમે સાંભળી રહ્યા છો, ચેલાભાઈ, નાગજીભાઈ સાંભળી રહ્યા છો બધી વાત? ગાયનો મહિમા સમજી રહ્યા છો ને તમે? અને તમને ખ્યાલ જ છે ગાય ખૂબ શાંત અને સંવેદનશીલ માતાના સ્વરૂપમાં છે. તેની સાથે જોડાણ બનાવવાથી એકલતા ઓછી થાય છે અને મનમાં સકારાત્મકતા વધે છે. ગૌશાળામાં કે ખેતરમાં ગાય સાથે સમય પસાર કરવો એ પ્રકૃતિ સાથે જોડાવવાનું એક ઉત્તમ સાધન છે. પ્રકૃતિ સાથેનો સંપર્ક માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ગાયની સંભાળ રાખવાથી જીવનમાં નિયમિતતા, જવાબદારી અને શિસ્ત આવે છે. જે ડિપ્રેશન અથવા નિરાશા જેવી સ્થિતિમાં મનને મજબૂત બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો ગૌશાળામાં જઈને મનની શાંતિ અનુભવે છે. આ કારણે પશુપાલન માત્ર આર્થિક લાભ પૂરતું નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એક સકારાત્મક માર્ગ બની શકે છે. તો સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. દશરથભાઈ, ભીખાભાઈ, સરદારભાઈ, કેશરભાઈ, હો સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. ગાયની જે મહિમા છે, જ્યાં ગાય છે ત્યાં ગોવિંદ છે, એની વાતો આપણે બનાસ રેડિયો પર કરતા રહીશું અને ગાયની મહિમા વર્ણવતું એક સરસ ગીત આવો સાંભળીએ. બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM.

0: સાંભળી રહ્યા છો ગુજરાતના ગામે ગામને એક તાતને જોડતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર એક ગુજરાત.
1: તો ચાલો હવે સાંભળીએ બીજી પ્રસ્તુતિ રેડિયો અવાજ દાહોદ દ્વારા.
2: આઈએ હમ સબ મિલકર સુનતે હૈ દાહોદ શહેર કા પહેલા રેડિયો સ્ટેશન, રેડિયો આવાઝ 90.8 FM. કુછ સુનો કુછ સુનાઓ.
3: ટ્યુનિંગ કીજીએ 90.8 FM રેડિયો આવાઝ, આપકા અપના ફેવરેટ રેડિયો સ્ટેશન.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો તમારો પોતાનો અવાજ, રેડિયો અવાજ 90.8 FM દાહોદ, અને હું છું તમારી મિત્ર આરજે નીરુ. મિત્રો, આજનો આપણો વિષય ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આજના સમયમાં કદાચ આપણામાંથી ઘણા લોકો એક જ વાત કરતા હશે અને કરે જ છે વાતો કે મને કમર

0: દુખે છે, મને ગરદન દુખે છે, ખભામાં દુખાવું છે, ઘૂંટણમાં તકલીફ છે. તો મિત્રો, શું આ બધું માત્ર ઉંમર વધવાને કારણે થાય છે? અને શું દુખાવો થાય એટલે સંપૂર્ણ આરામ કરવો જોઈએ? આ બધા પ્રશ્નો આપણા મનમાં ચાલતા જ હોય છે. અને સૌથી મહત્વનું કે આ બધી તકલીફમાં ફિઝિયોથેરાપી ખરેખર કઈ રીતે મદદ કરી શકે છે? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફિઝિયોથેરાપી ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર ઝોરા મોદી. ડોક્ટર મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ રેડિયો અવાજ 90.8 FM પર પધાર્યા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: ખૂબ ખૂબ આભાર નીરુબેન. રેડિયો અવાજ 90.8 FM તમામ શ્રોતાઓને મારા નમસ્કાર. તો હું છું ડૉક્ટર ઝોરા મોદી, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, દાહોદ. તો આજે આ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાનો મને મોકો મળ્યો તેનો મને ખૂબ આનંદ થાય છે.
0: ધન્યવાદ ડોક્ટર મેમ. તો હવે આપણે શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી, કે ઘણા લોકોને હજુ પણ ખબર નથી કે ફિઝિયોથેરાપી એટલે ખરેખર શું.
1: બહુ સારો પ્રશ્ન પૂછ્યો આપે. સરળ ભાષામાં કહીએ તો ફિઝિયોથેરાપી એવી આરોગ્ય સેવા છે જે વ્યક્તિના દુખાવા, હલનચલન અને દૈનિક કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. દર્દીની સમસ્યા પ્રમાણે કસરત, મૂવમેન્ટ, સ્ટ્રેચિંગ, મસલ્સને મજબૂત બનાવવાની કસરત, શરીરની પોઝિશન અંગે માર્ગદર્શન અને જરૂરી રિહેબિલિટેશન જેવી બાબતોનો ઉપયોગ થઈ શકે છે.
0: બરાબર મેમ. ફિઝિયોથેરાપી એટલે માત્ર મશીન લગાવીને સારવાર કરવી નહીં.
1: હા, બિલકુલ નહીં. આ એક ખોટી માન્યતા છે. ફિઝિયોથેરાપી માત્ર મશીન સુધી મર્યાદિત નથી. ઘણી પરિસ્થિતિમાં દર્દીને યોગ્ય રીતે હલનચલન કરાવવું અને પોતાની દૈનિક પ્રવૃત્તિમાં પાછા ફરવામાં મદદ કરવી એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
0: ખૂબ સરસ મેમ. એટલે દર્દીને પણ સારવારમાં સક્રિય ભાગ લેવો પડે, બરાબર ને?
1: હા, સાચી વાત છે. ખાસ કરીને કસરત આધારિત સારવારમાં દર્દીની નિયમિતતા અને યોગ્ય રીતે કસરત કરવી ખૂબ મહત્વપૂર્ણ.
2: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
0: હવે મેમ આગળ વાત કરીએ. આજકાલની સૌથી સામાન્ય ફરિયાદોમાંની એક કે કમરનો દુખાવો. તો મેમ, કમરનો દુખાવો કેમ થાય છે?
1: જો, એમાં કમરના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. લાંબા સમય સુધી બેસવું, શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવી, ભારે શારીરિક કામ, શરીરની પોઝિશન, ઈજા વગેરે ઘણા કારણો હોઈ શકે છે. દરેક વ્યક્તિમાં કારણ એક સરખું હોય એવું જરૂરી નથી હોતું.
0: બરાબર. અને મેમ, આપણે ઘણી વાર કહીએ છીએ કે મારી તો કમર ઉંમરને કારણે દુખે છે, તો શું એવું હોય છે?
1: માત્ર ઉંમરને જવાબદાર માનવું યોગ્ય નથી. કમરનો દુખાવો અલગ અલગ ઉંમરે થઈ શકે છે. WHO મુજબ કમરના દુખાવો ખૂબ સામાન્ય છે અને ઘણા લોકો જીવનમાં ક્યારેક તો તેનો અનુભવ કરે જ છે.
0: તો દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ?
1: સૌ પ્રથમ તો દુખાવાનું કારણ અને સ્થિતિ સમજવી જરૂરી છે. હળવી સામાન્ય તકલીફમાં યોગ્ય રીતે સક્રિય રહેવું અને નિષ્ણાંતની સલાહ પ્રમાણે કસરત મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો દુખાવો વધારે હોય, સતત વધતો જાય અથવા અન્ય ચિંતાજનક લક્ષણો દેખાય તો તબીબી તપાસ જરૂરી છે.
0: બરાબર. હવે મેમ, યુવાનો માટે એક ખાસ પ્રશ્ન છે કે આજકાલ મોબાઈલ અને કમ્પ્યુટર વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તો શું લાંબા સમય સુધી મોબાઈલ કે કમ્પ્યુટરનો ઉપયોગ શરીર પર અસર કરી શકે છે?
1: જો વ્યક્તિ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહે અને શરીરની પોઝિશન યોગ્ય ના હોય તો ગરદન, ખભા અને પીઠમાં તકલીફ થઈ શકે છે.
0: એટલે મેમ, કહેવાનો મતલબ મોબાઈલ છોડવાનો પ્રશ્ન નથી, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરીએ એ મહત્વનું છે.
1: હા હા, સાચી વાત છે. લાંબા સમય સુધી સતત એક જ પોઝિશનમાં રહેવાને બદલે વચ્ચે વચ્ચે શરીરને હલનચલન આપવું જોઈએ અને બેસવાની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.
2: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
0: એટલે ઈજા પછી પોતાની રીતે કસરત શરૂ કરવી યોગ્ય નથી?
1: ના, યોગ્ય નથી.
0: બરાબર મેમ. આ વાત તો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કમ્પ્યુટર પર કામ કરતા લોકો માટે ઉપયોગી છે.
1: હા, અભ્યાસ કે કામ દરમિયાન નિયમિત નાના બ્રેક લઈને થોડું ચાલવું અથવા શરીરને હલનચલન આપવું એ સારી

0: છે.
1: ડોક્ટર મેમ, હવે આવે છે સૌથી મહત્વનો શબ્દ, કસરત. તો કસરત કરવી એટલે રોજ જીમ જવું એવું હોય છે?
2: ના ના ના, કસરતનો અર્થ માત્ર જીમ જવું નથી. વ્યક્તિની ઉંમર, ક્ષમતા અને સ્વાસ્થ્ય પ્રમાણે ચાલવું, સ્ટ્રેચિંગ, મસલ્સને મજબૂત બનાવતી કસરત અથવા અન્ય યોગ્ય શારીરિક પ્રવૃત્તિ હોઈ શકે.
1: બરાબર. અને જો કોઈ વ્યક્તિને પહેલેથી જ કમરનો દુખાવો હોય તો?
2: તો કસરત પોતાને રીતે પસંદ કરવાની જગ્યાએ નિષ્ણાતની પાસેથી યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. WHOની માર્ગદર્શિકા મુજબ લાંબા સમયના સામાન્ય કમરના દુખાવામાં વ્યક્તિને અનુરૂપ સ્ટ્રક્ચર્ડ એક્સરસાઇઝ પ્રોગ્રામ સારવારનો એક વિકલ્પ હોઈ શકે છે.
1: એટલે મેમ, બધા માટે એક જ કસરત એવું જરૂરી નથી?
2: ના ના, બિલકુલ નહીં. એક વ્યક્તિ માટે જે કસરત યોગ્ય હોય તે બીજા વ્યક્તિ માટે યોગ્ય ન પણ હોય.
1: બરાબર.
3: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
1: હવે વાત કરીએ ઈજાની. તો મેમ, કોઈ વ્યક્તિને રમતગમત દરમિયાન ઈજા થઈ હોય અથવા ફ્રેક્ચર પછી સારવાર થઈ હોય તો ફિઝિયોથેરાપી કેવી રીતે મદદ કરી શકે છે?
2: ઈજા અથવા સારવાર પછી શરીરના હલનચલન અને કાર્યક્ષમતાનો ઘટાડો થઈ શકે છે. તો રિહેબિલિટેશનનો હેતુ વ્યક્તિને ધીમે ધીમે પોતાની દૈનિક પ્રવૃત્તિઓ અને જરૂરી કાર્ય તરફ પાછા લાવવામાં મદદ કરવાનો હોય છે. અને એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી પણ હમણાં બહુ ચલનમાં છે, જેમાં સ્પોર્ટ્સમાં કોઈ ઇન્જરી થઈ હોય તો તમે કોઈ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટને બતાવી શકો છો. પરંતુ કઈ કસરત ક્યારે શરૂ કરવી તે ઈજાના પ્રકાર અને વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે.
3: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
1: હવે મેમ, આપણા વડીલો માટે થોડી વાત કરીએ કે ઉંમર વધે ત્યારે શરીરમાં હલનચલન ઓછું થતું જાય છે, તો શું વડીલો માટે ફિઝિયોથેરાપી ઉપયોગી છે?
2: હા, યોગ્ય રીતે કરવામાં આવે તો શારીરિક ક્ષમતા જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. વડીલ વ્યક્તિની શક્તિ, સંતુલન અને અન્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કસરત અથવા રિહેબિલિટેશનનું આયોજન કરવું જોઈએ.
1: બરાબર. અને અહીં પરિવારની ભૂમિકા પણ મહત્વની છે ખરી?
2: ખૂબ મહત્વની. વડીલ વ્યક્તિને હવે ઉંમર થઈ ગઈ, કશું કરવાની જરૂર નથી એવું કહેવાને બદલે તેમની ક્ષમતા પ્રમાણે સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવું જોઈએ.
1: બરાબર.
3: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
1: હવે એક મહત્વનો પ્રશ્ન મેમ, કે કયા સમયે વ્યક્તિએ માત્ર ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ?
2: જો દુખાવો ખૂબ વધારે હોય, સતત વધતો રહે, ઈજા પછી શરૂ થયો હોય અથવા દૈનિક કામકાજમાં નોંધપાત્ર તકલીફ પડતી હોય તો યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કેટલીક પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી તપાસ પણ જરૂરી બની શકે છે. એટલે લાંબા સમય સુધી ગંભીર લક્ષણોને અવગણવા નહીં, એને ઇગ્નોર ના કરાય.
1: બરાબર. ડોક્ટર મેમ, હવે આપણા શ્રોતા મિત્રોને એવી પાંચ બાબતો જણાવશો જે રોજિંદા જીવનમાં ધ્યાન રાખી શકે?
2: હા, શ્યોર.
3: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ, સુનતે રહો.
2: પહેલી વાત, કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસો. બીજી, કે તમારી ક્ષમતા પ્રમાણે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો. ત્રીજી, કામ કરતી વખતે શરીરની પોઝિશન પર ધ્યાન આપો. ચોથી, દુખાવો સતત રહે કે વધે તો તેને અવગણશો નહીં. અને પાંચમી, કસરત કે સારવાર વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે નિષ્ણાતની સલાહથી કરો. WHO પણ કમરના દુખાવાના સંચાલનમાં શારીરિક સક્રિયતા, સ્વસંભાળ, સારી ઊંઘ અને કામની અર્ગોનોમિક્સ જેવી બાબતોને મહત્વ આપે છે.
1: ખૂબ સરસ મેમ, આજની વાતચીત ખૂબ જ ઉપયોગી રહી. તો મેમ, છેલ્લે શ્રોતા મિત્રોને શું સંદેશ આપવા માંગો છો?
2: મારો સંદેશ એટલો જ છે કે શરીરમાં દુખાવો થાય ત્યારે તેને માત્ર સહન કરતા ના રહો અને દરેક સમસ્યાને પોતાની રીતે સારવાર કરવાનો પ્રયાસ પણ ન કરો. તમારા શરીરને સમજો, સક્રિય રહો, યોગ્ય કસરત કરો અને જરૂર પડે ત્યારે યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ લો. ફિઝિયોથેરાપીનો હેતુ માત્ર દુખાવો ઓછો કરવાનો નથી, વ્યક્તિને શક્ય તેટલી સારી રીતે પોતાની દૈનિક પ્રવૃત્તિ અને જીવનમાં પાછા ફરવામાં મદદરૂપ થવાનું છે.
1: ખૂબ સરસ મેમ. તો મિત્રો, આજની વાતચીતમાંથી એક વાત યાદ રાખજો.

0: શરીર માટે માત્ર આરામ નહીં, યોગ્ય હલનચલન પણ જરૂરી છે. ડોક્ટર મેમ, રેડિયો અવાજ 90.8 FM સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: મને આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રેડિયો અવાજ 90.8 FM ના તમામ શ્રોતાઓ સ્વસ્થ અને સક્રિય રહે તેવી શુભેચ્છા.
0: અને મિત્રો, આજે આપણે વાત કરી ફિઝિયોથેરાપી અને સ્વસ્થ જીવન શૈલી વિશે. અને મિત્રો, આવો જ એક નવો વિષય લઈને ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો તમારો પોતાનો અવાજ, રેડિયો અવાજ 90.8 FM દાહોદ. ધન્યવાદ.
2: આઈએ હમ સબ મિલકર સુનતે હૈ દાહોદ શહેર કા પહેલા રેડિયો સ્ટેશન, રેડિયો આવાઝ 90.8 FM. કુછ સુનો, કુછ સુનાઓ.
3: ટ્યુનિંગ કીજીએ 90.8 FM, રેડિયો આવાઝ, આપકા અપના ફેવરેટ રેડિયો સ્ટેશન.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો આવાઝ 90.8 FM, હું આરજી યુવરાજ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌ સાંભળી રહ્યા છો ગુજરાત રાજ્યના કમ્યુનિટી રેડિયોઝનું સંમિલિત કાર્યક્રમ એક સ્વર એક ગુજરાત. કાર્યક્રમમાં રેડિયો અવાજ 90.8 FM દાહોદની પ્રસ્તુતિ સાંભળી રહ્યા છો. દોસ્તો, જો તમને અમારી આ પ્રસ્તુતિ સારી લાગી હોય તો ફીડબેક જરૂરથી આપજો. ફીડબેક આપવા બદલ આપ કોલ યા વોટ્સએપ કરી શકો છો અમારા રેડિયો અવાજના નંબર પર. નંબર છે 7698111376. રિપીટ 7698111376. અને હા મિત્રો, રેડિયો અવાજ દાહોદ એપ્લિકેશન પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરતા ભૂલતા ના. અને મિત્રો, રેડિયો અવાજ દાહોદ રેડિયો ગાર્ડન સાઇટ પર ભી છે. તો મિત્રો, સાંભળતા રહો આપ સૌની અવાજ, રેડિયો અવાજ 90.8 FM. ધન્યવાદ મિત્રો.
5: તમે સાંભળી રહ્યા છો દાહોદ જિલ્લાનું સૌપ્રથમ અને માત્ર એક જ FM 90.8 રેડિયો અવાજ. સુનતે રહો.
6: તમે સાંભળી રહ્યા છો ગુજરાતની વિવિધતામાં એકતાનો સ્વર ગુંજાવતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર એક ગુજરાત.
7: અને હવે સાંભળીએ ત્રીજી પ્રસ્તુતિ માઈકા વાણી અમદાવાદ દ્વારા.

0: 90.4 FM માયકાવાણી પર તમે સાંભળી રહ્યા છો નારીના જીવનને નિખારતી યોજનાઓની વાત, સફળતાની સીડી. આજની વાર્તા છે ભાગ્યલક્ષ્મીનું વચન.
1: ગુજરાતમાં એક બહુ સુંદર કહેવત છે, દીકરી એનું ભાગ્ય સાથે લઈને જ જન્મે છે. આપણે આ કહેવત ઘણીવાર સાંભળી હશે, પણ હંમેશા કહેવત માત્ર કહેવત નથી હોતી, એમાં ઘણા બોધ અને લાગણીઓ છુપાયેલી હોય છે. આજની વાર્તા પણ એવી જ એક દીકરીની છે, જે જન્મ સાથે ઘરમાં માત્ર ખુશી જ નહીં, એક નવું ભાગ્ય પણ લાવી હતી. વાર્તા છે બનાસકાંઠાના એક નાનકડા ગામની. ગામના છેડે એક નાનું ઘર. ઘરમાં રહેતા હતા મહેશભાઈ, તેમની પત્ની હંસાબેન અને તેમનો પરિવાર. મહેશભાઈ વ્યવસાયે બાંધકામ શ્રમિક. ક્યારેક ગામમાં કામ મળે તો ગામમાં, નહીં તો પાલનપુર, ડિસ્સા, તો ક્યારેક છેક અમદાવાદ સુધી કામ માટે જવું પડે. આવક નક્કી નહીં, પણ મહેનતમાં કોઈ કચાશ નહીં. એ દિવસે વહેલી સવારથી જ મહેશભાઈ ટિફિન લઈને ઘરની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા, અને ત્યારે જ અંદરથી બાળકના રડવાનો અવાજ આવ્યો. મહેશભાઈ એક ક્ષણ માટે અટકી ગયા. થોડા દિવસ પહેલા જ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. નાની એવી દીકરી, ગુલાબ જેવી નાજુક. હંસાબેન એને ખોળામાં લઈને બહાર આવ્યા.

0: સાંભળો, તમારી દીકરી જાગી ગઈ.
1: મારી દીકરી નહીં, આપણા ઘરની ભાગ્યલક્ષ્મી જાગી ગઈ એમ કે સમજી.
2: મહેશભાઈના આ શબ્દો સાંભળીને ઘરમાં બેઠેલા તેમના વૃદ્ધ માતા હસ્યા અને તેમણે દીકરીના માથે હાથ ફેર્યો અને કહ્યું,
3: દીકરી પોતાનું ભાગ્ય લઈને જ જન્મે છે બેટા.
2: અને એ દિવસથી ઘરમાં દીકરીનું નામ પડ્યું લક્ષ્મી. નામ તો નાનું હતું પણ લક્ષ્મી માટે મહેશભાઈના સપના એ બહુ મોટા હતા. એમને લાગતું હતું કે દીકરી ભણે, સારી રીતે ભણે, પોતાના પગ પર ઊભી થાય અને પોતાની જિંદગીનો નિર્ણય પોતે લઈ શકે. પણ મહેશભાઈ જાણતા હતા કે સપના જોવા સહેલા છે પણ એને પૂરા કરવા માટે પૈસા જોઈએ. અને એમની કમાણી, જે દિવસે કામ મળે તો કમાણી અને જો કામ ના મળે તો ખાલી હાથ. આપણા વડવાઓ કહેતા ને આકાશી રોજી. દિવસો પસાર થવા લાગ્યા. મહેશભાઈ રોજ બાંધકામના સ્થળે કામ કરતા, બીજાના માટે મોટા મોટા બંગલા અને મકાનો બનાવતા. પણ જ્યારે પણ કોઈ નવી દિવાલ ઊભી કરતા ત્યારે એમના મનમાં પોતાની દીકરીની જિંદગીની એક મજબૂત દિવાલ ઊભી કરવાનું સપનું સામે આવતું. ક્યારેક એમને વિચાર આવે કે લક્ષ્મીને શાળાએ તો મોકલશું પણ પછી આગળ કેવી રીતે ભણાવશું, એની જિંદગીને સફળતાનો ઓપ કેવી રીતે આપશું. અને દરેક વિચાર સાથે એક જ સવાલ, આટલા પૈસા હું ક્યાંથી લાવીશ. એક સાંજે કામ પરથી મહેશભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે હંસાબેન દીકરીને રમાડી રહ્યા હતા. મહેશભાઈ દીકરીને જોઈને હસ્યા અને પછી અચાનક બોલ્યા,
1: હોંભળ્યું, એક વાત કહું.
4: હું
1: બધા કહેશે ને કે દીકરી ભાગ્ય લઈને આવે છે, પણ મને લાગે છે કે ભાગ્યને મેળવવા માટે આપણે પણ કંઈક કરવું પડશે.
2: હંસાબેને કોઈ જવાબ ના આપ્યો પણ મહેશભાઈની વાત તો સાચી હતી. ભાગ્ય પર વિશ્વાસ રાખવો સારી વાત છે પણ દીકરીના ભવિષ્ય માટે સમયસર આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. અને એ જ સમયે મહેશભાઈના જીવનમાં એક એવી માહિતી આવી જે આ કહેવતને સાચી ઠરાવવાની હતી. બીજા દિવસે સાઇટ પર કામ કરતા મહેશભાઈની મુલાકાત એક વેલફેર ઓફિસર સાથે થઈ. બાંધકામ શ્રમિકો માટેની વિવિધ સરકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી રહી હતી. મહેશભાઈનું ઈ નિર્માણ કાર્ડ પણ હતું અને વાતચીત દરમિયાન તેમને એક યોજનાનું નામ સાંભળવા મળ્યું અને એ હતી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. નામ સાંભળતા જ મહેશભાઈ થોડા ચોંક્યા.
1: ભાગ્યલક્ષ્મી,
2: જાણે પોતાની દીકરી લક્ષ્મીના ભાગ્યના દરવાજાની ચાવી સામે હોય ને એવું એમને લાગ્યું. તેમણે ધ્યાનથી આ યોજના વિશે સાંભળવાનું શરૂ કર્યું. ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ એટલે કે GBOC WWB સાથે નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવાનો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના પ્રયાસોને મજબૂત બનાવવાનો અને દીકરીના શિક્ષણ તથા લગ્નના ભવિષ્યના ખર્ચામાં મદદરૂપ થવાનો છે. અને આ યોજના હેઠળ એક દીકરીના નામે 25,000 નો બોન્ડ આપવામાં આવે છે. મહેશભાઈ માટે 25,000 નાની રકમ નહોતી પણ આ યોજનાની સાચી ખાસિયત બીજી હતી. આ બોન્ડ તરત જ હાથમાં આવતી રોકડ રકમ નહોતો, તેની પાકતી મુદત દીકરીની 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આવવાની હતી અને તે સમયે વ્યાજ સહિતની પૂરેપૂરી પાકતી રકમ દીકરી પોતે ઉપાડી શકે. એટલે મહેશભાઈએ મનમાં ગણતરી કરી, આજે મારી દીકરી નાની છે, આજે એને પૈસાની જરૂર નથી, પણ 18 વર્ષ પછી ત્યારે કદાચ એને હાયર એજ્યુકેશન માટે જરૂર પડશે, કદાચ કોઈ પ્રોફેશનલ કોર્સ માટે, કદાચ પોતાની જિંદગીનો કોઈ મોટો નિર્ણય લેવા માટે. અને આજે આ એના નામે એક શરૂઆત થઈ શકે છે. મહેશભાઈને અચાનક પોતાની માતાની વાત યાદ આવી, દીકરી પોતાનું ભાગ્ય લઈને જ જન્મે છે. એમણે મનમાં કહ્યું,
1: હા બા, ભાગ્ય તો હાથે લઈને આવી છે, હવે એ ભાગ્ય માટે વચન આપવાનું આપણું કામ.
2: ઘરે પાછા આવીને મહેશભાઈએ હંસાબેનને આખી વાત કહી. હંસાબેન થોડા સમય સુધી ચૂપ રહ્યા અને પછી દીકરી તરફ જોયું.
5: તો પછી મોડું ચેમ કરવું?
2: અને બસ આ વાક્ય સાથે જ નક્કી થઈ ગયું કે સમયસર અરજી કરી દેવી, કારણ કે આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીની ઉંમર 1 વર્ષ સુધીની હોવી જરૂરી છે અને જન્મથી 12 મહિનાની અંદર અરજી કરવાની રહે છે. મહેશભાઈએ બાંધકામ શ્રમિકનું ઓળખ કાર્ડ, દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક સંબંધિત દસ્તાવેજો અને અન્ય જરૂરી કાગળ તૈયાર કર્યા. ઈ નિર્માણ અને સન્માન પોર્ટલ પરની પ્રક્રિયા મુજબ અરજી કરવામાં આવી અને અરજી કર્યા પછી મળેલો એપ્લિકેશન નંબર મહેશભાઈએ ખૂબ સાચવીને મૂકી રાખ્યો. થોડા સમય પછી

0: અરજી મંજૂર થઈ. લક્ષ્મીના નામે 25,000 બોન્ડ. મહેશભાઈએ કાગળ હાથમાં લીધો. થોડા સમય સુધી એને જોતા રહ્યા અને પછી લક્ષ્મીને ખોળામાં લીધી અને કહ્યું,
1: લક્ષ્મી બેટા, આજે તને આ કાગળનો અર્થ નહીં સમજાય, પણ એક દિવસ જરૂર સમજાશે.
0: મહેશભાઈને ખબર હતી કે આ 25,000 આજે એમના ઘરનો ખર્ચ ચલાવવાના નહોતા. આ પૈસા તો દીકરીના 18મા વર્ષ માટે હતા, એટલે હવે બાકીની જવાબદારી એમની. દીકરીને ભણાવવાની, એના સપનાને પાંખ આપવાની અને આ બોન્ડને સાચવી રાખવાની. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, લક્ષ્મી મોટી થતી ગઈ. નાનકડા ગામની એ છોકરી શાળાએ જવા લાગી. પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી દરેક પરીક્ષાના પરિણામ વખતે મહેશભાઈના ચહેરા પર ગર્વ દેખાતો. એક દિવસ દીકરીએ કહ્યું,
2: પપ્પા, મારે આગળ ભણવું છે.
1: તને જેટલું ભણવું હોય ને એટલું ભણજે હો બેટા.
0: મહેશભાઈ માટે આ જ સૌથી મોટી જીત હતી. દીકરીના સપનાની સીમા હવે પૈસાની ચિંતા કરતા મોટી થઈ રહી હતી. સમય પસાર થતો રહ્યો. લક્ષ્મી 18 વર્ષની થઈ. એ દિવસે ઘરમાં વર્ષો પહેલા સાચવીને રાખેલો એક કાગળ ફરી બહાર આવ્યો. એ જ બોન્ડ જે દિવસે લક્ષ્મી 1 વર્ષની હતી ત્યારે મહેશભાઈએ સાચવીને રાખ્યો હતો. એ આજે એની પાકતી મુદત આવી હતી. 25,000 મૂળ બોન્ડ રકમ પર લાગુ પડેલા વ્યાજ સહિતની પાકતી રકમ હવે લક્ષ્મી ઉપાડી શકવાની હતી. ચોક્કસ પાકતી રકમ બોન્ડના પ્રમાણપત્રમાં દર્શાવેલી શરતો અને લાગુ પડતા વ્યાજના આધારે નક્કી થઈ હતી. લક્ષ્મીએ એ રકમ પોતાના આગળના ઉચ્ચ ભણતર માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. મહેશભાઈ દૂર ઊભા રહીને દીકરીને જોઈ રહ્યા હતા અને એમની આંખ સામે 18 વર્ષ જૂનું દ્રશ્ય ફરી આવી ગયું. લક્ષ્મીના જન્મનો સમય, નાનકડી દીકરી, હંસાબેનના ખોળામાં એનું હસતું મોઢું અને બાની વાત. દીકરી પોતાનું ભાગ્ય લઈને જ જન્મે છે. મહેશભાઈની આંખમાં આંસુ આવી ગયા અને લક્ષ્મીએ પપ્પાનો હાથ પકડી લીધો.
2: પપ્પા, મારું ભાગ્ય તો હું જન્મી ત્યારે જ લઈને આવી હતી, પણ એને સાચવ્યું તમે.
0: કેટલીક વાતોનો અર્થ સમજવામાં વર્ષો લાગે છે. લક્ષ્મી માટે એ દિવસે એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ હતી. ભાગ્ય માત્ર જન્મથી નથી મળતું, એને સાચવવા માટે માતા પિતાની મહેનત, સમયસર લેવાયેલા સાચા નિર્ણયો અને યોગ્ય સહારો પણ જરૂરી છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, નોંધાયેલા બાંધકામ શ્રમિકની દીકરીના ભવિષ્ય માટેનું એવું જ એક પગલું. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકમાં નોંધણી કરાયેલ દીકરીના જન્મના કિસ્સામાં 1 દીકરી સુધી લાભ મળી શકે છે. દીકરીની ઉંમર 1 વર્ષ સુધીની હોય અને જન્મથી 12 મહિનાની અંદર અરજી કરવામાં આવે તે જરૂરી છે. આ યોજના હેઠળ દીકરીના નામે 25,000 બોન્ડ આપવામાં આવે છે. દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે બોન્ડની વ્યાજ સહિતની પાકતી રકમ દીકરી પોતે ઉપાડી શકે છે. એટલે દીકરી જન્મે ત્યારે માત્ર એના વિચારીએ દીકરી એનું ભાગ્ય લઈને આવી છે. સાથે એ પણ વિચારીએ કે હવે આ ભાગ્યને ઉજ્જવળ બનાવવાની જવાબદારી આપણી છે, કારણ કે દીકરી ભાગ્યલક્ષ્મી બનીને જન્મે છે અને માતા પિતાનું એક નાનું આયોજન એના ભાગ્યને સાચી દિશા આપી શકે છે. હું છું આરજે જીનલ અને આજે આપણે કરી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશે વાત. આવતા અંકે ફરી મળીશું નવી કોઈ યોજના સાથે. ત્યાં સુધી સૌને જય જય ગરવી ગુજરાત.
3: 90.4 FM માયકા વાણી પર તમે સાંભળી રહ્યા હતા નારીના જીવનને નિખારતી યોજનાઓની વાત, સફળતાની સીડી. આજની વાર્તા છે ભાગ્યલક્ષ્મીનું વચન.
4: તમે સાંભળી રહ્યા છો ગુજરાતના લોકોની વાતને ગુજરાતના લોકો સુધી પહોંચાડતો રેડિયો કાર્યક્રમ, ગુજરાતના સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ, એક સ્વર એક ગુજરાત.
0: અને હવે આજની છેલ્લી પ્રસ્તુતિ રેડિયો પાલનપુરની.
5: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
6: શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામ થતા હોય છે અને તેમાં અનેકવિધ માહિતી પૂરી પાડતા પ્રોગ્રામો ચાલી રહ્યા છે. તેમાં આજે હું ફાસ્ટ ફૂડ એક વ્યસન ટાઇટલ ઉપર થોડીક વાત

કરવા માગું છું, તો એ બાબત દરેક મિત્રોને ઉપયોગી થાય તેવી છે. બધાને ફાસ્ટફૂડનું ભૂત વળગ્યું છે. શું ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે? શું ફાસ્ટફૂડ જળાઈના રોગમાં કારણભૂત છે? ફાસ્ટફૂડનું વ્યસન એ ફાસ્ટ

તા ન હોવા છતાં તે અન્ય ખાદ્ય વ્યસનો અથવા અવ્યવસ્થિત આહાર પેટર્ન સાથે સમાનતા ધરાવે છે. ફાસ્ટફૂડની લતમાં ફાળો આપતા ઘણા પરિબળો છે. સૌ પ્રથમ ફાસ્ટફૂડને મીઠું, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીના મિશ્રણ દ્વારા અત્યંત સ્વાદિષ્ટ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે મગજમાં પુરસ્કાર કેન્દ્રોને ટ્રિગર કરે છે. આ ખોરાક માટે તીવ્ર તૃષ્ણા અથવા ઈચ્છા બનાવી શકે છે. બીજું, ફાસ્ટફૂડ ઘણીવાર સહેલાઈથી ઉપલબ્ધ અને સસ્તું હોય છે, જે ઝડપી અને અનુકૂળ ભોજન ઇચ્છતા લોકો માટે તેને સરળતાથી સુલભ અને આકર્ષક બનાવે છે. સગવડતા પરિબળ આદત બનાવતી વર્તણૂક તરફ દોરી શકે છે, જ્યાં વ્યક્તિઓ તેમના જવાના વિકલ્પ તરીકે ફાસ્ટફૂડ પર આધાર રાખે છે. તદુપરાંત ઉદ્યોગ દ્વારા નિયુક્ત માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા ફાસ્ટફૂડ વ્યસનને મજબૂત બનાવી શકાય છે, જેમ કે લક્ષિત જાહેરાતો અને પ્રેરક તકનીકો જે મજબૂત બ્રાન્ડ વફાદારી બનાવે છે. આ યુક્તિઓ ફાસ્ટફૂડને આકર્ષક અને પ્રતિકાર કરવા મુશ્કેલ બનાવીને વ્યસનની પ્રકૃતિમાં ફાળો આપે છે. ફાસ્ટફૂડના વ્યસનના પરિણામો વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ફાસ્ટફૂડનો વારંવાર ઉપયોગ સ્થૂળતા, ડાયાબિટીસ, રક્તવાહિની રોગ અને અન્ય ક્રોનિક સ્થિતિઓ સાથે સંકળાયેલ છે. તે મનોવૈજ્ઞાનિક તકલીફ, અપરાધ અને નિયંત્રણ ગુમાવવાની લાગણી તરફ દોરી શકે છે. ફાસ્ટફૂડનું વ્યસન તોડવું પડકારજનક હોઈ શકે છે, પરંતુ ટેકો મેળવવા, તદુપરાંત આહારની ટેવ વિકસાવવા અને સંતુલિત તથા વૈવિધ્યસભર આહાર બનાવવા જેવી વ્યૂહરચનાઓ દ્વારા શક્ય છે. ફાસ્ટફૂડના વ્યસનને દૂર કરવામાં ચિકિત્સક અથવા ન્યુટ્રિશનિસ્ટની વ્યવસાયિક મદદ પણ ફાયદાકારક બની શકે છે. મિત્રો, ફાસ્ટફૂડ કેટલાક લોકો માટે વ્યસનકારક હોઈ શકે છે. ફાસ્ટફૂડમાં જોવા મળતા ઉચ્ચ સ્તરનું મીઠું, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું મિશ્રણ મગજમાં આનંદ કેન્દ્રોને ઉત્તેજિત કરી શકે છે અને વધુ માટે તૃષ્ણા પેદા કરી શકે. વધુમાં, ફાસ્ટફૂડ ઘણીવાર સરળતાથી ઉપલબ્ધ, સસ્તું અને અનુકૂળ હોય છે, જે વ્યક્તિઓ માટે આદત કે તેના પર નિર્ભરતા કેળવવાનું સરળ બનાવે છે. ફાસ્ટફૂડનો વ્યસનકારક સ્વભાવ સ્થૂળતા, હૃદયરોગ અને અન્ય ક્રોનિક પરિસ્થિતિઓ જેવા નકારાત્મક સ્વાસ્થ્ય પરિણામો તરફ દોરી શકે છે. મિત્રો, સીઝર બાર્બર 56 વર્ષનો એક પીઢ માણસ છે. તે બુક લાયન યુએસએનો વતની છે. એને ડાયાબિટીસ છે અને 2 વાર હૃદયરોગના હુમલાઓનો ભોગ પણ બની ચૂક્યો છે. એને ગયા જુલાઈમાં ફાસ્ટફૂડ વેચતી એક ડોનાલ્ડ બર્ગર કિંગ, KFC અને વેડિંગ કંપનીઓ પર કોર્ટ કેસ કર્યા કે એની માંદગીઓ અમુક અંશે ઉપરની કંપનીઓને કારણે પરિણમી હતી. વર્ષોથી બાર્બર એ ભોજનાલયોમાં જમતો હતો, ત્યારે આમાંની કોઈપણ રેસ્ટોરન્ટના જવાબદાર વ્યક્તિએ એને એવી ચેતવણી આપી નહોતી કે એ ખોરાક એના સ્વાસ્થ્યને બગાડી રહ્યો છે. બાર્બરનો આ કેસ એક શરૂઆત છે, પણ ખરી રીતે તો ફાસ્ટફૂડ ઇન્ડસ્ટ્રી સામે ઘણા સમયથી એક આખાય વર્ગનો રોષ ચાલી રહ્યો છે. સ્વાસ્થ્યને બગાડે એટલી હદ સુધી ઝાડા થઈ જવાની કે બીમારી યુએસમાં પ્રચલિત છે, એમાં ફાસ્ટફૂડનો કેટલો અને કેવો ફાળો છે એ પ્રશ્ન યુએસ સ્વાસ્થ્ય પ્રથાને બહુ જ મૂંઝવી રહ્યો છે. બિગ ટોબેકોના કેસમાં મળેલી સફળતાથી વકીલોમાં આ વિષય બાબતે બહુ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેઓ માને છે કે ફાસ્ટફૂડમાંથી જે લોકો બહુ જ ધનાઢ્ય થઈ રહ્યા છે, તેઓને પોતાની આવકમાંથી નાણાં ફાળવી ઝાડા પણ નિવારણ ઝુંબેશમાં જોડાવા ફરજ પાડી શકાય. વોશિંગ્ટન DCની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી લૉ કોલેજના જ્હોન બેન્જાફ બિંગ ટોબેકો અભિયાનના પ્રણેતા હતા.

0: ફૂડના સંદર્ભમાં પણ તેઓ જ મુખ્ય પ્રણેતા છે. બિગ ટોબેકો અભિયાનથી જોને બેન્જાફની બહુ જ નામના થઈ, પણ બિગ ફેટ એ જુદી જ બાબત છે. ઘણા લોકોને આ વાત તદ્દન બિદંગી લાગે છે. ગયે મહિને યુએસના એક કેન્દ્રીય ન્યાયાધીશે આ જ રીતે મેકડોનાલ્ડસ વિરુદ્ધ એક કેસને ઉડાડી મૂક્યો હતો. ખરેખર તો જે લોકો બહુ જ ફાસ્ટ વાપરે છે અને હદ ઉપરાંત જાડા થઈ જાય છે અને બીમાર પડી જાય છે તેઓ પોતે જ એ માટે જવાબદાર છે. કદાચ આ માન્યતા ખોટી પણ હોય. ફાસ્ટ ફૂડની શરીર પર જે અસર થાય છે એ વિશેના સંશોધનના સ્ફોટક પરિણામો એ સૂચવે છે કે ખૂબ ખૂબ ખાઈને હૃદયથી વધારે જાડા થઈ જવામાં માનસ્વ સંયમની ખામી જવાબદાર ગણી શકાય નહીં. કેટલાક વૈજ્ઞાનિકો માનવા માંડ્યા છે કે બહુ ચરબીવાળા અને ખાંડવાળા પદાર્થો આડેધડ ખાઈ જવાથી માનસિક અને શારીરિક રૂપાંતરો થાય છે. આ કારણસર ફાસ્ટ ફૂડ નુકસાનકારક નથી એમ કહેવું મુશ્કેલ લાગે છે. થોડાક તો એવું પણ માને છે કે ખોરાકને કારણે એવા રૂપાંતરો થાય છે જે વ્યસન જ છે, પણ આ બાબતમાં સંશોધનો હજુ બહુ જ પ્રાથમિક અવસ્થામાં છે. પણ સીઝર બાર્બરનો આભાર કે એને લીધે હવે ફાસ્ટ ફૂડ વિશેની ચર્ચા મોખરે આવી ગઈ છે. સિગારેટના વેપારીઓને પાઠ શીખવવાના કામ કરતાં ફાસ્ટ ફૂડ ઉદ્યોગના સંદર્ભમાં કામ કરવું બહુ જ અઘરું છે. માટે તમાકુ તો વ્યસન છે જ, કોઈને માટે પણ સિગારેટ પીવું અનિવાર્ય તો નથી જ. તમાકુ કંપનીઓ સારી રીતે એ સત્ય જાણતી હતી કે તમાકુ વ્યસન બની જાય છે, પણ આ પ્રશ્ન ઉદ્ભવ્યો અને એ વાત સાબિત થઈ ગઈ ત્યાં સુધી બધા જ તમાકુના વેપારીઓએ એ બાબત પર પડદો રાખી રહ્યા હતા. પણ આમાંનો કોઈ પણ આક્ષેપ ખોરાક બાબતમાં કરી શકાય એમ નથી. બેન્ઝાનનું કહેવું છે કે આવી દલીલની પરવા કરતો નથી, એ તો ફાસ્ટ ફૂડ વિરુદ્ધના કેસમાં અચૂક જીવી જવાનો છે. તે સ્પષ્ટતા કરે છે કે એને એવું સાબિત નથી કરવાનું કે ફાસ્ટ ફૂડવાળાઓએ જ જળાઈ રોગવાળાને માટે જ સંપૂર્ણ રીતે જવાબદાર છે. એને તો જ્યુરી સમક્ષ માત્ર આટલું જ સાબિત કરવાનું છે કે એના અશ્લીલની સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે ફાસ્ટ ફૂડવાળાઓ સંપૂર્ણ રીતે જવાબદાર નથી. પણ ફાસ્ટ ફૂડવાળાઓને નો એ રોગચાળાઓના કારણોમાં ભાગ છે. કદાચ તેઓએ આવા ફાસ્ટ ફૂડ પર લેબલ લગાડી ગ્રાહકોને જણાવવું જોઈતું હતું કે આમાં ઊંચી કેલેરી છે. ફાસ્ટ ફૂડ અને ઘરમાં રાંધેલ ખોરાકમાં કેલરીનો જ ભેદ છે. યુએસના ખેતીવાડી ખાતાએ ભલામણ કરી છે કે સામાન્ય સ્વાસ્થ્યવાળા પુખ્ત વયના માણસ માટે દૈનિક વધારેમાં વધારે 2800 કિલો કેલરી એટલે કે 11,723 કિલો જૂલ અને વધારેમાં વધારે 93 ગ્રામ ચરબી બરાબર છે. સિટલની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના માઇકલ સ્વાર્ટસ સ્પષ્ટતા કરે છે કે જે લોકોને જળાપણની બીમારી લાગી જાય છે તેવા લોકોમાં લેપ્ટિનની શક્તિ એટલે કે પાચન શક્તિ મંદ પડી જાય છે. રોઝેરીના તદ્દન છેલ્લા સંશોધનોએ બતાવ્યું છે કે જે જમવાના પ્રમાણ સાથે ટ્રાયગ્લિસરાઇડનો સંબંધ છે. એક વાત તો સ્પષ્ટ રીતે સાબિત થઈ ગઈ છે કે ખોરાક અને વ્યસનનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે. ઘણા વ્યસન વિષયના સંશોધકો માને છે કે કોકેઇન અને નિકોટિન જેવા વ્યસનાત્મક પદાર્થો મગજના તંતુઓ પર સરસ બદલાની અદમ્ય લાલચ જાગૃત કરે છે. જ્ઞાનતંતુઓ આહાર અને જાતીય આનંદના ભાવને સતેજ કરે છે. ટૂંકમાં ફાસ્ટ ફૂડમાં આ એક મોટું જોખમ છે. જો આપણે સંપૂર્ણ રીતે બંધ ન કરી શકીએ તો એના ઉપયોગ પર નિયંત્રણ તો જરૂર લાદી શકીએ. થેન્ક યુ, આભાર.
1: સમય ક્યાં જાય છે કોઈને જ નથી ખબર. આખો દિવસ આપણે સોશિયલ મીડિયા પર શું કરીએ

0: છે, ફીડ્સ ચેક કરીએ છીએ, ફીડબેક ચેક કરીએ છીએ અને પોસ્ટ પર લાઈક કમેન્ટ કરતા રહીએ છીએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આપણો થોડો સમય આપણે આપણા પોતાના લોકો જોડે, એટલે કે આપણા વડીલો જોડે પણ વિતાવવો જોઈએ? કેમ કે બધું જ ગૂગલ પર નહીં મળે મારા વાલા. તો મસ્ત રહો, વ્યસ્ત રહો અને થોડો સમય પોતાના વડીલો સાથે પણ વિતાવો. રેડિયો પાલંભુ 90.4 FM સાંભળતા રહો.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: તો શ્રોતા મિત્રો, આ હતી ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોની સહિયારી પ્રસ્તુતિ. દર શુક્રવારે અમે આવા જ કોઈ વિષયોને લઈને હાજર થઈશું, તો સાંભળવાનું ચૂકશો નહીં. ગુજરાતના તમામ સામુદાયિક રેડિયો પર એક જ દિવસે એક સાથે પ્રસ્તુત થતો કાર્યક્રમ એક સ્વર એક ગુજરાત.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા

આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: रही हूँ। सही रोशनी से रास्ता भी साफ दिखाई देता है और आसपास चल रहे वाहन भी दिखाई देते हैं।
1: श्रोताओ, इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को
2: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना,
1: कुसुमलता,
2: वीरेंद्र
1: और हमारी आज की विशेषज्ञ
2: सहायक आचार्य दीपमाला जी के साथ कल तक के लिए विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग, उमंग, उमंग, उमंग।
4: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
5: કાગડો કાળો કેમ છે? ઘણા વર્ષો પહેલા પક્ષીઓ માત્ર સફેદ રંગના જ હતા। એનાથી કોઈને ખબર પડતી નહીં કે કયું પક્ષી કયા પ્રકારનું છે। અને તમે જ વિચારો, સફેદ પક્ષી લીલા ઝાડ પરથી તરત દેખાઈ જતું, એટલે શિકારીઓ માટે બહુ જ હેલું હતું કોઈ પણ પ્રાણી અને પક્ષીઓનો શિકાર કરવો। આ વિચારીને બધા જ પક્ષીઓ ડરવા લાગ્યા હતા। ચકલી, પોપટ, ઘુવડ, મોર, ગરુડ બધા જ એ જગ્યાએ ભેગા થયા અને તેમણે ભગવાનને આ સમસ્યા કહી। ભગવાનને બધી જ વાત સાંભળી અને એ બધાની પ્રોબ્લેમને સમજ્યા અને કહ્યું,
6: પ્રિય પક્ષીઓ, હવે હું રંગો બનાવીશ, તમે બધા 8 દિવસ પછી મને મળો, હું તમને જુદા જુદા રંગો આપીશ।
5: બધા જ પક્ષીઓ એ દિવસની રાહ જોવા લાગ્યા અને એ દિવસ જલ્દી જ આવી ગયો। બધા જ પક્ષીઓને એકબીજાને બોલાવી લીધા, બધા ભગવાન પાસે પહોંચી ગયા। સૌથી પેલા પોપટે કહ્યું,
7: ડિયર ગોડ, હું લીલા ઝાડ પર રહું છું, તો તમે મને લીલો રંગ આપો, આથી હું શિકારીને દેખાઈશ નહીં, અને મને લાલ મરચું બહુ ગમે છે, તો તમે મારી ચાંચ લાલ બનાવો।
5: ભગવાને કહ્યું,
6: ઓકે,
5: અને પોપટને એનો મન ગમતો રંગ મળ્યો। પછી ચકલીનો વારો આવ્યો,
8: મારા ભગવાન, હું માટીમાં જ દાણા ચડું છું અને મારો માળો પણ સુકાયેલા ઘાસના તણકલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો।
5: ભગવાને તેની પણ ઈચ્છા પૂરી કરી। પછી ગીધનો વારો આવ્યો, તેણે કહ્યું,
6: ભગવંત, હું ઉપર ઊંચા પહાડોમાં રહું છું, એટલે મને એ પ્રકારનો રંગ આપો।
5: એટલે ભગવાને તેને કથ્થઈ રંગ આપ્યો। પછી સુંદર મોરનો વારો આવ્યો, એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા। એ નક્કી ન કરી શક્યું, એણે કહ્યું,
7: ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો।
5: ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી, લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો અને પીછા પર પીળા રંગના ટપકા। થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા। બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું,
7: એ તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે।
5: કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા। હવે શું? તેમણે આજીજી કરી,
9: કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો।
5: ભગવાન મનમાં હસ્યા, એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે, પણ તેઓ ચૂપ રહ્યા। એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો। બંને એકબીજા સામે જોયું, બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કંઈ થઈ શકે નહીં અને તેઓ ત્યાંથી ઉડી ગયા। તેમણે બતક અને હંસને જોયા, એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા। કાગડો ગુસ્સામાં બોલ્યો,
9: કાળા છે તો શું થયું, બ્લેક સુંદર રંગ છે, અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી, તો

0: ટક.
1: જોયું બાળકો, આપણે સમયસર ન પહોંચીએ તો શું થાય?
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

0: નામ છે મૂરખ ગધેડા અને સમજુ બકરીઓ. એક ઝરણું હતું, તેના પર લાકડાનો એક સાંકડો પુલ હતો. એકવાર એક કાળો ગધેડો તે પુલ ઉપર થઈને પસાર થતો હતો. એ જ વખતે સામેથી બીજો સફેદ રંગનો ગધેડો આવતો હતો. પુલ ખૂબ જ સાંકડો હોય, બંને ગધેડા એક સાથે પસાર થઈ શકે એમ નહોતું. કાળા ગધેડાએ બરાડ પાડીને કીધું,
1: અરે ઓ, મારા રસ્તા વચ્ચેથી હટ.
0: સફેદ ગધેડાએ પણ સામે એવી જ બરાડ પાડીને કહ્યું,
1: અરે ઓ મૂરખના સરદાર, કાળિયા પાછો હટ, નહીં તો તને આ ઝરણામાં ફેંકી દઈશ.
0: આમ તે બંને ગધેડા માથા ભીડાવી પુલ પર લડવા લાગ્યા. બે માંથી કોઈ પાછો હટતો નતો. પછી બંને એકબીજાને ધમકાવા લાગ્યા અને પુલ પર લડવા લાગ્યા. એથી બંને નીચે ઝરણામાં પડી ગયા. ઝરણાના ઝડપી વહેણમાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા. થોડા સમય પછી બે બકરીઓ એ જ પુલ પર સામે આવી. તે બંને ડાઈ અને શાંત સ્વભાવની હતી. થોડી વાર તેમને શું કરવું તે સમજાયું નહીં. પછી તેમાંની એક બકરી નીચે બેસી ગઈ અને સામેની બીજી બકરી તેના શરીર ઉપર થઈને ચાલી ગઈ. પછી બેઠેલી બકરી ઊભી થઈ ને પોતાના રસ્તે પડી. આમ બંને બકરીઓ સલામત રીતે પુલ પાર કરી ગઈ. આ વાર્તાથી આપણને એ સમજમાં આવે છે કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય.

0: વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી.
1: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું.
0: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે.
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂરખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો.
1: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2000

2026। આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026 ગાંધી જયંતી। પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026। વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું। મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી

વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: અભી અલવિદા મત કહો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી

0: પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: બાપુ આપને વંદન. આજે અમે વાર્તાઓનું વાચિકમ કરવાના છીએ, કારણ કે આપણે વાર્તા વિશે વાત કરીએ છીએ તો થોડા વાર્તાના ઇતિહાસમાં જઈએ. એ પહેલા એક નાનકડી વાર્તા, એક મિનિટની વાર્તા. ધર્મિષ્ઠા બેન એક દેવીના મંદિરમાં ગયા. મંદિરમાં જઈને દેવી સામે હાથ જોડ્યા, કીધું માં હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગપાળા આવેલા. તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની? માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ. દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે

0: આવે છે.
1: ભાર્ગવે અમને રેડરાસનો એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરાવાળી રીજે તો ડુંગરાવાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે. તમે ગૂગલ ઉપર જઈને કોઈક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરીઝ, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટે સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિટ કેવ્સ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ્સ છે. અને એની અંદર સૌથી પહેલા ભીંત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાઇસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઇવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા, અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા, છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝ ને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટીઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા અને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં, તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છીએ, જેમાંની સૌથી પહેલી વાર્તાની શરૂઆત કરીએ. અહીંયા બધા જ લોકો અલગ અલગ પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
2: મારા દાદાના દાદાનું ગોકળજી, બહુ રંગીલા, મનમોજી, ખીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને અમસ્તા અમસ્તા આખો દાડો ઊંડા નિશાસા નાખીને હે હરે તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે પાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે 2 માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા છે. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખ સારું, કુલ 7 બાળકો. મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી, પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગી અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે જટી દાદી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં, એટલે જટી દાદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા, ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા.

0: સાત બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજી ને ચોથા નંબરના કાશીભાઈ જટીદાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગુજરા ગુજરા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરા ને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાળ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલું ધન ફના ફાતિયા કરેલી. ઉદ્ધવજીને વળી પાંચ બાળકો, જો કે આમને આમ લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. એથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું છું. તો પેલા થયા ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી, કાશીમાં, ગલાલમાં અહીંયા ફૂદડી મૂકી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં હડકાયા થઈ ગયા હતા. એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કુરકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દદર્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા ફોઈબા કહેતા કે ગલાલમાં જીવ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળતો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોકબા. હવે આ મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજીએ એની ખૂબ આગતા સ્વાગતા કરી, તે જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદ્ભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી જ તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી, છેવટે એની મેળ જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, હું તો ગોલોક જઈને આવ્યો. એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજે લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઉભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ ને એના પછીની પેઢીમાં હું. આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઉભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને, કરમ જ ફૂટેલું છે ત્યાં કોઈ શું કરે કહીને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા, ત્યાં સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો. જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી હતી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના વહુ ઝડપાઈ ગયા એટલે સ્મશાનમાંથી જ પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપર વાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મઝિયારી ભીત આગળ નીકમાં પથરો મૂકી રાખે. ચોમાસામાં પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એક વાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા મોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું. હવે ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય, એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય અને આ બધામાં એકધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય, ગમે તેમ ગોકળજીને જબરજસ્ત જોખું આવ્યું. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમાબૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા, ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બુમરાણ મચાવ્યું, પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો જ નહીં. આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા, બારણા ખોલ્યા અને પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા. ગુસ્સાના માર્યા સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા, પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને,
1: માળો હાળો ઊંઘણસી જ ઊંઘણસી ન કરો,
0: આવું કંઈક બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે

0: જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોત, મશરૂની બેવડી તળાઈ, સેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત, આ બધાથી ગોકળજીને એકાદ જોકું ન આવ્યું હોત, એણે જલ્દી ઉઠીને પેલી નિકમાનો ઢેખાડો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે એમના લગ્ન થયા હોત, તો ઉપર કહેલા 150 વર્ષના વંશવેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું ન હોત. હજી જયારે આછો આછો વરસાદ વરસતો હોય, હું એટલો મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં, એમ મારાથી મનોમન બોલી જવાય છે, ભલાદમી ઉઠાવી લે ને પથરો.
1: બીજી એક મિનિટની વાત. એક બાળકે પોતાની સ્કૂલની અંદર નિબંધ લખ્યો. પરીક્ષા પૂરી થઈ, શિક્ષક પેપર ચેક કરતા હતા. એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાસે અને પૂછ્યું કે કેમ, શું થયું? બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલાં એ ટીવી સામે જુએ છે. એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એને બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એકવાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોકે ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હે આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી હું કે હમારે બચ્ચે નહીં પડતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ અહીં પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે હૈ, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કેસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે ને ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી, પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે. અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે. અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાત, વાર્તા બાયુ.
2: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુ?
3: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો,
2: હા આતા. અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, એ તો બાયુનો જ છે ને. હજી એ મારી બા ને કાકી કહે છે કે મંજુ નસ મોકલવી.
3: સૌજી આતા ગુસ્સે થયા.
2: હાળા ડોબા ને ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, સમજે તો કાક ગગલાવા પડશે.
3: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા.
2: ત્યાં
3: જાદવ મામા ના બાપુજી રામજી આતા બહાર થી આવ્યા. એમણે પૂછ્યું,
4: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાત નું?
2: અરે જો, અને મારી બાન કાકી હજી નથી માનતા. આતા ને રવડા બાજુ જ ગયા છે.
4: એનો અર્થ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો, એની ભેગું મેં કેવરાવી દીધું છે, કાલની વાતનું નક્કી છે.
2: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં. આપણને તો વિરાટ

0: ની સિવાય બીજા ઘણા ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે?
1: અરે તારી માં તો લીરજી ની છે, આ કોઈ કોળી વાઘરી નું ઘર છે? નખ જેવી વાતમાં હક પણ તોડી નખાય? કઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવારથી આપણી ઓફિસમાં સંચો માંડી જાય. વિરાણીની એક આખી ઓયડી આપણા મંજુના કર્યાવરથી ભરાઈ રહેવી જોઈ. આપણા ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોડી છે ને બચાડી.
2: ત્યાં સૌજી હતા, હાફતા હાફતા ઓફિસમાંથી આવ્યા ને માથાના ફાડિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
0: ઓહો આ વ્યવહાર, આ વ્યવહાર એટલે થઈ રહ્યો હો.
1: હું થયું ભાઈ?
2: રામજી બાપાએ પૂછ્યું.
0: અરે બાને રોવરાવા પડે, બીજું હું? મેં તો બધી સોગું કહી જ દીધું કે બા તમે ના સારે બાયું અહીંયાથી વેતા થઈ જાઓ, કોઈની જરૂર નથી અમારે. પછી બા રોયા ને કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા ને નાખી દો દીકરીને કૂવામાં. કાલ પ્રાગટવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
2: ત્યાં વાઘજી હતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. આ વાઘજી હતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
3: કા ભાણા આ હું કેસે આ કામરૂ દેશના સેનાનીઓ?
2: અરે જાદવ મામાએ કહ્યું,
0: માંડ માંડ મેળ લાવે છે, હવે કાલની વાત પતી જાય તઈ નીરા.
2: આ વાઘજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ વાઘજી હતા જેવું જ ભગતનું હતું, આખો દિવસ રામ નામનું સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
4: જો આપડો કાલથી હું બોલો ને મારો ભગવાન બોલા, સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે, કાલથી સંસારના બધાય કામ બંધ.
2: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના, ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે, ભક્તિનું તો સાવ તૂત છે તૂત. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા, હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
4: આવો ભાણા ભાઈ,
2: હું જતો એટલે એ કહેતા,
4: આજ તો મીરાબાઈનું એક ભજન રચ્યું છે.
2: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા, પછી મને પૂછે,
4: સંભળાવું?
2: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા, પછી પૂછતા,
4: કાંઈ સમજાણું?
2: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
4: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ. હું
2: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. હું મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા, એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
3: જો આ માને રોવરાવ્યા ને ઈ બરાબર નહીં હો.
2: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા, એમની આમાને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયુ છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાંની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેળીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનું એકનું એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા એક બે છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા, ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
3: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરી છું, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
2: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજી આદાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો? હે
5: જો ને દિનેશને લેટર લખું છું,
6: એમાં મારું નામ લખ્યું.

0: કે નહીં?
1: આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
2: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે, પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામ પાણી કોઈ નાખ.
1: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં, એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
3: તું કહેતો હોય તો કાલ લાવી દઈએ. બોલ, એક સોટલા વાળી લાવી છે એક બે સોટલા વાળી?
1: હું મૂંઝાઈને મોટાબાને પૂછતો કે આમાં શું ફેર પડે.
4: જો એક સોટલા વાળી બહુ હોય ને એ કામ ઘણું કરે, બે સોટલા વાળી શણગાર સજાવટમાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને.
1: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો એક ચોટલા વાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની. મંજુ બે ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા,
4: ન ભાઈ અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તો તાર સાસરે તું ગાળ્યું ખાય ભેગી અમને ખવરાવે.
1: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
5: ના હો મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવ ઉસાવ ગયું, એની પાસે કઈ કામ કરાવાય?
1: આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતું. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
6: જાવા દો ને, એ તો દાડિયાની દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં ચાર પાંચ વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધનું વેણ પાછું ન ઠેલ્યું.
1: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં બબ્બે કટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
5: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કરવા, દાચું જ રંગી નાખું ને.
1: આ બાબતમાં ઘરની બધી બાયુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી અને બધી બાયુએ કહ્યું કે
4: ભલે આ સંબંધ તૂટી જાય તોડના, પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા, નથી કરવા.
1: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
6: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ?
1: પણ રતિભાઈ નો એક જ જવાબ હતો,
7: સૌજી ભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બા પાસી થયેલી, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછર્યો છે, ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત.
1: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું. રામજી બાપાએ કહ્યું,
3: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશની વાત માનવાની.
1: સૌજી આતા કે,
6: જાદુ મને કહી આવ્યો કે કાલ હવારે મંજુન તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે, ને જો કોઈ પૂછે ને તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે, એટલે ખબર પૂછવા જાય છે, અને દિનેશને જે ખાતરી કરવી હોય એ જાઓ આખી વાત પતાવી દો.
1: જાદવ મામા ગયા એથી પમણી ઝડપે પાછા આવ્યા.
6: અરે બાયુ તો કહેશે આ સંબંધ તોડી નાખો.
1: આટલી નવાઈ તો સૌજી બાપાને દિનેશની વાતથી પણ નહોતી લાગી.
6: લ્યો બોલ્યા, સંબંધ તોડી નાખો અને બીજે સંબંધ જોડવા જાય તઈ ઓલા પહેલો પ્રશ્ન તો ઈ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો.
1: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું તેજ છવાઈ ગયું. એ બોલ્યા,
3: જાદુ જોડ ગાડું અને તારી કાકીને મૂકી આવ્યો ને બાપાને ઘેર, ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા દેઈ જાય. લો
1: જાદવ મામા કે,
6: ભણા આ બાયુની અક્કલનો એક જગાએ એન્ડ આવી જ જાય છે, એનાથી વધારે વાત કરીએ ને તો આપણે જ મૂર્ખા કહેવાય. તું મોટો થા ને તઈ આટલું ધ્યાન રાખજે. શું
1: સૌજી આતાએ કીધું,
6: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું.
1: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. એ તો હું બાજુમાં બેઠેલો એટલે, નહીતર કોઈ બહારથી આવીને જુએ ને તો એમને તો એમ જ લાગે કે બધાએ ભેગા થઈને જકલમાંનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે, એટલે મને સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી અને એ પોરડામાં પલાઠી વાળીને બેસી ગયેલી તે ઉઠવાનું નામ જ નહોતી લેતી, એટલે સૌજી બાપા ગુસ્સે થયા.
6: બા હવે કટલું મોડું,

0: જલ્દી પતાવ નાખી વાત.
1: બાનાથી જાઉં મારે.
2: પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયા. એમણે મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને કહ્યું,
3: જા હવે નભાઈ, ના પડે હું વળવાનું છે.
2: મંજુના ડુસકા અને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું. ફક્ત ભગત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
0: બેન, મંજુ તો અણસમજુ છે એટલે રડે, બાકી હવ હવે હવ હવ ના કર્મ ભોગવવાના છે. હા ભગવાન,
2: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદવ મામાને કહ્યું,
1: ભાઈ આજી ગાડું વાડી લેને, પાછું વાડી ને ગાડું, તન માર બાપી ના સમગાડું પાછું વાડી લે.
0: જો મંજુડી, તારી ભાભી મરી જાય ને તો હું બીજી કરું, પણ આ ગાડું પાછું તો ન વળે તો ન જ વળે.
2: પછી આખે રસ્તે મંજુએ જાદવ મામાને વતાવ્યા નહીં. જ્યારે અમે ડોક્ટર ખોખરના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશની મોટરસાયકલ પડી હતી. જાદવ મામાએ મને કહ્યું,
0: ભાણા, જો હું તમાકુ લેતો આવું,
2: હા
0: તું આયા જ રહેજે, સમજો.
2: હા મામા. ત્યાં જ એક રૂમમાંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું,
4: હે આયા આવી જા.
2: મંજુએ મને બે હાથથી સખત પકડી રાખ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં એમ પૂછ્યું કે મંજુ શું થયું, એટલે એ બોલી કે મેં આગળ પૂછ્યું પણ મંજુએ જવાબ ના આપ્યો, પણ રડ્યા જ કર્યું. થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું,
0: શું થયું ભાણા?
2: મેં કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે.
0: કાંઈ વાંધો, આવો જલ્દી, નકર ફિલ્મનું મોડું થાય.
2: પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધા પૂછવા માંડ્યા,
5: શું થયું, શું થયું, ત્યાં શું થયું?
2: જાદવ મામા કે,
0: દિનેશ કુમાર તો હું આવું એ પેલા જ નીકળી ગયા ને મંજુ જુઓ ની રોયા જ કરે છે.
2: બીજે દિવસે સવારના 10-1 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
0: રતિભાઈ લગ્ન મોકલવાનું કેવરાવ્યું છે.
2: પછી નાળિયેર લઈને મંજુ રસોડામાં નીચે ઘાલીને બેઠેલી ત્યાં ગયા ને કહ્યું,
0: લાવા નાળિયેર મંજુને માથામાં ફોડીએ. આમ તો બધી બાયુને માથામાં ફોડવું જોઈએ. માળા ભેગા થઈ નીડિયા રમણ કરતા હતા.
2: પછી તો વાઘજી બાપા ને રામજી હતા, બધાય વારા ફરતી રસોડામાં આવીને બાયુને ઠપકો આપી ગયા.
6: કાંઈ અક્કલ જ નહીં, જો તમારા પગલે હાલ્યા હોત તો ફજે તો થાત ના આખા સમાજ.
0: ભાઈ
2: છેલ્લે સૌજી હતા પણ આવીને ઠપકો આપી ગયા.
0: કાંઈક પ્રશ્ન ઉભો થાય એટલે અક્કલ થી કામ લેવાય. કઈ પાણી હામું જોઈને ગાળું બોલવાનો મને સમજ્યા? પણ તમારી આગળ દાપણ ની વાતું કરીએ તો શું ને ન કરીએ તો શું? હા પથ્થર પર પાણી જ છે માળા હાળા બહેરા.
2: જકલમાં ખૂણામાં ચૂપચાપ માળા ફેરવતા હતા. એ કઈ ના બોલે.
7: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

नमस्कार पालनपुर 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आपणा सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे एआर आजनी कृषि श्रेणीना आ एपिसोड में आप सौ श्रोता मित्रों हार्दिक स्वागत करू छू। अत्यारे ओहोड़ लागी छे कि वधु उत्पादन मेळववा ओछा समय में अने दळदार उत्पादन मेळववा माटे आपणे प्राकृतिक खेती ने भूली अने कृत्रिम खेती तरफ हरित क्रांतिना एक बीबाढाळ लेबलना नीचे आगळ वधी रह्या छीए। पण आपणे हवे समझ्या छीए कि ए खेतीना आधारे आपणे आपणा भविष्यनी पेढ़ीने जहर आपी रह्या छीए। समग्र विश्व हवे ज्यारे बिनजरूरी एटले के ज्यारे तमारी पासे तकलीफ नथी त्यारे तेवी हरित क्रांति रासायणिक खातरो आधारित जे क्रांति हती तेनी जग्याए प्राकृतिक खेती तरफ पाछा वळी रह्या छे। पण एनो अर्थ एवो नथी कि आपणे ज्यारे खेती में प्राकृतिक खेती पर जाइए त्यारे बळदनो उपयोग करवो। टेक्नोलॉजी वापरी शकाय परंतु स्वास्थ्य माटे जे हानिकारक छे रसायणों छे एनो उपयोग नहिवत बराबर करवो जोईए। संजोग परिस्थिति समय ने अनुकूलता जोवी जोईए। बियारण में पण जैव विविधता માટેના અખતરા કે પ્રયોગો ટાળવા જોઈએ। મૂળ જે સ્ત્રોત અવેલેબલ છે જે આપણા વર્ષોથી મૂળ બીજ છે તેને કુદરતી રીતે જ આપણે સાચવવાનો અને તેના જ પાક લેવાનો ફરીથી અનૂઠો પ્રયાસ કરવો જોઈએ। થોડુંક ઉત્પાદન ઓછું આવે પરંતુ તે ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી અને તે ઉત્પાદન સાચવણીની આજની આધુનિક પદ્ધતિનો જો આપણે સૌ ઉપયોગ કરતા થઈ જઈએ તો આપણને આ પ્રાકૃતિક ખેતી અને કુદરતી પેદાશો એ આપણને એટલું જ આર્થિક રીતે પણ ફળ એટલે કે ઉત્પાદન અને મજબૂત બનાવશે। જો આજે એટલે જ રેગ્યુલર સામાન્ય રીતે જે આપણે વાત કરીએ છીએ કે કેવા પાક મોસમ એ વગેરેની વાતો છોડીને સંશોધન અને ટેકનોલોજીની વાત કૃષિ ક્ષેત્રમાં કઈ હોઈ શકે તે કરીશું। ડુંગળીના પાકને બચાવવો બહુ જરૂરી છે કારણ કે હમણાં જ આપણે જોયું ડુંગળીના ભાવમાં વધઘટ સતત થતી હોય છે। નાસિકમાં આવેલું લાસલગાંવ એ એશિયાના સૌથી મોટા ડુંગળીના બજારોમાંનું એક છે। ત્યાં જન્મેલા કલ્યાણી શિંદેએ ગોડાઉનમાં સ્ટોરેજ દરમિયાન થતા બગાડને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકસાનને નજીકથી નિહાળ્યું। પછી એમને વિચાર આવ્યો કે એમના પિતાએ પણ ભારે મહેનતથી જે ડુંગળી પકવી હતી એ મોટા ભાગનો પાક ગોડાઉનમાં સડી ગયો અને પછી બહાર ડુંગળીના ભાવ વધી જાય છે જે આમ પ્રજા

અને બધાને તકલીફ આપે. હવે આ જોઈને કલ્યાણીએ વિચાર શરૂ કર્યો કે આનો કાયમી ઉકેલ શું હોઈ શકે. કલ્યાણી વર્ષ 2018માં TCS ફાઉન્ડેશનના ડિજિટલ ઇમ્પેક્ટ સ્ક્વેર પ્રોગ્રામ સાથે જોડાયા. શરૂઆતમાં તેમણે તેમની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા માટે બધા જ ખેડૂતો પાસે જતી, ગોડાઉનના માલિકો પાસે પણ જતી અને વેપારીઓ સાથે પણ ચર્ચા કરતી. એમની તકલીફોને તેમણે સમજી અને ત્યારબાદ આ સંશોધન દરમિયાન તેમને સમજાયું કે ગોડાઉનમાં ડુંગળી અંદરથી ધીમે ધીમે સડવાની શરૂઆત થાય છે. ખેડૂતોને તેની જાણ થાય ત્યાં સુધીમાં તો ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે અને સડ્યા બાદની એ ડુંગળીનો બીજો કોઈ જ ઉપયોગ કરી શકાતો નથી. એટલે પછી આર્થિક રીતે પાયમાલ ખેડૂત પણ થાય, વેપારીને પણ નુકસાન જાય અને ગોડાઉનમાં પછી એ ડુંગળીનો કોઈ કચરા સિવાયનું સ્વરૂપ અસ્તિત્વમાં રહેતું નથી. કલ્યાણીએ ગોડેમ સેન્સ નામની એક IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ વિકસાવી. ખૂબ મહેનત કરી, રિસર્ચ કર્યું, વિચારો ભેગા કર્યા, ટેકનોલોજીના લોકોનો પણ સંપર્ક કર્યો અને પોતાના વિચારને મજબૂત રીતે બનાવી આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ વિકસાવી, જેમાં ગોડાઉનમાં માત્ર 2-3% ડુંગળી એટલી જ બગડે છે, કદાચ વધુમાં વધુ માનીએ તો 4-1%. અને જેવી આટલી ડુંગળી બગડે ને તરત જ ખેડૂતના મોબાઈલ ઉપર એલર્ટ એટલે કે સંદેશો મળી જાય છે. આથી ખેડૂત સમયસર ત્યાં પહોંચી જાય અને બગડેલી ડુંગળીને અલગ કરી દે છે અને બાકીના પાકને બચાવી શકે છે. ફરીથી એને યોગ્ય રીતે એનો સ્ટોરેજ કરી અને બજારમાં કાં તો એને વેચી નાખે છે. અને આ નાનકડું ડિવાઇસ લગભગ 10-15 મેટ્રિક ટન ધરાવતી ડુંગળી જે ધરાવતું હોય એક કમ્પાર્ટમેન્ટ, એની ઉપર નજર રાખી શકે છે. મોટા ગોડાઉનમાં આ પ્રકારના નાના નાના સ્ટોક કરી અને આ ડિવાઇસનો ઉપયોગ થઈ શકે છે. બીજું, અલગ જગ્યાએ અલગ ડુંગળી રાખી છે તો એનું પણ આ ડિવાઇસના લીધે વિભાગ વાઇઝ મોનિટરિંગ થઈ શકે છે. અને કલ્યાણીની આ ટેકનોલોજી અનેક ગોડાઉનોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાઈ રહી છે. એટલે એમની ટીમને આ બાબતની, આ ડિવાઇસની આધુનિક સિસ્ટમ માટેની પેટર્ન પણ મળી ચૂકી છે. તો શ્રોતા મિત્રો, બહુ સુંદર વાત હતી. કૃષિ ક્ષેત્રે પણ આપણે આવી ટેકનોલોજીના સરળ વિચારો સાથેના આ મેં જે વાત કરી તે સંશોધનનો પણ ઉપયોગ કરી શકીએ ને, એવા આપણે પણ કૃષિ મિત્રો જાતે જ સંશોધનો અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી અને પોતાના પાકને બચાવીએ તો પ્રાકૃતિક ખેતી પણ આર્થિક રીતે આપણને ફાયદાકારક નીવડશે. તો લઈએ હવે એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી પાછા મળીશું 90.4 MHz પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર. હું છું આરજે યાર અને આપના સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. આજના કૃષિ આધારિત આ કાર્યક્રમના એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ નવીન પ્રાકૃતિક ખેતીમાં વાપરી શકાય, ઉપયોગી થઈ શકે તેવી ટેકનોલોજી આધારિત પ્રયોગોની, સાધનોની અને જાગૃતિસભર બાબતોની. શ્રોતા મિત્રો, મેં જેમ કહ્યું તમને કે ટેકનોલોજી વાપરવાની, મોબાઈલનો ઉપયોગ અને ઇન્ટરનેટનો ઉપયોગ, પણ ક્યારેક પ્રશ્ન એવો થાય છે કે ખેડૂતો એ લખી વાંચી શકે પરંતુ ગુજરાતીમાં, અંગ્રેજી પણ થોડું ઘણું આવડતું હોય પણ એને ડિટેલિંગ બધા અભ્યાસ કરવા અને ઇન્ટરનેટના અઘરા શબ્દો થકી એ બાબતો સમજવી કે પછી નવી પ્રાકૃતિક પ્રયોગો વિશેની માહિતી મેળવવી કે પોતાના પ્રશ્નોનો જવાબ કરવા માટે જ્યારે ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂત મિત્રો માટે તે સરળ કેવી રીતે બની શકે, તો આ માટે પણ સૌથી એક અગત્યનું માધ્યમ ગૂગલ પર છે અને એ છે જેમિની. જેમિનીએ એક નવું વર્ઝન 3.8 લાઈવ લોન્ચ કર્યું છે. આ જેમિની અપગ્રેડ એ 20% ઝડપી છે અને સ્થાનિક ભાષાઓમાં જવાબ હવે આપે છે. ગૂગલે આ જે પણ થિંકિંગ એટલે કે વિચાર રજૂ કર્યો છે તે નવું મોડલ માત્ર સવાલોના જવાબ આપવા માટે નહીં પરંતુ વાતચીત દરમિયાન કામ જે થઈ રહ્યું હોય ને એના ઉપર પણ આધારિત છે. એટલે કે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો ને પછી એ ચાલી રહ્યો છે એમાં ને એમાં સુધારા કરવા છે તો એ બધું જ એમાં થઈ શકે. પાછું આપણે એને બોલીને એઆઈને સમજાવી પણ શકીએ છીએ. બધું જ ટાઈપિંગ કરવું કે બધું નાના મોબાઈલના એ નાનકડા કીપેડ ઉપર અંગ્રેજી

તમારો અવાજ આધારિત સવાલ પૂછો અને સવાલ સુધી જવાબ મળે એમાં કંઈક વધારે સુધારો, વધારે ડીપમાં પૂછવું છે, બીજો પ્રશ્ન છે, આ બધું જ તમે આ એપમાં અવાજ આધારિત અને ગુજરાતીમાં મૂકી અને કામ કરી શકો છો. તેમાં પ્રો વર્ઝન એટલે કે એક વધારાનું અત્યંત આધુનિક વર્ઝન પણ છે. હવે મૂળ વાત થઈ કે આપણી ભાષા છે કે નહીં. અરે મિત્રો, આપણી ભાષા ગુજરાતી પણ છે અને આ સિવાય 97 ભાષા બોલશે અને બદલશે પણ ખરી. જે એવું કહેવાય કે જૂનું મોડેલ હતું ને એના કરતાં અત્યારે 20% એમાં ફેરફાર થઈ ગયો છે. અને તમે જે લહેજામાં પણ થોડુંક સ્પષ્ટ બોલશો તો તમને કામ કરવાનું એઆઈ ટેકનોલોજી ઉપર એકદમ સરળ થઈ જશે. તેવું જ હવે ચેટ જીપીટીમાં પણ થયું છે. ચેટ જીપીટીમાંથી તમે કોઈ પણ પ્રકારનો તમારા ખેતી આધારિત કોઈ સૂટ પસંદ કરો છો કે પછી કોઈ સાધનો છે કે હાથના ગ્લોવ્સ છે કે કાદવ કિચડ અથવા તો ગરમી માટેના કોઈ એવા પોશાક ખેતીના અદ્યતન જુઓ છો અને તમારે પછી મંગાવીને ટ્રાય કરવા કરતાં પહેલાં કે પછી એ પહેરીને શું પરિસ્થિતિ હશે તે સમજવી હશે, તો તમે એ માટે એક પ્રયોગ સુંદર કરી શકો છો કે ચેટ જીપીટી ઉપર આપણે વર્ચ્યુઅલ તે ટ્રાય કરી શકીએ છીએ. તમારું માપ લખીને મોકલો, એ મુજબ એ તમને ફિટ થશે કે નહીં એ વસ્તુને પણ એ જણાવી દે છે. તો આ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે સુંદર મજાનું આપણું કામ ખેતીમાં પણ સરસ કરી શકીએ. બીજી મહત્વની વાત છે કે બેન્કિંગ સિસ્ટમ અને જુદી જુદી સરકારી સાઇટ પર પણ હવે ગુજરાતી ભાષામાં તમે એપ્લિકેશન થકી તમારી ખેતી આધારિત જે સહાય મળે છે, બેંકની લોન છે, બેંકની અંદર પૈસા જમા કરવા અને મેળવવા, તે પણ હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ માટે તમારે સૌ પહેલાં જે જાણતું હોય એનો મદદ લઈને, તમારા પોતાના સ્નેહીની મદદ લઈને એની ભાષા તમારી એપની મોબાઈલ એપ્લિકેશનની બદલવાની રહેશે. જો એ તમે બદલી દેશો તો પછી તમારું કામ એકદમ સરળ બની જાય છે. તો શ્રોતા મિત્રો, સુંદર મજાની આ બધી વાતો એટલા માટે કરી કે પ્રાકૃતિક ખેતી અને રસાયણિક આધારિત ખેતીમાં જો તમે રસાયણો છોડીને બાકીની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો, ટપક સિંચાઈ પદ્ધતિ, એ સિવાય પાણીની બચતના પ્રયોગ, કુદરતી ખાતરની વાત, ટેકનોલોજી દ્વારા ઓછું પરિશ્રમ પડે, તમારા પાકનું સંરક્ષણ થાય, પાકનું રક્ષણ થાય, પાકનો સંગ્રહ સરસ રીતે થાય, વિવિધ સરકારી યોજનાઓ સહાય આ બધાનો ઉપયોગ કરીએ તો આપણા ઉત્પાદનમાં પણ આપણે સારો એવો ફાયદો મેળવી શકીએ છીએ. તો મૂળ વાત એ છે કે આર્થિક રીતે આપણે સદ્ધર થઈએ તો આપણે રસાયણોથી યુક્ત જીવને આવનારી પેઢીને હાનિકારક ખેત પેદાશો કેમ આપવી? તો શ્રોતા મિત્રો, આજનો એપિસોડ એટલા માટે જ હતો કે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને નવી ટેકનોલોજી આધારિત આપણે આપણા ઉત્પાદનને પણ સક્ષમ બનાવીએ. આવતા એપિસોડમાં ફરી કંઈક નવી ખેતી આધારિત વાત સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લાસ્ટમાં આપણે સાંભળ્યું હતું કે ગામના લોકો મધમાખીનો ઉછેર કરવાની વાત કેમ નથી કરવા દેતા. આચાર્યએ કહ્યું હતું કે એમાં મધમાખીને પેટીમાં પૂરવાની વાત એટલે કે દેવી માતા કોપે એવું માનતા હતા. ચાલો આજે શરૂઆત કરીએ એનાથી આગળ. મારા ક્રોધની સીમા ન રહી, પણ હું કંઈ કરી શકું એમ ન હતું. મનમાં ને મનમાં મેં પ્રોફેસર રુડોલ્ફને ગાળો ભાંડી. કહેતા હતા, એક પ્રજા એવી છે જે નવી ટેકનોલોજીને આંખો મીચીને અપનાવતી નથી. આ એમની મહાન પ્રજા. અંધશ્રદ્ધા અને વહેમોમાં ખદબત્તી, હજારો વર્ષ પાછળ રહેવામાં આનંદ માનતી આ પ્રજા. હું વધુ કાંઈ વિચારું કે બોલું ત્યાં તો બહાર ચોકમાં કોઈ ગાળાગાળી કરતું હોય તેવું લાગ્યું. અમે બધા ઊભા થઈને પરસાળમાં આવ્યા. બીતુબંગા પરસાળમાં બેસી રહેલા તે ઊભા થયા. સામેથી 3-4 ભીલો આવતા હતા અને તેના નાયક જેવો દેખાતો જણ મોટેથી બળબડતો શાળા તરફ આવતો હતો. કમ્પાઉન્ડમાં આવીને તેઓ અટક્યા. દિત્યા, શિક્ષકે પેલા નાયકને કહ્યું, જતો રહેતી તાંટ્યા તોડી નાખીશ, અહીં નિશાળમાં ગાળો બોલીશ તો. નહીં જાઉં, દિત્યો વધારે જોરમાં આવ્યો અને કંઈક બોલ્યો. અમે તેની બોલી સમજી શકીએ તેમ નહોતા. તે પૂરા નશામાં હોય સ્પષ્ટ બોલી પણ શકતો નહોતો. લક્ષ્મણને ખભે કેમેરો હતો. તેણે આ ભીલોની તસવીર લેવા કેમેરા આંખે લગાવ્યો ત્યાં તો દિત્યાએ પથ્થર ફેંકવા વળ્યો. એ ખીજાયો છે તમારી મધ ઉછેરની વાત ઉપર, શિક્ષકે અમને કહ્યું. સત્ય સમજાવતા જ લક્ષ્મણે કેમેરા શિક્ષકના હાથમાં આપ્યો અને દિત્યાને સમજાવવાથી એની પાસે કહ્યું. હજી અમે કંઈ કરી શકીએ તે પહેલાં જ દિત્યાએ ધક્કો મારીને લક્ષ્મણને નીચે પાડી નાખ્યો અને ડાંગ ઉગામી. હું અને બીતુબંગા એક સાથે દોડ્યા. બીતુએ દિત્યાને કેળેથી પકડીને ફંગોળી દીધો. હું લક્ષ્મણને ઊભો કરતો હતો. દિત્યાએ ધકેલાઈ જતા પણ લાકડી ફેરવી, પણ તેનું નિશાન નિષ્ફળ ગયું. મને માથાના પાછળના ભાગે ઘસરકો કરીને તેની લાકડી હવામાં ફંગોળાઈ ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

રીત્યા, લાકડીઓ લઈને નિશાળમાં બેઠા છો ને, મારામારી કરો છો? આશ્ચર્યનો અવાજ ક્રોધથી ઊંચો થયો. આ કારસ્તાનો ફોટો બતાવીને તને પોલીસમાં પકડાવી દઈશ. દિત્યો અને તેના સાથીદારો આ વાતથી મૂંઝાયા. હવે શું થશે? તે ભયે તે પોતાની ભૂલનો ખ્યાલ આવવાથી બધા થોડા પાછા ફળ્યા અને જવા વળ્યા. દિત્યો હજી બડબડાટ કરતો હતો. શિક્ષકે તેનો બડબડાટ સાંભળીને કહ્યું, કરજે તું તારે જે કરવું હોય તે, મરગો તો શું, પાડો ચડાવજે માતાને, મારજે જે મંતર મારવા હોય તે, હવે ચાલતી પકડ અહીંથી. આટલો અમથો નાનકડો પ્રસંગ પણ મને અંદરથી ભાંગી ગયો. જીવનમાં ક્યારેય વિરોધ સહન નથી કર્યો તેવું તો નથી? કેટલીય ચર્ચાઓ, વિચાર ગોષ્ઠીઓ અને યોજનાઓ દરમિયાન મેં તીવ્ર વિરોધનો સામનો કર્યો છે. મારા વિચારો, મારી વાતો અન્યને સમજાવીને તેને ગળે ઉતારવામાં મને વિજય મળ્યાનો આભાસ થતો. પણ આજે એક અભણ દારૂડિયા ભીલે મારા ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. મારી નિરાશા હતાશામાં ફેરવાતી ગઈ. મને આ કામમાંથી, સુપ્રિયાની નિષ્ઠામાંથી, પ્રોફેસર રુડોલ્ફ અને ગણેશ શાસ્ત્રીના વિચારોમાંથી રસ ઉડી ગયો. ઘડીભર મને થયું કે આ બધું જ છોડીને પાછો જતો રહું. હું સાવ આ કામથી અહીં જ છોડી દેવા વિશે કંઈક બોલવા જ જતો હતો, તેમાં તો બે નાના નાના વાક્યોએ મારી હતાશાને મારા પર સવાર થઈ જતા રોકી દીધી. એક તો લક્ષ્મણ શર્મા

કહેવાનું વાક્ય, હવે તો અહીંથી જ આ કામ શરૂ થશે. અને બીજું વાક્ય, શાળા પર ધમાલ થયાનું જાણીને આવી પહોંચેલી જોગાનું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અને બીજું વાક્ય શાળા પર ધમાલ થયાનું જાણીને આવી પહોંચેલી જોગાનું. ઓટલા નીચે ઊભી રહીને જોગાએ અમને આટલું જ કહ્યું, મું કરા સહત પેટી. હું જોગાને જોઈ રહ્યો. તે એક વાક્ય બોલીને મૌન ઊભી હતી, પણ હવામાં હજી પણ તેના શબ્દો જાણે લહેરાતા હતા. મધની પેટી હું કરીશ, મારા ઘરે, મારા આંગણામાં, મારા હાથે. હું અને લક્ષ્મણ કંઈ જ બોલ્યા વગર ઊભા રહ્યા. બીતુએ એકાદ ક્ષણ પોતાની પતિ તરફ જોયું અને તે પણ મૌન ઊભો. હવે છેક મને ખબર પડી કે માથામાં લાકડીનો સ્પર્શ થયેલો ત્યાં મને દુખાવો પણ થાય છે. પ્રિય સુપ્રિયા, અઢળક સંસાધનો છે. અહીં વનો છે, ફૂલો છે, મધમાખીઓ છે અને વાતાવરણમાં રહેતા માણસો પણ છે. આ બધા સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો વર્ષે દાડે ટનના હિસાબે મધ મેળવી શકાશે. દિત્યાએ આપણા કામ વિરુદ્ધ ઘણી ચળવણીઓ કરી છે, એટલે હાલ તુરંત તો માનવ સંસાધનની તંગી છે. લક્ષ્મણ અને જોગા આ કામ શરૂ કરવા કટિબદ્ધ થયા છે. જોગા તો પોતાના વાડામાં જ પેટી મૂકી દેવા તૈયાર છે, પણ લક્ષ્મણ કહે છે કે દિત્યો પોતે જ આ કામ કરે ત્યાં સુધી રાહ જોવી છે. અમે દિત્યાના વાસ પર જવાના છીએ. અહીં જે ચાલી રહ્યું છે તેના સમાચાર તમને મળતા રહેશે. હું મજામાં છું. હું થોડો નિરાશ થયેલો, પણ હવે મને મજા પડે છે. લાગે છે અમે કંઈક તો જરૂર કરી બતાવીશું. 15 દિવસ તો એમને એમ ગયા અને બીજા ભીડાળાઓને પણ મળ્યા. આજ સાંજે દિત્યાને ત્યાં જવાનું હતું. હું અને લક્ષ્મણ એકલા જ જવા નીકળ્યા. બીતુબંગા સાથે આવવાના આગ્રહી હતા, પણ મેં ના પાડી. આયા ક્યાં? દિત્યાએ પોતાની રીતે અમારું સ્વાગત કર્યું. હા, લક્ષ્મણે જવાબ આપ્યો. તું અમને મળવા આવેલો તારા જોડીદારો લઈને? પછી અમારે પણ આવવું પડે ને? કહેતો તો તે દિત્યાની સામે જ વડના થડિયા પર બેઠો. હું લક્ષ્મણની પાસે જ બેઠો. ચીંટિયા કાટે હે ઉથે, દિત્યાએ અમને ત્યાં ન બેસવા કહ્યું. અમે ઊભા થઈને દિત્યો બેઠો છે ત્યાં જમીન પર બેઠા. થોડી મૌન પળો વીતી. વાત ક્યાંકથી અને કેમ શરૂ કરવી અમે કોઈ સમજી શકતા ન હતા. ત્યાં દિત્યાએ જ વાત શરૂ કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

યાદોદિત્યાએ જ વાત શરૂ કરી. પહેલે દિવસે પોતે જે ધમાલ કરી હતી તે બદલ ક્ષમા માંગીને તેણે કહ્યું, તુમ કહેતા હો પણ ની હોવે એ કામ ઇતના આસાન. પછી તેણે પોતાની વાતો કરી. અમે વચ્ચે જરા પણ બોલ્યા વગર શાંતિથી સાંભળ્યા કર્યું. પેટીમાં મધમાખી પૂરીને ટપ કરતું મધ લઈ લેવું સહેલું નથી તેમ તેણે ઠેરવી ઠેરવીને કહ્યું. જે કામ પોતે રાતભર જંગલોમાં રખડીને અજાણ્યા અગોચરમાં છેવટની ટગઈ ડાળ ઉપર લટકીને બીડી ફૂંકતા રહીને મધની એક પણ માખી ન મરે એવી સ્વચ્છતાથી કરતો, જે કામ માટે તે કેટલીય વાર જાનની બાજી લગાવી દેતો, એ કામ ગામના નાના છોકરાઓ વગર મહેનતે ફટ દઈને કરી શકે તેવું માનવું દિત્યાના મનને સ્વીકાર્ય ન હતું. અને જો કોઈ તેમ કરી બતાવે તો દિત્યાને પોતાનું જીવતર ઝેર થઈ પડવાનું હતું. દિત્યાની વાતો અખૂટ ચાલતી રહી. આ અરણ્યમાં પોતે મધ શોધવામાં ને પાડવામાં અજોડ ગણાય છે તેનું અભિમાન તે ત્યાગી શકે તેમ નહોતો. જોકે તેની મધપૂડા અને મધમાખીઓ અંગેની જાણકારી લક્ષ્મણને નવાઈ પમાડી ગઈ. ફૂલોમાંથી રસ પોતાની નાનકડી સૂંઠમાં ભરીને મધમાખી પેટ પરની નાની નાની થેલીઓમાં ઠાલવે છે. એટલી બારીક માહિતી પણ દિત્યાને હતી. મહુવર ઓર સાતપુડા સદ માખ પથ્થર તલાપે લગે, પથરિયા સદ સબસે બઢે, તેણે કહ્યું. તેને મધમાખીની જાત વિશેની જાણકારી પણ ઘણી હતી. ભમરિયા માખ સોદ બોધ દેવે પર કાઠ ખાવે. ભમરિયા મધમાખીનું મધ ઉતારવાની હિંમત કોઈ ના કરે. આખા એ અરણ્યખંડમાં માત્ર દિત્યો અને પાછળના વનોમાં રહેતો બલિયો ભીલ બે જ જણ ભમરિયા મધને ઉતારી શકે છે. એ માખીઓ જો ઉડીને વળગે તો માણસ તો શું વાઘને પણ મારી નાખવા સમર્થ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લગભગ એક કલાક સુધી અમે દિત્યાની વાતો સાંભળી. તેને પોતાની ઝૂંપડીમાંથી મધ લાવીને મને ચખાડ્યું. અમે અમારી યોજનાની કે મધ ઉછેરની વાતનો એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા થયા. અમે જતા હતા ત્યાં તો દિત્યાએ કહ્યું, શદ માગકા ફોટું દેખણા હોવે. લક્ષ્મણે કહ્યું, તારે નિશાળે આવવું પડશે, અહીં વીજળી ન હોય એટલે

વિલંબ પડે નહીં. થોડો વિચાર કરીને દિત્યાએ જવાબ આપ્યો, આવું હું તો સાથે જ, ચાલ અત્યારે જ બતાવું. લક્ષ્મણે તક ઝડપી લીધી, પણ એક શરત, તું મધ ઉતારવા જાય ત્યાં અમને એક વખત સાથે લઈ જવાના. જવાબમાં દિત્યો જરા મલકાયો, પછી ખડખડાટ હસ્યો અને અમે ત્રણેય જણા શાળા તરફ ચાલ્યા. પછી તો દિવસો કેમ જાય એ ખબર નથી પડતી. દિત્યો, લક્ષ્મણ અને હું રાતભર અરણ્યોમાં ભમીએ છીએ. કોઈ વૃક્ષ તળે ઊભા રહી દેવી માની પ્રાર્થના કરતા, ધૂપ સળગાવતા અને પછી ઉપર ચડતા. અમને જો કોઈએ જોયા હોય તો તે માની પણ ન શકે કે દિત્યો અને અમે બે જણ અલગ અલગ જાતિના માણસો છીએ. લક્ષ્મણે તો દિત્યો બોલે છે તે મંત્રો પણ આવડવા માંડ્યા છે. દરેક ફેરામાં લક્ષ્મણ દિત્યાને મધપેટી વિશે અને તેના સરળ સંચાલન વિશે ધીમે ધીમે સમજાવ્યા કરે છે. પણ આ મુક્ત વનોમાં, પહાડ ઉપર કે અદિઠ બખલોમાં માળા કરનારું જીવ પેટીમાં પુરાય તે વાત દિત્યાને ગળે ઉતારવી કઠિન છે. અને ભીળાળાનો આ નાયક જ્યાં સુધી અમને સાથ ન આપે ત્યાં સુધી અમે કામ આગળ ધપાવવાના નથી. ગાય ભેંસની જેમ મધમાખી પાડી શકાય તે વાત દિત્યાએ સ્વાભાવિકતાથી સ્વીકારી ત્યાં સુધી અમે રાહ જોઈ. આજે સ્વયં દિત્યો જોગાના વાડામાં મધપેટી ગોઠવવાનો છે અને સાતપુડા વંશની માખીઓ તેમાં મૂકવાનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, આગળ આપણે વાત ચાલુ રાખીશું. મળીએ રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુપ્રિયા આવી છે. તેણે જોગાને થાબડી દિત્યાને અને બીજા બધાને સારા કામની શરૂઆત કરવા માટે શાબાશી આપી. સુપ્રિયાએ મને કે લક્ષ્મણને કંઈ જ ન કહ્યું. હા, તે મારી પાસે આવી ત્યારે માત્ર એટલું જ બોલી, માણસ સંસાધન નથી. તે હવે સમજાયું હશે. પછી અટકીને કહે, મધમાખીને પણ સંસાધન ન ગણશો, એ અસ્તિત્વ છે. લક્ષ્મણ અને હું એકબીજા સામે જોઈ રહ્યા. ગામમાં 7 મધપેટીઓ મુકાઈ. 7 પૂડા અને મહુવર માખીઓનો ગુંજાવર અરણ્યોમાં સંગીત ફેલાવે. ભીલાળા સિવાયની જ્ઞાતિઓ પણ અમારા કામમાં જોડાય તેનો આનંદ લઈને અમે બીજા ગામોમાં મધ ઉછેર કેન્દ્રો સ્થાપવા નીકળીશું તે દિવસ હવે દૂર નથી. સુપ્રિયા આજે સવારે કેન્દ્ર પર પાછી ગઈ છે. જતા પહેલાં જોગાના ઘરે જવું છે, તેની સાથે 2 દિવસ તેના જ ઘરે રહેવું એવી ઈચ્છાવશ બપોરે ગયો તો તે ઘર સાફ કરવામાં પડી હતી. ઝૂંપડામાંથી 1/2 ભાગનો સામાન બહાર ફળિયામાં લાવીને મૂકેલું. તેમાં એક ફોટો જોઈને મને નવાઈ લાગી. સુપ્રિયાના માતા પિતા સાથે એક સ્ત્રી ઊભી હતી. આદિવાસી સ્ત્રીએ એ બાળકીને તેડી છે. આ ફોટો તારી પાસે ક્યાંથી? મેં પૂછ્યું. નારદી હોવે હે બીતુ કી માઈ સાથ બિનતા ઓર બાબુ, તેણે જવાબ આપ્યો. બિનતા જોગન ભૈલી તો ફોટો નારદી માંગ લાઈ. હું વાક થઈ ગયો. વનિતા એક સંગીત પ્રેમીની સંગીતજ્ઞ પત્ની, સુપ્રિયા જેવી પુત્રીની માતા સંન્યાસ ધારણ કરે, સ્ત્રી સંન્યાસીની બને, પોતાનો ભાવિનો, પોતાની પુત્રીનો, પોતે ક્યાં રહેશે, કેવી રીતે રહેશે અને પાછલી અવસ્થામાં પોતાનું શું થશે, કોઈ વિચાર તેને નહીં આવ્યા હોય? કેમ સાધવી થઈ? મેં પૂછ્યું. તો જોગા નવાઈન ભરી નજરે મને જોઈ રહી. મારો અવિવેક મને સમજાયો. ત્યાં જોગા બોલી, હું નહીં પૂછા હોવે. આ બધા પ્રશ્નોનો જવાબ જાણવાની ઈચ્છા જોગાના મનમાં ન વસી, પણ મારું કુતૂહલ સમવાનું નથી. નારદી હોત તો કદાચ હું એને પૂછત. સુપ્રિયા કદાચ જાણતી હોય, પણ તેને હું પૂછી શકવાનું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોગા મારી સામે જોઈ રહી, પછી કહે, ઓ જોગન જ થી, સુપ્રિયા બી ઓહી જ હોવે હે. અને ઝૂંપડામાંથી સામાન બહાર કાઢવા તે અંદર ચાલી ગઈ. તેનો પથારો જોતા જોગાને ત્યાં રહેવાનો આજનો દિવસ તો જતું કરવું જ પડે તેવું હતું. હું પાછો વળું ત્યાં તો લક્ષ્મણ આવ્યો, કહે, ક્યારે નીકળવું છે? કેમ? મેં પૂછ્યું. તારે ઉતાવળ છે જબલપુર જવાની? ના રે, તેણે કહ્યું, પણ તાલીમ 1.5 મહિનાની હોય અને મને 3 મહિના થઈ જશે અહીં. બાકી તો રજા લેવી પડે તોય જવાની વાત ન કરું. મેં થોડું વિચારીને કહ્યું, બસ હવે એકાદ દિવસમાં નીકળીએ. તો આજે રાત્રે નિશાળમાં પંજવાણી ભજવીએ? તેણે કહ્યું, ભલે.

મેં કહ્યું અને અમે સાંજે જ ત્યાંથી નીકળીને ઉતારા તરફ ગયા. મને હતું કે બહારથી પંજવાણી કલાકારોને બોલાવીને કાર્યક્રમ થવાનો હશે, એના બદલે લક્ષ્મણ પોતે જ ઢોલક લઈને બેઠો. ગામ આખું આ કાર્યક્રમ જોવા ભેગું થયું. એક આદિવાસી વાજા પેટી લઈને બેઠો, એક બે જણ કાંસાના મોટા મંજીરા જેવું લઈને બેઠા અને એક 12-13 વર્ષની બાળા ઓટલા પર ઊભી

પર જેટલા કલાકારો હતા તે બધાએ મોટા સ્વરે પ્રાર્થના ગાઈ. પછી પ્રેક્ષકોને હાથ જોડ્યા. ફરી ઢોલક પર, હથેળી પર કે પેલી બાળાના પગમાં અજબનું ચેતન આવ્યું. પગની ઠેસ લેતી અને હાથે પગે બાંધેલી ઘૂંઘરીઓ રણકાવતી તે ઓટલાના કિનારા સુધી આવી ગઈ. પાછળ બેઠેલા સાજિંદાઓએ એક સાથે હોંકાર્યો કર્યો, હા, અને સાવ નાનકડી બાળાએ કંઠે વાત વહેવી શરૂ થઈ. લક્ષ્મણ શર્માએ ક્યારે આ કથા લખી હશે, ક્યારે શીખવી હશે તે વિચારતો હું આ નવા પ્રકારની પંજવાણી જોઈ રહ્યો. શદમાક બનેલી બાળા અભૂત રીતે રજૂઆત કરતી રહી. એક નાનકડી જગ્યામાં માત્ર એક જ કલાકાર ચાર પાંચ ડગલા આગળ આવે અને પાછળ જાય, સ્વરની તીવ્રતા વધારે ને ઘટાડે, હાથમાંનો મોરપીંછનો જૂડો ઊંચો કરે, લંબાવે કે ગોળ ફેરવે, આટલા માત્રથી એક જીવંત વાતાવરણ સર્જી શકાય તે જોયા સિવાય માની ન શકાય તેવી વાત છે. અમે બધા લીન થઈને જોતા સાંભળતા રહ્યા. મધમાખીની રાણી, તેના સેવકો, મધ શોધનારી માખી, પૂડો રચનારી માખી, બધું જ આ નાનકડી બાળા વગર અટકે બોલતી જાય. વચ્ચે વચ્ચે પાછળવાળાને પૂછતી જાય, મેં સચ બોલું? પાછળવાળા એક સાથે કહે, હોવે, અને કથા આગળ ચાલે. તબલા, મંજીરા, પેટી વાગે, ઓ હોવે હૈ ફૂલા કી ઘાટી કહીને તેણે જે નાચ કર્યો તે તો હદ બહારની પ્રશંસા મેળવી ગયું. પ્રેક્ષકોએ ઘોંઘાટ કરી મૂકીને શાબાશી આપી. જ્યારે કોઈ સ્થળે મધનો વિશાળ ભંડાર મળે તેવું દેખાય ત્યારે શોધક મધમાખી પાછી મધપૂડા પર આવીને પૂડાની સામે હવામાં થોડી દૂર ઉડીને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બાકીની મધમાખીઓ આ એક માખીના નૃત્ય પરથી જ મધ માટેનો પુષ્પ ભંડાર મધપુડાથી કઈ દિશામાં અને કેટલો દૂર છે તે ખબર પડી જાય. આમ બધી જ શોધક માખીઓની મહેનત આ એક માખી હવામાં નૃત્ય કરીને બચાવી લે. આ આખી હકીકતની રજૂઆત આદિવાસી છોકરીએ શરીરના હલનચલન, મોટા નાના અવાજથી બોલતા વાક્યોને વચ્ચે વચ્ચે ગેય કથા અખંડો દ્વારા તાદશ્ય કરી બતાવી. વચ્ચે વચ્ચે ક્યાંક રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આવતા ગયા. એક વખત તો વચ્ચે હનુમાનજી પણ રજૂ કરી દીધા. જય સનલંકા જલાઈમાં બદીને હમણે પૂછે છે, ઐસન આગ લગાઉ કિસી કો કાંટુ તો, કહીને ભમરિયા માખી પણ પોતે જ બની. નાટક પૂરું થયું ત્યારે મધમાખી મોરપીંચનો ઝૂડો ઊંચો કરીને ઓટલાની ધારે આવીને ઊભી. જોવા આવનારા એક પછી એક આવતા ગયા અને કલાકાર સામે મકાઈ, જુવાર એમ કંઈકનું કંઈક મૂકતા ગયા. ભીષણ ગરીબી અને અછત વચ્ચે પણ મફત પંજવાણી જોવાનું કોઈને ન સૂજ્યું. ઉતારે પરત આવીને તરત હું ડાયરી લખવા બેઠેલો એથી લક્ષ્મણ સાથે વાત કરવાનું છેક સવારે જ બન્યું. ગઈકાલ રાતનું તેનું પંજવાણી તેણે ક્યારે ને કેમ તૈયાર કર્યું તે પૂછ્યું. રોજ રાત્રે હું અને માસ્ટર સાહેબે નિશાળમાં જ બધી તૈયારીઓ કરાવતા, તમે તો ડાયરી લખતા હો, લક્ષ્મણે કહ્યું. અમારે તો તમને વિદાય માન આપવું હતું એટલે ખાનગી રાખ્યું. માન તો લક્ષ્મણ તને મારે આપવું જોઈએ, મેં કહ્યું. તું ન હો તો મધ ઉછેર કાર્યક્રમનું મારું સ્વપ્ન અધૂરું રહેત, લક્ષ્મણે કંઈ જવાબ ન આપ્યો. માસ્ટર સાહેબને મળી આવું, કહેતો તે ઉઠ્યો. હું પણ બીતુબંગાને ઘરે જવા ઉઠ્યો. ત્યાં પહોંચ્યો તો જાણ્યું કે બીતુબંગા બાજુના ગામડે કોઈકને મળવા ગયા છે. જોગા ઝૂંપડાનું સામાન ગોઠવતી હતી ને હું તેની મદદે ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. આગળ આપણે સાંભળીશું નેક્સ્ટ એપિસોડમાં, એટલે ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026

0: ની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026 ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9994883633 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર, હું છું આરજે એઆર, આ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો સમુદાયનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર આપ સૌ માટે હંમેશા હકારાત્મક, આપના કેટલાક મૂલ્યો, ઉદ્દેશ્યો અને એવા પ્રશ્નો કે જે જીવનમાં આપણને સૌને કોઈક 2 રસ્તાના કે પછી 4 રસ્તાના એવા વળાંક પર લાવીને ઊભા કરી દે કે જ્યાંથી આપણા જીવનને આગળ ધપાવવા માટે આપણે કંઈક નવા વિચારની જરૂર પડે છે. અને આવા વિચારોને લઈ આવવા માટે અમે સૌ પ્રયત્ન કરીએ છીએ સમુદાયનો અવાજ બનવા. તમારામાં જે વાતો ગુમરાયા કરે છે, જે વાતો અંદરને અંદર હૃદય અને મનમાં વલોવાયા કરે છે, એ તમામ વાતોને આગળ લઈ આવવાનો પ્રયાસ અમારા આરજીસ સતત કરતા રહે છે. કેટલીક સામાજિક વિટંબણાઓ, સમસ્યાઓ અને કેટલાક એવા ઉદ્દેશ્ય કે જે જીવનમાં સાર્થક કરવા માટે આપણે સૌ સતત પરિશ્રમ કરવો પડે છે, તેવી બાબતોને સ્પર્શતી કેટલીક ગુજરાતી સાહિત્યની અનમોલ રચનાઓ કે પછી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ એ નવલકથાઓ સાહિત્યને અમે લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ. અને એટલે જ એ પ્રયાસનો જ એક અવિભિન્ન અંગ એટલે કે સુધા મૂર્તિ દ્વારા લિખિત અને સુધા મહેતા દ્વારા અનુવાદિત આરજે એઆરના સ્વરમાં તમે માણો છો દર અઠવાડિયે ડોલર વહુ નવલકથા. વિદેશની ગેરછા અને વિદેશના ડોલરના પ્રેમ વચ્ચે માનવીય સંબંધોની આ આંતરજાળ વ્યવસ્થાને સમજવા માટે આ નવલકથા આપ સૌએ એકવાર અહીંયા સાંભળવી તો જરૂર બને. ગત એપિસોડના અનુસંધાનને આપણે માણીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગત એપિસોડમાં આપણે માનતા હતા કે પદ્માની સુવાવડનો સમય નજીક આવે છે, દર્દ ઉઠે છે અને પોતાને પોતાના બાળકની ડિલિવરી માટે એ તૈયાર કરી અને હોસ્પિટલ જવા માટે તૈયાર થાય છે. ત્યારે નીલાબા તેને સલાહ આપે છે કોઈકને બોલાવી લેવાનું, તેમજ કોફી કે કાઢો બનાવવાનું, તેમજ ગરમ પાણીની થેલી બાંધી આપવાનું, જેથી બાળકનું અવતરણ સરળ અને જલ્દી બને. પરંતુ પદ્મા કહે છે કે ડોક્ટરની સૂચના મુજબ અને તેમના હોસ્પિટલનું અંતર એટલું હોવાથી મારે આ કરીને કોઈ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી, અને તે એમ ઈચ્છે છે કે હું એકલી જ ત્યાં પહોંચી જઈશ. પછી શું થયું તે માણીશું હવે આપણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને, આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. નીલાબાને હવે ખબર ન પડી કે શું કરવું. તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય તેવું ન જણાયું. ભગવાનના ફોટા પાસે છેવટે તેમણે દીપ પ્રગટાવ્યો અને દિલના ઊંડાણથી પદ્માની સલામત પ્રસૂતિ માટે પ્રાર્થના કરી. પદ્મા, હું કોઈને ભૂલાવું? નીલાબા પૂછે છે. પદ્માનો જવાબ મળે છે, જરૂર નથી બા, બાળકના જન્મ પછી હું જ તમને ફોન કરી દઈશ. ત્યાં તો એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સ આવી ગઈ. પદ્મા બહાર નીકળી અંદર ચડતા પહેલા નીલાબાને કહેવા લાગી, બા, ભગવાન પાસે મૂકેલા દીવાનું સહેજ ધ્યાન રાખજો. હ, આ આખું ઘર લાકડાનું બનેલું છે તેથી કહું છું. તારા ઘરને માટે કે વિકાસ માટે કશી ચિંતા કરીશ નહીં બેટા, ભગવાન તને સાજી સારી રાખે. ખૂબ પ્રેમથી નીલાબાએ તેને વિદાય કરી. એમ્બ્યુલન્સમાં બેસી અને બારીમાંથી હાથ હલાવી વિદાય લેતી પદ્મા દુખાવામાં પણ હસી પડી અને હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ. નીલાબા માટે આ બધું નવું હતું. સગર્ભા સ્ત્રીને માટે પ્રસૂતિ વખતે ઘરની વયસ્ક સ્ત્રીઓની હૂંફ કેટલી બધી રહેતી. વહુ સાથે ગમે તેટલો અણબનાવ સાસુને હોય અને આ સમયે પ્રસૂતિના ઓરડાની બહાર કલાકો સુધી જરૂર પડે તો આખી રાત પણ તે સાસુઓ બેસી રહેતી હતી. પણ અહીંયા તો કંઈક જુદી જ વાત હતી. હા, ડોલરનો દેશ એટલે કે અમેરિકા હતો. શું થશે માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આટલા સમૃદ્ધ દેશમાં એક ગર્ભવતી વિદેશી સ્ત્રીને એકલા જ હોસ્પિટલમાં જવાનું, એની સાથે બેસવાનો પણ કોઈને સમય નહીં. દરેક જણ પોતાના જીવનમાં જ વધુ પડતા વ્યસ્ત હતું. અહીં રહેનારાની પોતાની નોકરી પ્રત્યેની વફાદારી આશ્ચર્યજનક હતી. બીજી તરફ એમ પણ હતું કે સૌની એકલતા પણ વધતી જતી હતી. માનવ માનવ વચ્ચેના બંધનો તૂટતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા વિકાસની બાજુમાં આડા પડ્યા. ફરી એકવાર તેમનું મન ચિંતાથી ઘેરાઈ ગયું. તેમને મીનાક્ષી સગર્ભા હતી ત્યારે બનેલા અને ખાસ તો તેની પ્રસૂતિ વખતના બનાવો

યાદ આવતા હતા. ખૂબ દુઃખી થઈને સહેજે તેમણે પોતાની જાતને સંભાળી લીધી. હવે તેમને પોતાના ગુનાહિત ભાવનાથી થયેલા વર્તનના એ અનુભવો અને બનાવો વિગતવાર યાદ આવતા હતા. થોડા વખત પછી પદ્માનો ફોન આવ્યો. તેને દીકરો અવતર્યો હતો અને પ્રસૂતિ તદ્દન નોર્મલ હતી. બાબો પણ સરસ હતો. તેણે નીલાબાને એમ પણ કહ્યું કે રાજીવ અને શ્યામને તેણે સમાચાર આપી દીધા હતા. નીલાબાએ પૂછ્યું, પદ્મા હું ક્યારે આવું, બપોરે કે સાંજે? મેં એક ટેક્સી ભાડે કરાવી છે, તમે સાંજે આવશો? તમારી સાથે વિકાસને લેતા આવજો અને પ્લીઝ એને કહી રાખજો કે તેને એક નાનો ભાઈ અહીં મળશે. એવું નહોતું કે રાજીવ અને પદ્માને કોઈ મિત્રો ન હતા, પણ તે કામકાજનો દિવસ હતો. જો પદ્માની પ્રસૂતિ શનિવારે કે રવિવારે હોત તો તેના બધા જ મિત્રો પદ્માની મદદ કરવા આવી પહોંચ્યા હોત. પ્રસૂતિના ત્રીજા દિવસે પદ્મા નવજાત શિશુને લઈને ઘરે પાછી આવી ગઈ. તેનું નામ રાખ્યું હતું વિનિત. ઘરે આવીને ત્યારે ઉંબરમાં બંનેની આરતીની વિધિ નીલાબાએ કરી હતી અને ધીમેથી બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો અને ઘરમાં પ્રવેશીને આનંદ છવાઈ ગયો હતો. હવે શું થશે? નીલાબા ક્યારે પોતાના વતન એટલે કે ભારત પાછા ફરશે કે પછી શ્યામના ઘરે જશે? ત્યાં કોઈ ઘટનાઓ બનશે? બધી વાતો માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા સમય પછી પદ્મા એ રસોડામાં નીલાબાને મદદ કરવા આવી. ત્યારે નીલાબાએ કહી જ દીધું, આ દેશમાં નવી નવી માં બનેલી સ્ત્રી ભલે જલ્દી કામે ચડતી હોય, જ્યાં સુધી હું અહીં છું હું તને એમ નહીં કરવા દઉં. અરે, હમણાં જ જેણે બાળકને જન્મ આપ્યો છે તેવી સ્ત્રીને ઘરમાં મજૂરી કરતી જોવાય જ કેમ? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. થોડા દિવસો પછી અનિતાએ ફોન કર્યો.

ખૂબ ઉત્સુકતાથી તેણે સાસુને પૂછ્યું, બા, આવતા બે દિવસમાં રાજીવ પાછો આવી જશે, એટલે તમે પણ અહીં આવશો ખરું? અહીં બધી વાતે હું હેરાન થઈ રહી છું. હોસ્પિટલથી પદ્માને ઘરે પાછા ફરે 8 દિવસ થયા હતા. તે બોલી, હા, અનિતાની મુશ્કેલી સમજી શકાય છે, પણ હું એ વાત કદી નહીં ભૂલી શકું કે તમે અહીં આવ્યા અને મારી માની જેમ જ મારી કાળજી લીધી. તમે હજી વધુ લાંબો સમય રહી શકો તો મને ખૂબ જ ગમશે. તમારે હવે અનિતાનો વિચાર કરવો જોઈએ, એ પણ છે જ ને. જે દિવસે નીલાબા પાછા ઘરે જવાના હતા ત્યારે પદ્માએ ખૂબ આગ્રહ કરીને તેમને $300 આપ્યા અને કહ્યું, બા, આ પૈસામાંથી અમદાવાદ જઈને તમારા માટે ખૂબ જ સુંદર સાડી લેજો અને મને યાદ કરજો. કહેતા તે રોઈ પડી. નીલાબાની આંખમાંથી પણ આંસુ છલકી ઉઠ્યા. વિદેશની ધરતી પર પોતીકું લાગતું કોઈ વ્યક્તિ મળે કે પછી પોતીકાના સંબંધોને યાદ કરાવનાર કોઈ અનુભવ થાય ત્યારે પદ્મા અને નીલાબા જેવો જ અહેસાસ થાય છે. પણ હવે નીલાબાને શ્યામના ઘરે પાછા ગયા પછી ભારત જવાની કોઈ વાત ઉપર કોઈ વિચાર કે લાગણીઓ વ્યક્ત કરવાનો સમય મળશે કે નહીં એ પણ આપણે માણવાનું છે. મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બપોરના સમયે નીલાબા કંઈ ને કંઈ કામ કાઢીને વ્યસ્ત રહેતા. પોતે કામ જવા નીકળે તે પહેલા એક દિવસ શ્યામે કહ્યું, બા, મારા ખમીસનું બટન તૂટી ગયું છે, જરા લગાડી દેજો ને. તમને જોઈતી ચીજોનો ડબ્બો, દોરા, બટન, સોય વગેરે કબાટમાંથી મળી જશે.

નીલાબાએ આજ સુધી કદી અનિતાનું કબાટ ઉઘાડ્યું ન હતું. એવું કામ તે કરે તેવા જ ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર રેડિયો પાલનપુર પરથી મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પણ શ્યામને માટે તેમણે તે દિવસે કબાટ ખોલ્યું. એક ખૂણામાં ફોટાઓના આલ્બમ પડ્યા હતા અને તેમાંનું એક નીચે જમીન પર સરકી પડ્યું. સાહજિક જિજ્ઞાસાથી નીલાબાએ તેને ઉપાડતી વખતે જોયું. આ એ સમયના ફોટો હતા જ્યારે શ્યામ અને અનિતાના નવા નવા લગ્ન થયા હતા. તે વખતે તેમણે કરેલા પ્રવાસના બધા ફોટા એમાં હતા, પણ એક ફોટાએ તેમનું ધ્યાન ખેંચ્યું. નાયગ્રા ફોલ્સ ની પાસે આ ફોટો લેવાયો હતો. તેમાંની વિશિષ્ટ બાબત નીલાબા માટે હતી અનિતાએ પહેરેલી સાડી. સાડી વિશે નિપુણ એવા નીલાબા આ સાડીને તરત જ ઓળખી ગયા. જે 5 સાડીઓ અનિતા સુરભિ માટે તેના લગ્નની ભેટ તરીકે લઈ આવી હતી તેમાંની જ એક આ સાડી હતી. એક જૂની વાપરેલી સાડીને લગ્નની ભેટ તરીકે અપાઈ હતી. દિગ્મૂઢ બનીને નીલાબાએ પછી તો બીજા આલ્બમો પણ જોયા અને કડવું સત્ય સમજી ગયા. એક જ નહીં, અનિતાએ સુરભિને લગ્નની ભેટ તરીકે આપેલી બધી જ સાડીઓ તેણે પહેરેલી હતી. જૂની હતી, અમેરિકાની સાડી ઝાંકી નથી પડી જતી, તેમાં સળ પણ પડતા નથી કે તેમાં ઘસારો પણ જણાતો નથી. ભલે તમે તેને ગમે તેટલી વખત વાપરો, એ જ કારણથી જૂની અને નવી સાડી વચ્ચેનો તફાવત પામવો મુશ્કેલ છે. પોતાની ઘણી બધી જૂની જૂની સાડીઓને આ રીતે અનિતાએ આપી આપીને વળી પ્રશંસા પણ મેળવી લીધી હતી. તે કેટલી ઉદાર દિલ છે તેવું સૌને લાગતું હતું. પણ હવે નીલાબાને સમજાયું હતું. શું થશે, તેમનો પ્રતિભાવ કેવો હશે, માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95.

1299688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નીલામાને વિચાર આવ્યો. લગ્ન વખતે તે મીઠાશથી કહેતી હતી, વારંવાર કહેતી હતી, આ સાડીઓ તો હું ખાસ તમારા માટે અમેરિકાથી લાવી છું. નીલાબાએ તો તેને પ્રશંસાના ઢગલા તળે દબાવી દીધી હતી, પણ આજે લાધેલા સત્યે તેમનું મન કડવાશથી ભરી દીધું. અનિતાએ આવું વર્તન કર્યું જ કઈ રીતે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથાને, જેનું નામ છે ડોલર વહુ. કોઈની પહેરેલી કે વાપરેલી સાડી વાપરવામાં કોઈ ગુનો તો નહોતો, પરંતુ તેને ભેટ તરીકે આપવી અને એ પણ લગ્ન જેવા શુભ પ્રસંગે, તે ખરેખર અક્ષમ્ય વર્તન હતું. આવું બેશરમ વર્તન અનિતા આટલા કપટથી કરી ગઈ અને તેને પુરવાર કરવો પણ દુષ્કર હતું. આજે જો નીલાબા તેને પકડીને પૂછે પણ અને આવી ખરાબ વર્તણૂક વિશે, તો પણ શું, બહુ મીઠાશથી તે સમજાવી દેશે, સુરભી તો મારે મન બહેન જેવી છે, જે સાડીઓ મેં મારા માટે

લીધી એવી જ તો તેને માટે લીધેલી. જો નીલાબા તપાસ આગળ વધારે અને પૂછે કે તારી એ સાડી ક્યાં છે હમણાં, હું તને તો પહેરતી કેમ નથી જોતી, તો કદાચ વાત ઉડાવતા અનિતા કહી દે, મેં તો મારા પિયરની એક નોકરાણીને આપી દીધી. પણ તે કદી એમ કબૂલ નહીં કરે કે તેણે વાપરેલી સાડી લગ્નની ભેટ તરીકે આપી હતી, અને તે પણ પોતાની સગી નણંદને. નીલામાને યાદ આવ્યું કે જ્યારે નવી સાડીઓમાં હોય તેવા સળ અનિતાની સાડીમાં ન દેખાયા અને તે વિશે અછડતું પૂછ્યું ત્યારે અનિતાએ કહ્યું હતું કે તેણે નવી સાડીઓની ગડ ફરીથી કરી હતી અને જૂની જેવી બનાવી હતી, કારણ કે તેને કારણે કસ્ટમ્સ વાળા અકારણે તંગ ન કરે. કેટલું બધું જુઠ્ઠાણું, એક છલનાને ઢાંકવા માટે રચાયેલી એક જુઠ્ઠી કહાની. વાતને આગળ વધારીશું આવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: નીલાબા ભગ્ન હૃદય ખૂબ જ ગુસ્સે ભરાયેલા સ્વગત જ બબડ્યા. હું ગરીબ હતી અને અમેરિકન ચીજો પાછળ ઘેલી બની હતી. તેમ છતાં મને ખબર હોત તો જૂની સાડીને મેં કદી ભેટ તરીકે સ્વીકારી ન હોત. અતિ દુઃખી હૃદયથી તેમણે તે જ ક્ષણે નિર્ધાર કર્યો કે કદી પણ શ્યામ કે અનિતા પાસે અમેરિકાથી કોઈ પણ ચીજ મંગાવવી નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. દર શનિવારે અનિતા એક કિટ્ટી પાર્ટીમાં જતી અને જે દરેક સભ્યને ઘેર વારા પરથી ગોઠવાતી. આ શનિવારે આ પાર્ટી પોતાના ઘરે રાખવાનો વારો અનિતાનો હતો. આ પાર્ટી પોટલક રાખવામાં આવી, જેમાં દરેક જણ પોતાના ઘરેથી જે કોઈ એક વાનગી તૈયારી કરીને સાથે લઈ આવે અને બધા ભેગા મળીને બધું જમણ કરે. મૂળ વિચાર એ કે 4-5 કલાકની મોજ મસ્તી કરવી, રમતો રમવી, વાર્તાઓ કે કવિતાઓ કહેવી, ગપ્પા મારવા અને જમી પરવારીને ઘરે જવું. અનિતાએ સાસુને કહ્યું, પ્લીઝ જે તમને બહુ સારી આવડતી હોય તેવી વાનગી બનાવો. નીલાબા માટે આ જરા અઘરું હતું. આજકાલ સવારનો સામાન્ય નાસ્તો પણ તે પોતાની ડોલર વહુને પૂછીને જ કરતા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ આ ઘરમાં કેવળ એક મહેમાન છે અને ઘરના નિર્ણયોમાં ભાગ લેવાનો તેમને કશો જ હક નથી. છતાં પાર્ટીના દિવસે તેમણે સેવનો દૂધપાક તૈયાર કર્યો, સાથે મીઠો કેસર ભાત અને દાળવડા પણ બનાવ્યા. ટેબલ પર બધું ગોઠવી દેવાનું અને મિત્રોને ચા કે કોફી પાવાનું કામ અનિતા કરવાની હતી. હવે આ પાર્ટીમાં શું આ વાનગીઓ વખણાઈ કે અનિતા પાસે કોઈ નવો વિકલ્પ અને નવો પ્રશ્ન આવ્યો તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

પાર્ટીના દિવસે બધું જ ટેબલ પર ગોઠવાઈ ગયું. સર્વ કરવાનું કામ અનિતા કરવાની હતી. હવે મારું અહીં શું કામ છે એમ વિચારીને નીલાબાએ માનસીને બાબા ગાડીમાં મૂકી અને ચાલવા માટે નીકળ્યા. માનસી હવે લગભગ એક વર્ષની થઈ ગઈ હતી. તોફાની પણ ઘણી હતી અને લાંબો સમય હવે તેને શાંતિથી બાબા ગાડીમાં બેસવું ગમતું નહીં. કોઈ અનામ અજંપો નીલાબાને સતાવી રહ્યો હતો. કદાચ પોતાના ઘરથી આટલો લાંબો સમય દૂર રહ્યા એથી પણ એવું થતું હોય. ખૂબ બધી યાદો વચ્ચે જ તેમણે પોતાની જાતને પૂછ્યું કે શું તેઓ હવે પાછા જવા ઈચ્છે છે. અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પૂરો ન કરતા પહેલા જ પાછા આવ્યા અને માનસી ઊંઘી ગઈ હતી. હવે જે સર્જાવાનું હતું એ માણવા માટે તમે સૌ પણ અધીરા છો. ઘરમાં પાછા પ્રવેશ કર્યો ત્યારે કિટી પાર્ટી ચાલતી જ હશે. ત્યાં કોઈ વાતચીત, ત્યાં કોઈ વ્યવહાર ચાલી રહ્યો હોય કે પછી પેલી વાનગીઓ વિશેની કોઈ વાત પણ હોઈ શકે, ખરું ને? પણ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી સંદેશાઓને ટેક્સ્ટ મેસેજીસ સ્વરૂપે અમારા સુધી મોકલો. આ માટે તમારા પાસે એક વિકલ્પ છે, અમારો વોટ્સએપ નંબર 9512966688. વોટ્સએપ નંબર છે એટલે તમે રેકોર્ડ કરીને ઓડિયો ફાઇલ મોકલો કે પછી સંદેશા મોકલો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો પાલનપુર લખીને જે એપ્લિકેશન તમને મળે તે ડાઉનલોડ કરશો ત્યારે તેમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સના સેક્શનની અંદર તમને એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઈમેલ માટેના માધ્યમ પણ ઉપલબ્ધ થઈ જશે. આ બધામાં તમે રેડિયો પાલનપુર લખીને શોધીને એ એડ્રેસ પર તમારા સંદેશાઓ, પ્રતિભાવો અમને મોકલી આપો. આ સિવાય તમે દુનિયાના કોઈપણ છેડામાં જાઓ અથવા બીજા મિત્રોને આ પાલનપુરના અવાજને પહોંચાડવા, સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધિ તમે તેમને શેર કરી શકો છો. આ માટે ગૂગલમાં જઈ રેડિયો ગાર્ડન વેબસાઇટ ખોલીને ઉત્તર ગુજરાતના એ પાલનપુરના સંભવિત સ્થાનના બિંદુને કેન્દ્રિત કરશો એટલે રેડિયો પાલનપુર ઓનલાઈન સંભળાશે. અમારી મોબાઈલ એપ્લિકેશન થકી પણ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી અમને માણી શકાશે. તો મળીશું આવતા એપિસોડમાં સુધા મૂર્તિની લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ડોલર વહુ સાથે. આરજે એઆર ફરી પાછો આવશે. શુભ દીપાવલી દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર

9966 88 9512 99 66 88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9966 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

બાપુ આપને વંદન. આજે અમે વાર્તાઓનું વાચિકમ કરવાના છીએ, કારણ કે આપણે વાર્તા વિશે વાત કરીએ છીએ તો થોડા વાર્તાના ઇતિહાસમાં જઈએ. એ પહેલા એક નાનકડી વાર્તા, એક મિનિટની વાર્તા. ધર્મિષ્ઠાબેન એક દેવીના મંદિરમાં ગયા. મંદિરમાં જઈને દેવી સામે હાથ જોડ્યા, કીધું માં હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગપાળા આવેલા. તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની? માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ. દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય? ભાર્ગવે અમને રેડરાસમાં એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરાવાળી રીજે તો ડુંગરાવાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે? જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે? તમે ગૂગલ ઉપર જઈને કોઈક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરીઝ, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટે સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિટ કેવ્સ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ્સ છે. અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાઇસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઇવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા, અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા, છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટીઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટાભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા ને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં, તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે

0: કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છીએ, જેમાંની સૌથી પહેલી વાર્તાની શરૂઆત કરીએ. અહીંયા બધા જ લોકો અલગ અલગ પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા, ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: મારા દાદાના દાદાનું ગોકળજી, બહુ રંગીલા, મનમોજી, ખીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને અમસ્તા અમસ્તા આખો દાડો ઊંડા નિશાસા નાખીને હે હરે તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે 2 માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા છે. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખસાર, કુલ 7 બાળકો. મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી, પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગી અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે જટી દાદી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં, એટલે જટી દાદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને લમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા, ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના 7 બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજી ને 4 નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગુજરા ગુજરા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરાને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાળ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલું ધન ફના ફાતિયા કરેલી. ઉદ્ધવજીને વળી 5 બાળકો, જોકે આમને આમ હું લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. એથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું છું. તો પેલા થયા ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી, કાશીમાં, ગલાલમાં અહીંયા ફૂદડી મૂકવી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં હડકાયા થઈ ગયા હતા, એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કૂકાટ કર્યા કરતા. એમની આંખો ચકડવકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દદર્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા ફોઈબા કહેતા કે ગલાલમાં જીવ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળતો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી, ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોષબા. હવે આ મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજીએ એની ખૂબ આગતા સ્વાગતા કરી, તે જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદ્ભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી જ તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુએ ખૂબ શોધ કરી, છેવટે એની મેળે જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, હું તો બોલો જઈને આવ્યો. એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજે લાલ ટીપકી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ, એના પછીની પેઢીમાં હું. આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઊભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને કરમ જ ફૂટેલું છે ત્યાં કોઈ શું કરે કહીને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા ત્યાં સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા, વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો, જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી હતી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના

0: જડ પાઈ ગયા એટલે સ્મશાનમાંથી પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપર વાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય. અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીત આગળ નીકમાં પથરો મૂકી રાખે. ચોમાસામાં પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એકવાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા પોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું. હવે ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય કે એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય અને બધામાં એકધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય, ગમે તેમ ગોકળજીને જબરજસ્ત જોખું આવ્યું. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમા બૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બૂમરાણ મચાવ્યું. પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો જ નહીં. આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા, બારણા અને પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા. ગુસ્સાના માર્યા સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા, પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને
1: માળો હાળો ઊંઘણસી જે ઊંઘણસી ન કરો
0: આવું કંઈક બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોત, મશરૂની બેવડી તળાઈ, સેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત, આ બધાથી ગોકળજીને એકાદ જોકું ન આવ્યું હોત, એણે જલ્દી ઉઠીને પેલી નીકમાનો ઢેખાડો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે એમના લગ્ન થયા હોત, તો ઉપર કહેલા 150 વર્ષના વંશવેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું નહીં હોત. હજી જ્યારે આછો આછો વરસાદ વરસતો હોય અને એટલો મોટો મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે, ભલાદમી ઉઠાવી લે ને પથરો.
2: બીજી એક મિનિટની વાત. એક બાળકે પોતાની સ્કૂલની અંદર નિબંધ લખ્યો. પરીક્ષા પૂરી થઈ, શિક્ષક પેપર ચેક કરતા હતા. એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાસ અને પૂછ્યું કે કેમ, શું થયું? બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલાં એ ટીવી સામે જુએ છે. એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એને બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એકવાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોકે ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હે આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબે એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી હું કે હમારે બચ્ચે નહીં પડતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કેસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે અને ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી, પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે.

અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે. અનેક વાતોના વિરોધો થાય છે. આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના બળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબી

0: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુ?
1: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો,
0: હા આતા. અને આ રહોડામ કેમ છે?
2: ત્યાં વાંધો છે, એ તો બાયુનું જ છે ને. હજી મારી બા અને કાકી કે છે કે મંજુ નથ મોકલવી.
1: સૌજી આતા ગુસ્સે થયા.
0: હાળા ડોબા ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, સમજે તો કાક ગગલાવા પડશે.
1: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા.
0: ઓહો, બાયુએ ભારે કરી.
1: કહીને જાદવ મામાએ ઓફિસની લાદી પર વતરણાથી ત્રણ કુકરી દોરવા માંડી. પછી મને જોઈને કહ્યું,
0: બાણા તારા મોટા બાન કહી દેજે કે તને સવારના પોરમાં તૈયાર કરી દે.
1: હા મામા.
0: કાક તારી લીધે મોડું ન થાય હો.
1: ત્યાં જાદવ મામાના બાપુજી રામજી આતા બહારથી આવ્યા. એમણે પૂછ્યું,
3: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાતનું?
0: અરે જો, અને મારી બાન કાકી હજી નથી માનતા. આતા ત્યાં રવડા બાજુ જ ગયા છે.
3: એનો અર્થ ઈ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો, એની ભેગું મેં કેવરાવી દીધું છે. કાલની વાતનું નક્કી.
0: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં. આપણને તો વિરાણી સિવાય બીજા ઘણાય ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે.
3: અરે તારી માં તો લીરજીની છે, આ કોઈ કોળી વાકરી નું ઘર છે? નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય? કઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજીને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવારથી આપણી ઓફિસમાં સંચો માંડી જાય. વિરાણીની એક આખી ઓયડી આપણા મંજુના કર્યાવરથી ભરાઈ રહેવી જોઈએ. આપણા ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોરી છે ને બચાડી.
1: ત્યાં સૌજી આતા હાફતા હાફતા ઓફિસમાંથી આવ્યા ને માથાના ફાળિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
0: ઓહો આ વ્યવહાર, આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
3: હું થયું ભાઈ?
1: રામજી બાપાએ પૂછ્યું.
0: અરે બાને રોવરાવા પડે, બીજું હું? મેં તો બધી સોકું કહી જ દીધું કે બા તમે ના સારે બાયુ અહીંયાથી વેતા થઈ જાઓ, કોઈની જરૂર ન તમારે. પછી બારો યા ને કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા ને નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગટવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ આ વ્યવહાર એટલે થઈ રહ્યો.
1: ત્યાં વાઘજી આતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી આતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
4: કા ભાણા આ હું કેસે આ કામ રૂદેશના સેનાનીઓ?
1: જાદવ મામાએ કહ્યું,
0: માડ માડ મેળ લાવે છે, હવે કાલની વાત પતી જાય ને તઈ નીરા.
1: આ વાઘજી આતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ વાઘજી આતા જેવું જ ભગતનું હતું, આખો દિવસ રામ નામનું સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
5: જો આપણો કાલથી હું બોલો અને મારો ભગવાન બોલા, સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે, કાલથી સંસારના બધાય કામ બંધ.
1: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના, ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે, ભક્તિનું તો સાવ તું જ છે તું જ. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
5: આવો ભાણાભાઈ,
1: હું જતો એટલે એ કહેતા,
5: આજ તો મીરાબાઈનું એક ભજન રચ્યું છે.
1: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા. પછી મને પૂછે,
5: સંભળાવું?
1: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
5: કાંઈ સમજાણું?
1: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
5: ક્યાંથી સમજાય, આ તો ભક્તિ છે ભક્તિ. હું
1: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. હું મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને 10 પૈસા વાપરવા આપતા, એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
4: જો આ માને રોવરાવી ને એ બરાબર નહીં હો.
1: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા,

0: એમની અમરને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયુ છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાંની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેડીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનું એકનું એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા એક બે છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા. ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
1: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરી છું, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
0: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજી આતાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશો? હે
2: જો ને દિનેશને લેટર લખું છું.
0: એમાં મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
2: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે. પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામ પાણી કોઈ નાખ.
0: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં. એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
3: તું કહેતો હોય તો કાલ લાવી દઈએ. બોલ, એક સોટલા વાળી લાવી છે એક બે સોટલા વાળી?
0: હું મૂંઝાઈને મોટાબાને પૂછતો કે આમાં શું ફેર પડે?
4: જો એક સોટલા વાળી બહુ હોય ને એ કામ ઘણું કરે, બે સોટલા વાળી શણગાર સજાવટમાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને.
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો એક ચોટલા વાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની? મંજુ બે ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા.
4: ન ભાઈ, અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તો તાર સાસરે તું ગાળ્યું ખાય ભીગી અમને ખવરાવે.
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
5: ના હો, મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવું સાવ ગયું, એની પાસે કઈ કામ કરાવાય?
0: આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતું. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
1: જાવા દો ને, એ તો દાડિયાની દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં 4-5 વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધનું વેન પાછું ન ઠેલ્યું.
0: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં 2 કટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
5: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કરવા, ડાચું જ રંગી નાખું ને.
0: આ બાબતમાં ઘરની બધી બાયુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી અને બધી બાયુએ કહ્યું કે
4: ભલે આ સંબંધ તૂટી જાય તોડના, પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા.
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
1: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ?
0: પણ રતિભાઈનો એક જ જવાબ હતો,
6: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બાપાસી થયેલી, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછર્યો છે, ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત.
0: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું. રામજી બાપાએ કહ્યું,
3: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશની વાત માનવાની.
0: સૌજી આતા કે
1: જાદુ મારે કહી આવ્યો કે કાલ હવારે મંજુન તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે, ને જો કોઈ પૂછે ને તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે એટલે ખબર પૂછવા જાય છે, અને દિનેશને જે ખાતરી કરવી હોય એ જાઓ આખી વાત પતાવી દો.
0: જાદવ મામા ગયા એથી પમણી ઝડપે પાછા આવ્યા.
1: અરે બાયુ તો કહેશે આ સંબંધ તોડી નાખો.
0: આટલી નવાઈ તો સૌજી બાપાને દિનેશની વાતથી પણ નહોતી લાગી.
1: લ્યો બોલ્યા, સંબંધ તોડી નાખો અને બીજે સંબંધ જોડવા જાય તઈ ઓલા પહેલો પ્રશ્ન તો એ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ

0: તૂટી ગયો.
1: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું તેજ છવાઈ ગયું. એ બોલ્યા,
2: જાદુ જોડ ગાડું અને તારી કાકીને મૂકી આવ્યો ને બાપાને ઘેર. ભાઈ આપણે કાલથી વ્યવહાર મૂકીને રાંધવા બેસી જાય. લો
1: જાદવ મામા કે
3: પણ આ બાયુની અક્કલનું એક જગ્યાએ એન્ડ આવી જ જાય છે. એનાથી વધારે વાત કરીએ ને તો આપણે જ મૂર્ખા કહેવાય. તું મોટો થાને
1: નહીતર કોઈ બહારથી આવીને જોવે ને તો એમને તો એમ જ લાગે કે બધા ભેગા થઈને જકલમાનો ખરખરો કરે છે. બીજે દિવસે મંજુને અમરેલી મોકલવાનું નક્કી થયું. જાદવ મામા ગાડું લઈને જાય અને બધું પતી જાય એટલે સાંજે પાછા આવતા રહેવાનું. મેં કહ્યું કે અમરેલીમાં જેસલ તોરલ ચાલે છે તો મારે એ જોવું છે એટલે મને સાથે લઈ જવાનું નક્કી કર્યું. સવારે મંજુ રડતી હતી અને એ પોરડામાં પલાઠી વાળીને બેસી ગયેલી તે ઉઠવાનું નામ જ નહોતી લેતી એટલે સૌજી બાપા ગુસ્સે થયા.
3: બા હવે કટલું મોડું, જલ્દી પતાવ નાખી વાત.
4: બા નથી જાઉં મારે.
1: પછી જકલમાની આંખમાં આંસુ આવી ગયા. એમણે મંજુને બાવડેથી પકડીને ઉઠાડીને કહ્યું,
5: જા હવે નભાઈ, ના પડે હું વળવાનું છે.
1: મંજુના ડુસકા અને બળદના નિશ્વાસ સિવાય બધું જ શાંત હતું. ફક્ત ભગત જાણે ભગવાન મોભારે ચડીને બેઠા હોય એમ ઊંચે જઈને બોલ્યા,
6: બેન મંજુ તો અણહમજુ છે એટલે રડે, બાકી હવ હવે હવ હવ ના કરમ ભોગવવાના છે. ના ભગવાન
1: કહીને ભગત રાજી થયા. એટલે લાગ્યું કે ભગવાને હા પાડી હોવી જોઈએ. મંજુએ રડતા રડતા જાદવ મામાને કહ્યું,
4: ભાઈ આજી ગાડું વાળી લેને, પાછું વાળી એ ગાડું, તન માર ભાભી ના સમગાડું પાછું વાળી લે.
3: જો મંજુડી, તારી ભાભી મરી જાને તો હું બીજી કરું, પણ આ ગાડું પાછું તો નો વળે તો નો જ વળે.
1: પછી આખે રસ્તે મંજુએ જાદવ મામાને વતાવ્યા નહીં. જ્યારે અમે ડોક્ટર ખોખરના દવાખાને પહોંચ્યા ત્યારે ત્યાં દિનેશની મોટરસાયકલ પડી હતી. જાદવ મામાએ મને કહ્યું,
3: ભાણા જો હું તમાકુ લેતો આવું.
1: હા
3: તું આયા જ રહેજે, સમજો.
1: હા મામા. ત્યાં જ એક રૂમમાંથી દિનેશ બહાર આવ્યો અને મંજુને એક ઓરડો બતાવીને કહ્યું,
7: હે આયા આવી જા.
1: મંજુએ મને બે હાથથી સખત પકડી રાખ્યો. પાછળથી મંજુ બહાર આવી. મેં એમ પૂછ્યું કે મંજુ શું થયું એટલે એ બોલી કે મેં આગળ પૂછ્યું પણ મંજુએ જવાબ ના આપ્યો, રડ્યા જ કર્યું. થોડી વારમાં જાદવ મામા આવ્યા. એમણે મને પૂછ્યું,
3: શું થયું ભાણા?
1: મેં કીધું કે દિનેશ તો જતો રહ્યો અને મંજુ તો રોયા જ કરે છે.
3: ઠીક, કાંઈ વાંધો નહીં, આવો જલ્દી, નકર ફિલ્મનું મોડું થાય.
1: પાછા ફરતા આખે રસ્તે મંજુ રડતી રહી. ઘેર પહોંચ્યા ત્યારે બધા પૂછવા માંડ્યા,
8: શું થયું, શું થયું, ત્યાં શું થયું?
1: જાદવ મામા કે,
3: દિનેશ કુમાર તો હું આવું એ પહેલા જ નીકળી ગયા ને મંજુ જુઓ ની રોયા જ કરે છે.
1: બીજે દિવસે સવારના 10 વાગે જાદવ મામા શ્રીફળ અને પેંડાનું પડીકું લઈને બજારેથી ઘરે આવ્યા અને સમાચાર આપ્યા કે
3: રતિભાઈ લગ્ન મોકલવાનું કેવરાવ્યું છે.
1: પછી નાળિયેર લઈને મંજુ રસોડામાં નીચે ઘાલીને બેઠેલી ત્યાં ગયા ને કહ્યું,
3: લાવા નાળિયેર મંજુને માથામાં ફોડીએ. આમ તો બધી બાયુને માથામાં ફોડવું જોઈએ. માળા ભેગા થઈ રીડિયા રમણ કરતા હતા.
1: પછી તો વાઘજી બાપા ને રામજી હતા, બધા વારા ફરતી રસોડામાં આવીને બાયુને ઠપકો આપી ગયા.
2: કાંઈ અક્કલ જ નહીં, જો તમારા પગલે હાલ્યા હોત તો ફજે તો થાત ના આખા સમાજ.
3: ભાઈ
1: છેલ્લે સૌજી હતા પણ આવીને ઠપકો આપી ગયા.
3: કાંઈક પ્રશ્ન ઉભો થાય એટલે અક્કલ થી કામ લેવાય. કઈ પાણી હામું જોઈને ગાળું બોલવાનો મને સમજ્યા? પણ તમારી આગળ દાપણ ની વાતું કરીએ તો શું ને ન કરીએ તો શું?
9: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો.
0: વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ માસ્ટર કેલિગ્રાફર આર્ટિસ્ટ એન્ડ ટીચર પાલનપુર બનાસકાંઠા તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન.

0: કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026 આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026 ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો, નમસ્કાર, હું છું આરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકમાં પાલનપુરના કેટલાક ધાર્મિક સ્થળોની, કે જે ઐતિહાસિક છે. આ એપિસોડમાં આપણે જાણીશું પાલનપુરના આવા કેટલાક બીજા ઐતિહાસિક સ્થળો વિશે. તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની, પાલનપુરની ઝલકમાં. આજે સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ મુર્શદનો રોજો. પાલનપુરની પાવન ધરા પર 3 ઓલિયા સૂફી સંતોના પગલા થયા. તેમાં હઝરત મુશરત સાહેબ કશ્મીરથી ફરતા ફરતા પાલનપુર પધાર્યા. સૂફી સંત અનવર કાઝી સાહેબ એ વિસનગરથી પાલનપુર પધાર્યા અને બાદશાહ અબીરશા બાપુ પાલનપુરની ભૂમિ ઉપર જન્મ્યા. આ અલગારી સૂફી સંતોએ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો આ ભેદ કદી માન્ય ન રાખ્યો. માનવતા પ્રેમી બની રામ રહીમ, કૃષ્ણ કબીર તેમજ ઈશ્વર પૈગંબરની અમર વાણી સુનાવી સાદગી ભર્યા જીવનની ઉચ્ચતમ ફિલોસોફી એ આ 3 સૂફીઓએ આપી. આ 3 મહાન આત્માઓનો મકબરો એ પાલનપુરમાં મીરા દરવાજાની બહાર એક પવિત્ર સ્થળ ઉપર બનાવવામાં આવ્યો છે, જે આજે શ્રદ્ધાળુઓને શાંતિ આપી રહ્યો છે. આ પવિત્ર આત્માઓના જીવન તરફ એક નજર કરીએ. શ્રી હઝરત મુશરત સાહેબ 19મી સદીના અંત ભાગમાં શ્રી હઝરત મુશરત સાહેબ એક કશ્મીરથી ફરતા ફરતા પાલનપુર આવ્યા. મીરા દરવાજા જ્યાં આજે તેમની દરગાહ છે તે જગ્યાએ તે સમય સાવ ખુલ્લી હતી. એ ભાંગી તૂટી કુટીર કરીને તેઓ લગર વગર વસ્ત્રોમાં ખુદાની બંદગી કરવા લાગ્યા. સ્વભાવે શાંત અને સૌમ્ય પણ ગંભીર મુખમુદ્રા ધરાવતા મુશરત સાહેબ હંમેશા પોતાની ધૂનમાં મસ્ત રહેતા. એમને કોઈ ખેવના ન હતી. પોતે જાજુ બોલતા નહીં, જોત જોતામાં શહેરમાંથી અને નજીકમાંથી ધર્મ ભાવનાવાળા લોકો એમના દર્શને આવવા લાગ્યા. માંદા બાળકોને, તકલીફવાળા લોકોને પોતાના સ્વજનો ગણીને તેઓ એમના દર્દને દૂર કરતા અને તેઓ આ લોકોને પોતાના આશીર્વાદ આપતા. ધીમે ધીમે તેમની સુવાસ એ પાલનપુરના નવાબ શ્રી શેર મોહમ્મદ ખાનજી સુધી પ્રસરી. નવાબ પોતાના રસાલા સાથે તેમના દર્શનાર્થે આવ્યા. એમના ઉચ્ચ ચરિત્રથી અત્યંત પ્રભાવિત થઈ પહેલી જ મુલાકાતમાં તેમણે ઓલિયાને પારખી લીધા અને અવારનવાર મુશરત સાહેબના દર્શને આવતા. આમ તેમની સાથેનો સંત સમાગમ એ વધવા લાગ્યો. પોતાના રાજમાં આવા ઓલિયા સૂફી સંત આમ ભાંગી તૂટી કુટીમાં પડ્યા રહે એ નવાબ સાહેબને સહેજ પણ ન ગમતું. એ માટે તેમણે સુઘડ આવાસ કરાવી આપી પોતાના વિશ્વાસુ મુસાયફો મારફત વિચાર મૂક્યો. આ પણ અલ્લાહની બંદગીમાં મસ્ત રહેવાવાળા મુશરત સાહેબને એમાં ઇનકાર હતો અને પોતે તેઓ એમાં ન રહી શકે એવું જણાવે. મુશરત સાહેબ કોઈ વાર શહેરમાં ફરવા નીકળતા, લોકોને મળતા, નવાબ સાહેબના આગ્રહને વશ થઈ રાજ દરબારમાં પણ જતા, સૌ વચ્ચે ધર્મ અને ભક્તિની ચર્ચા કરતા. કોઈ વાર અચાનક કોઈ બાબત કે બનાવ અંગે તે કહેતા તે પ્રમાણે જ બનતું અને તેમજ ભાવિમાં ગેબી ડોક્યો કરવાની અને અદૃશ્યમાં દ્રષ્ટિ કરવાની તેમની શક્તિ અંગે લોકોને ગજબની શ્રદ્ધા હતી. તેમના ચમત્કાર આશીર્વાદ અને વચન સિદ્ધિના અનુભવથી નવાબ સાહેબથી માંડી અને તમામ શહેરીજનો તેમના ઉપર ખૂબ જ ભાવ વિભોર હતા. આગળ વાત કરીશું અનવર કાઝી સાહેબની. મળું છું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રી અનવર કાઝી સાહેબ, વિસનગરના આધ્યાત્મિક સૂફી સંત જ્ઞાની કવિ શ્રી અનવર કાઝી સાહેબ એ ઈસવીસન 1915માં પાલનપુરમાં આવ્યા. નવાબ સાહેબ શ્રી શેર મોહમ્મદ ખાનજી તેમના ઉપર ખૂબ જ પ્રેમભાવ હતો. નવાબ સાહેબે તેમને ખાસ આગ્રહ કરીને રાજગઢી દરવાજા બહાર હાથીખાના નજીક આવેલા ચંદ્રમહેલમાં ઉતારો આપ્યો. ત્યાં તેમની તબિયત થોડી નરમ હોવાથી વૈદ હકીમો દ્વારા તેમનો ઈલાજ કરાવ્યો. એમના જ્ઞાનની ક્ષિતિજો વિશાળ હતી. તેમના ભજનો અને ગઝલોમાં આત્મજ્ઞાન અને અભેદ જ્ઞાનની વાત નિરોપાયેલી હતી. તેઓ ગુજરાતી, ઉર્દુ, હિન્દી, ફારસી, રાજસ્થાની અને સિંધી એમ 6 ભાષાઓમાં કાવ્ય લખતા. ધીમે ધીમે તેમની તબિયત વધુ બગડતી ગઈ અને ઈસવીસન 1916માં 74 વર્ષની વયે તેઓએ દેહ ત્યાગ કર્યો. તેઓના જનાજાને શાહી ઠાઠમાટ સાથે હઝરત મુશરત સાહેબની દરગાહમાં લાવવામાં આવ્યો અને દરગાહના કમ્પાઉન્ડમાં દક્ષિણ ભાગમાં એમને દફનાવી એ સ્થળે દરગાહ બનાવડાવી. આગળ આપણે વાત કરીશું અમીર શાહ બાપુની. તો મળું છું નાનકડા વિરામ બાદ.

શ્રી અમીર શાહ બાપુનો જન્મ એ પાલનપુરના પઠાણ કુટુંબમાં થયો. આર્થિક ગરીબીના કારણે શાળામાં ભણવા જવાની ઉંમરે તે મજૂરી જતા. તે સમયે પાલનપુરમાં બીડી વાળવાનો ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ જેવો બની ગયો હતો. અમીર શાહ બાપુ બીડીઓ વાળી ગુજરાન ચલાવતા, પણ તેઓને તેમાં સંતોષ ન હતો. નવરા પડતા કલાકો સુધી રાત્રે તારા જોયા કરતા, દિવસે બીડીઓ વાળતા, કોઈ વાર ખુલ્લી જગ્યામાં જઈ ખુદામાં એટલા બધા લીન થઈ જતા કે બીડીઓ વાળવાની બાકી રહી ગઈ છે તેનું ભાન જ ન રહેતું. ખુદાના સ્મરણ અને ભક્તિ તરફથી પાછા ફરતા ત્યારે કેટલીક વાર તો તેમના આશ્ચર્ય વચ્ચે બાકી રહેલી એ બીડીઓ વળાયેલી જોતા. આવા ચમત્કારની વાત તેમના મિત્રો અને તેમના પિતાને કરતા તેમના પિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં તેઓ રાત્રે જ ઘર છોડી અને બાલારામના જંગલોમાં જઈ અઘોર તપસ્યા કરવા બેસી ગયા. કહેવાય છે કે અહીં તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. 12 વર્ષ પછી જ્યારે પાલનપુર પાછા પડ્યા ત્યારે ગામથી દૂર એક ગરનાળા પાસે કુટીર બનાવી રહ્યા.

તેમના માટે સાતેક જગ્યાઓથી ભાણું આવતું અને તેમાંથી પોતે પ્રસાદ લઈ બાકી સાધુ સંતોને આપી દેતા. એમના અનેક ચમત્કારો લોકોમાં ચર્ચાવા લાગ્યા અને દર્શનાર્થે વધુમાં વધુ લોકો આવવા લાગ્યા. ઈસવીસન 1978માં તેઓનું અવસાન થતા તેમના સેંકડો ચાહકોએ તેમનો જનાજો શહેરમાં ફેરવી મુશરત સાહેબ અને અનવર કાજી સાહેબના રોજાની વચ્ચે દફનાવી તેમની યાદ તાજી રાખવા તેમની કબર પર રોજો ચડાવ્યો. તો આ વાત હતી પાલનપુરના એ ઐતિહાસિક સ્થળોની અને એવા મહાન સૂફી સંતોની કે જેઓ પાલનપુરના હૃદયમાં હજી પણ ધબકતા રહે છે. આગળ આપણે વાત કરવાની છે કે પાલનપુરની ધરતી કે જેણે હંમેશા સુખની પૂનમનો ચંદ્ર જોયો છે, એ ધરતી ઉપર એક સમય અમાવસનું અંધારું પણ છાયું છે. અને એ દુઃખભરી અમાવસ એ ક્યારે આવી, ક્યારે આવી આપત્તિની પળો, જાણીશું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તેરમા સૈકામાં સમૃદ્ધિના શિખરે ચડેલા પાલનપુર ઉપર પ્લેગ, કોલેરા, વિનાશક વર્ષા, કપરા દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સાથે માનવ સર્જિત કોમી તંગદિલી જેવી અનેક આપત્તિની પળો આવી કે જે પાલનપુરના વિકાસમાં અવરોધ બની. આવી આપત્તિની પળો તરફ નજર કરીએ તો સૌથી પહેલા આવ્યો પ્લેગ કોલેરાની બીમારી. ઈસવીસન 1682 એ આસપાસ

ના વર્ષોમાં દિવાન કમાલખાનના સમયમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. પાલનપુર શહેરના લોકોએ મોટા પ્રમાણમાં હિજરત કરવી પડી. ઈસવીસન 1834માં દિવાન ફતેહખાનના સમયમાં પણ પ્લેગનો હુમલો થયો, જે પ્રથમ પાંથાવાડામાં દેખાયો. પાલનપુર ખાલી થયું અને આ હુમલો મારવાડ તરફથી આવ્યો. ઈસવીસન 1842માં કોલેરાની મહામારી ફાટી અને એ સમયમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. પાલનપુર અને પાલનપુરના કેટલાક ગામો ઉજ્જડ બની ગયા. શ્રોતા મિત્રો, આ વાત હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, કે જે પરીખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ પ્લેગની, તો ઈસવીસન 1883માં પાલનપુરમાં કોલેરાના રોગથી કેટલાક મૃત્યુ થયા અને નગરજનોએ હિજરત કરી. આ જ પ્રમાણે ઈસવીસન 1897, 1906, ડિસેમ્બર 1909 આ બધામાં પણ પ્લેગની આ મહામારીએ પાલનપુરને વધારે રંગ જોડી. આગળ વાત કરીશું વિનાશક વર્ષા વિશે, કે વિનાશની આ વર્ષાએ

ઈસવીસન 1808 દિવાન ફિરોઝ ખાનના સમયમાં ભારે વિનાશક ધરતીકંપ અને મુશળધાર વર્ષા થઈ કે જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. ઈસવીસન 1843માં આવી જ એક વિનાશક વર્ષાના કારણે ઘણી જાનહાનિ થઈ. ઈસવીસન 1847માં પાલનપુરમાં વરસાદી તોફાનો સેંકડો માણસોને બેઘર બનાવી ગયા, પરાવાર નુકસાન થયું. એવી જ રીતે ઈસવીસન 1855માં પણ ભારે વિનાશક વરસાદ આવ્યો કે જેના લીધે જાનહાનિ અને ભારે નુકસાન થયું. દિવાન જોરાવર ખાને ખુદાની બંદગી કરી, દુઆઓ માગી અને આ તોફાન સમી ગયું. દિવાને ગરીબોને ઘણી મદદ કરી. ઈસવીસન 1862માં પણ આવું જ એક વિનાશક માવઠું આવ્યું. અનાજ કાપણીનો સમય હતો અને જેના લીધે આ અનાજ એ સડી ગયું. આ વરસાદ એ સડિયલ વરસાદ તરીકે ઓળખાયો. ઈસવીસન 2007ના જુલાઈ માસમાં વરસાદના આરંભે બીજી તારીખે 6 ઇંચ અને ત્રીજી તારીખે 8 ઇંચ મળી સતત 24 કલાક વરસાદ થતાં શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરની મિલકતોને ભારે નુકસાન. માનવજાત એ કુદરત આગળ હંમેશા લાચાર બને છે. કુદરતનો એક બીજા ક્રોધનું સ્વરૂપ છે દુષ્કાળ. શું થયું દુષ્કાળ વખતે પાલનપુરમાં જાણીશું નાનકડા વિરામ બાદ.

ઈસવીસન 1868માં દિવાન જોરાવર ખાનના સમયમાં પાલનપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે સમયે મારવાડમાં ભારે દુષ્કાળ પડતા હજારો ગરીબ લોકોએ પોતાના વતનમાંથી હિજરત કરી. ભૂખ્યા ગરીબ લોકોનું જૂથ પાલનપુર આવ્યું ત્યારે દિવાન જોરાવર ખાને તેમને આશરો આપ્યો. પાલનપુરમાં દુષ્કાળના સમયે સ્ટેટની મહેસૂલી આવકનો એક મોટો ભાગ માફ કર્યો. સસ્તા અનાજની દુકાનો ખોલી પોતાના લશ્કરના સિપાહીની તકલીફનો વિચાર કરી તેમના પગારમાં પણ વધારો કર્યો. ઈસવીસન 1899 અને ઈસવીસન 1900 એમ ઉપરાઉપરી 2 વર્ષ પાલનપુર માટે આપત્તિજનક રહ્યા. ઈસવીસન 1899માં કપરો દુકાળ આવ્યો અને ઈસવીસન 1900માં કોલેરા ફાટી નીકળ્યો. મચ્છરીય તાવ શરૂ થયો. દુષ્કાળના કારણે પાલનપુર સ્ટેટ તરફથી રાહત કામ શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1899માં ઓક્ટોબરમાં રાહત કામે આવતા જતા મજૂરોની સંખ્યા 23,915 હતી. તે વધીને નવેમ્બરમાં 35,466 થઈ. મજૂરો તેમજ નગરના કોલેરામાં મજૂરો તેમજ નગરજનોમાં કોલેરાના મોટા સંખ્યામાં મૃત્યુના કારણે વસ્તીમાં મોટો ઘટાડો થયો. ઈસવીસન 1901માં બહુ કપરો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ છપ્પનિયો દુકાળ તરીકે ઓળખાય છે. દેશભરમાં જાણીતો બનેલો આ છપ્પનિયો દુકાળ એ માનવ અને પશુઓ બંને માટે કાળ બનીને આવ્યો. આ દુકાળમાં રાજ્ય તરફથી રાહત કામે શરૂ કરવામાં આવ્યું. રાહત કામના મજૂરો દ્વારા પાલનપુરનું માન સરોવર ઊંડું કરાવી લડવી સાથે જોડી દેવામાં આવ્યું. આ દુષ્કાળમાં પાલનપુરની પ્રજાને ઉપયોગી થવા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીએ બ્રિટિશ સરકાર પાસેથી લોન લીધી, જે તેમના પુત્ર નવાબશ્રી તાલીમ મોહમ્મદના વહીવટ દરમિયાન ભરપાઈ થઈ.

કુદરતી આપત્તિઓ વચ્ચે ઝઝૂમી રહેતા પાલમપુરે કોમી તંગદિલીનો પણ સામનો કર્યો, જે તાલીમ અમન કદી નહોતા ઈચ્છતા. તો જાણીએ કે ક્યારે થયા આ કોમી રમખાણો. ઈસવીસન 1946 ઓક્ટોબરમાં પાલમપુરમાં નગરપાલિકાની ચૂંટણી પતી. રાત્રિના સમયે 300 જેટલા લોકોએ એક મહોલ્લા ઉપર હુમલો કરી 2 જણને છુરાબાજીથી ઈજા કરતા વાતાવરણ તંગ બન્યું. શહેરીજનો આખી રાત ભયમાં વિતાવી. બીજા દિવસે સવારના બજાર બંધ હતી. આ સંદર્ભે ચૂંટાયેલા હિન્દુ સભ્યોએ નગરપાલિકામાંથી રાજીનામા આપ્યા. બહાર ગામ ગયેલા નવાબ સાહેબને તારથી જાણ કરતા કે પાલનપુરમાં આવું થયું છે, તેઓ પાછા આવ્યા. મુંબઈથી લોકસંઘ સંસ્થાનું પ્રતિનિધિ મંડળ આ માટે પાલનપુર દોડી આવ્યું. તંગદિલી દરમિયાન મોટી બજારમાં બેગમ સાહેબાના કારભારી શ્રી મણીલાલ પીતાંબરભાઈ મહેતા ઉપર છુરાબાજીનો હુમલો થયા પછી કોમી તોફાન સમી ગયું હતું. આઝાદી બાદ કોમી તંગદિલીનો પ્રથમ બનાવ લક્ષ્મણ ટેકરીના મંદિરમાં લોહીના છંટકારા વાળા ગાયના મુખનું હાડકું કોઈ મૂકી ગયું ત્યારથી બન્યું. શહેરભરમાં મોટો ઉશ્કેરાટ ફેલાયો. દર વર્ષની જેમ ઈસવીસન 1967 ઓક્ટોબરમાં દશેરાની સવારી નીકળી હતી. નાની બજાર વિસ્તારમાંથી આ સવારી પસાર થઈ ત્યારે એ મસ્જિદ નજીક વાજિંત્ર વગાડતા આ સવારી ઉપર પથ્થરમારો થયો. પોલીસે વાતાવરણ શાંત પાડવા પ્રથમવાર ટીયર ગેસ છોડ્યા. આ બનાવને પરિણામે શાંતિ સમિતિના તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યો શહેરમાંથી 27 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1969 સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિર ઉપર થયેલા હુમલાનો વિરોધ દર્શાવવા પાલનપુરમાં બંધ પડાયો. તે દરમિયાન શહેરમાં તોફાની તત્વો દ્વારા સંખ્યાબંધ દુકાનો અને મકાનોને આગ ચાંપવામાં આવી. લૂંટ, ભાંગફોડ આ બધા બનાવો બન્યા. શાંતિ રાખવા પોલીસ દ્વારા શહેરમાં પ્રથમવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો. બનાવ સંદર્ભે 32 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1972 ઓક્ટોબરમાં નાની બજારમાં દશેરાની સવારી ઉપર પથ્થરમારો થતાં મામલો વિચક્યો. 10 જેટલી દુકાનોએ આગ અને 6 જેટલી દુકાનોને ભાંગફોડ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યો. દિલ્હી ગેટ નજીક ગોળીબાર થયો.

18 વર્ષના યુવકને પગે ગોળી વાગતા પગ કપાવો પડ્યો. બીજાને ગોળીબારથી ઈજા થઈ. માનસરોવર નજીક રાવણનું પુત્રું એ દહન થયા વગર જ રહી ગયું. શહેરમાં કરફ્યુ નખાયો. 3 દિવસ થોડા કલાકની છૂટછાટ બાદ 4થા દિવસે કરફ્યુ ઉઠાવ્યો અને કેટલાકની ધરપકડ. આગળ ક્યારે ક્યારે આવી કોમી તંગદિલી થઈ જાણીશું નાનકડા.

આ કોમી તંગદિલીમાંથી પાલનપુર પણ ના છૂટી શક્યું. ઈસવીસન 1986 વર્ષમાં પાલનપુરના ઇતિહાસમાં કોમી તંગદિલી માટે તે કલંકરૂપ બની. આ વર્ષમાં 2 ફેબ્રુઆરી, 30 માર્ચ, 24 એપ્રિલ, 16 અને 20 મે, 4 જૂન અને 19 ઓગસ્ટ એમ 6 મહિના જેવો સમય કોમી તંગદિલી વચ્ચે પસાર થયો. તારીખ 3 માર્ચના રાત્રે હુમલાના બનાવમાં એકનું મૃત્યુ થયું અને રાત્રે નખાયેલો કર્ફ્યુ છેક તારીખ 1 થી 8 સુધી થોડા કલાકની છૂટ સાથે શરૂ થયો. 66 લોકોની ધરપકડ થઈ. 4 જૂનની રાત્રે કોમી આગ એ ભભૂકી ઉઠી, જેને વહીવટીતંત્રએ તાત્કાલિક દાબી દીધી. ઈસવીસન 2002 ફેબ્રુઆરીમાં ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવી દેવાના બનાવના પગલે પાલનપુરમાં 15 જેટલી દુકાનો અને 10 જેટલા લારી ગલ્લાને તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની. તેના કારણે કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો. 115 કલાક પછી તેમાં થોડી

છૂટ અપાય અને આ કોમી તંગદિલીના કેટલાક ભયંકર પરિણામો આવ્યા. શું પરિણામે આવ્યા? કે પાલનપુરમાં કોમી તંગદિલીના આટલા બધા બનાવોને કારણે પાલનપુરના આસપાસના ગામડામાં નાના વેપારીઓ તેમજ લોકો ખરીદી અર્થે પાલનપુર આવતા બંધ થયા. શહેરના ધંધા રોજગારને ભારે નુકસાન થયું. નગરજનો વારંવાર થતા તોફાનોને લીધે દુઃખી અને કંટાળાજનક થઈ ગયા. ઈસવીસન 1980માં ગુજરાત સરકાર

1987 માં પાલનપુર શહેર ઉપર શિક્ષાત્મક દંડ નાખવાનો હુકમ કરી નોટિસો કાઢવામાં આવી, પરંતુ તે સમયે તેનો સખત વિરોધ થયો અને દંડ અમલમાં ન આવ્યો. તો મિત્રો, આ એપિસોડમાં આપણે વાતો કરી કે પાલનપુરમાં ક્યારે કુદરતી આફતો આવી અને ક્યારે કોમી તંગદિલી થઈ, પણ આપણું પાલનપુર તો પાલનપુર જ છે. અને પાલનપુરના આ નાગરિકો, એક ગમે તેવી માનવસર્જિત આપત્તિ હોય કે કુદરતી આપત્તિ, આપણે લડ્યા છીએ અને હંમેશા જીત્યા છીએ. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વહીવટી રીત રસમના કેટલાક રસપ્રદ કિસ્સાઓની અને કેટલાક જૂના દસ્તાવેજો વિશે. તો મળું છું આવતા એપિસોડમાં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: જય જય શિવ શંકર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ

માંથી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.